મન્ના ડે ગાયેલ આ ભક્તિ રચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, શુભ પ્રભાત. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, શ્રાવણ દિનાંક 11, શક સંવત 1948, અષાઢ વદ 4 વિક્રમ સંવત 2082, તારીખ 2 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:53 થઈ રહી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સૌ શ્રોતા મિત્રોનું પ્રાતઃવંદન સહ ભાવભર્યું સ્વાગત છે. આવો મિત્રો, સભાની શરૂઆત કરીએ મંગલમય મંગલ ધ્વનિને સંગ્રહ.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન સમાચાર. સૌપ્રથમ જાણી લઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે. બરાબર 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારા શ્રીરામચરિત માનસ ગાન ભાગ 237. 6:35 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. 6:45 7:00 સદાબહાર ગીતો. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 7:20 સદાબહાર ગીતો. 8:30 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 9:30 10:02 રંગરંગ વાદળિયા. બાળકો માટેના આ કાર્યક્રમમાં નાની વાર્તા રજૂ કરશે ગીરા પિનાકીન અને કાવ્યપઠન અક્ષરા ધર્મેશ ઓઝા દ્વારા. હિન્દી ફિલ્મ સંગીત માણી શકશો 10:30. 10:45 સુગમ સંગીત કલાકાર નેલ્સન ક્રિશ્ચિયન. કાર્યક્રમ વિસરાતા સુર 11:02 11:30 ગેર હિન્દી ફિલ્મી ગીતો. બપોરે 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 1:10 સુગમ સંગીત કલાકાર પરાગી પારેખ. ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 2:40 સંઘગાન શિક્ષણમાં હિન્દી ભાષાનું શિક્ષણ રચના એસ સી ગુપ્તા. અમારી સંધ્યાકાલીન સભામાં સાંજે 5:10 ગુલમહોર. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો કૌશિક શ્રીમાળીના સ્વરમાં અને લોકવાર્તા કન્યાદાન રજૂ કરશે ગૌતમકુમાર પ્રજાપતિ. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. સાંજે 7:00 ગેરફિલ્મી ગીતો. ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:21 અમારા રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત રાત્રે 8:00. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આજ કે ફનકાર 9:30 અને રાત્રે 10:00 રવિવાસરીય સંગીત સભામાં સુધાકર દેવલેનું ગાયન રાગ ખયાલ. તો આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની માહિતી. જે સાંભળવા જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું. તેમજ લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.2 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. હવામાન ખાતાની માહિતી અનુસાર આજે સવારે 5:30 તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 95% રહ્યું હતું. હવામાન ખાતાની માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન આકાશ વાદળછાયું રહેશે, તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા.

અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની માહિતી તેમજ હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રો પરથી રિલે કરાશે.

હમણાં જ આપે કરસન સાગઠિયાના સ્વરમાં મીરાબાઈની રચના સાંભળી અને આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં દાસની રચના.

સુમન કલ્યાણપુરના સ્વરમાં મીરાબાઈની રચના આપે સાંભળી, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે વ્યવસાય, જેના વક્તા છે સેજલ ક્રિશ્ચિયન.
1: આજનો વિષય છે વ્યવસાય. આપણો વ્યવસાય બક્ષે છે પ્રતિપોષણ. આપણા વ્યવસાય દ્વારા આપણે અનેકમાં વ્યાપી શકીએ છીએ. વ્યવસાય માત્ર સ્વયં માટે નહીં, પરંતુ આપણી સેવા દ્વારા સમાજ ઉપયોગી બની શકે તેવા પ્રયાસ કરવા જોઈએ. યાદ રાખીએ, મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે તારો ગ્રાહક એ તારો ભગવાન છે. અર્થાત, આપણે જે કામગીરી કરીએ છીએ તેના દ્વારા અન્યને સંતોષ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ. નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરી કદાપી નાની ના હોઈ શકે. શ્રી કબીર વણકરની કામગીરી કરતા હતા, ગોરા ભગત કુંભાર હતા. બધા જ વ્યવસાય ઉમદા છે. ડોક્ટર, પ્રોફેસર, લેક્ચરર, વૈજ્ઞાનિક.

0: જેવા વ્યવસાયો વધુ પ્રતિષ્ઠાવાળા છે એવું મંતવ્ય ઘણા લોકો ધરાવે છે. તેથી પોતાની ક્ષમતા કે રસરૂચિના વિચાર વિના આવા મોભાદાર વ્યવસાયની પસંદગી કરી લે છે. તેથી પૂરી સમજદારીથી પસંદ ન કરાયેલા વ્યવસાય પ્રાપ્તિના અભ્યાસક્રમમાં ધારી સફળતા મેળવી શકાતી નથી. વ્યવસાય પ્રાપ્તિના પ્રયત્નોમાં ધાર્યું પરિણામ ન મેળવી શકતા માનસિક તાણમાં જીવવાનો વારો આવે. આવી નિષ્ફળતાનો સામનો ન જ કરવો હોય તો વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વ, રસરૂચિ અને ક્ષમતા મુજબનો જ વ્યવસાય પસંદ કરવો જોઈએ. કેમ કે વ્યવસાય દ્વારા થતી આર્થિક કમાણી ઉપર જ ભૌતિક સુખો અને આત્મસંતોષ મેળવી શકાય છે. તમે પસંદ કરેલા અને મેળવેલા વ્યવસાયમાં આત્મવિશ્વાસથી ડગલા માંડો. પૂરી ઈમાનદારી અને ધગશથી તમારા વ્યવસાયના લક્ષ્ય સુધી પહોંચો. તમારા વ્યવસાયમાં વધુ અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શન મેળવી વ્યવસાયમાં શ્રેષ્ઠતા લાવવા પ્રયત્ન કરો. ભાવનાત્મક રીતે સંતુલિત બની દરેકના હિતમાં હોય તેવી નિર્ણય શક્તિનો વિકાસ કરો. માણસ માત્ર ભૂલને પાત્ર તેવું કહેવાય છે, પણ એકની એક ભૂલ ફરીને ફરી ન કરો. દરેક ભૂલમાંથી કંઈક શીખો. તમારી આંતરસૂજને ખીલવા દો. બીજાઓને કામ સોંપી પણ બીજાઓ ઉપર જ અતિ આધાર ન રાખે. બીજાને સલાહ સૂચના આપવાને બદલે તમારું જીવન સ્વયં ઉપદેશ બને તે માટે તમારા વ્યવસાયને વફાદાર બનો. સમયસર નોકરી પર જાઓ. કામના સમયે અંગત કામકાજ પર ધ્યાન આપી સમયનો બગાડ ન કરો. સમય અને કામના ભારનું યોગ્ય સંચાલન કરો. અન્યને આપેલા વાયદા પાળો. કામચોરી કદાપી ન કરો. ઝડપી બળતી મેળવવાની લાલચમાં પોતાને અને કામધંધાને નુકસાન પહોંચે તેવા ટૂંકા રસ્તા ન અપનાવો. તમારી મર્યાદા અને મહત્તાને ઓળખો. મર્યાદાને જાણી દૂર કરવા પ્રયત્ન કરો. તમારી મહત્તાને ઓળખી તેને વિકસાવી તેનો લાભ અન્યને આપો. સતત નવીનતા લાવતા રહો જેથી કામ કરવાની રોમાંચકતા જળવાયેલી રહે. મિતભાષી બનો. સામેનાની આવડતની કદર કરો. તમારા સાથી મિત્રો સાથે હળવા સંબંધો બાંધો જે તમને આનંદ આપનારા બને. આ બધી બાબતોનો સાર છે કે ક્ષમતા, યોગ્યતા અને રસરૂચિના આધારે વ્યવસાયની પસંદગી કરો. વ્યવસાય વ્યક્તિગત હોય કે સામૂહિક, સમાજને ઉપયોગી બને તેવા પ્રયત્નો કરવા. વ્યવસાય પેટ પૂજા કે ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે નહીં, પણ આત્મસંતોષ અને પરમેશ્વરની પૂજા રૂપે કરવો જોઈએ. તમારા વ્યવસાય દ્વારા તમે સ્વયંને, સમાજને અને દેશને ઉન્નતિના પંથે દોરો તેવી શુભેચ્છા.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત સેજલ ક્રિશ્ચિયનને, જેમનો વિષય હતો વ્યવસાય. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 237. આજના કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 237. આજના કલાકાર હતા સુરેશ વાડકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રજૂ કરાશે.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક જતિન શર્મા.

0: પપ્પા આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
1: હે
0: નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે. ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ દો બદન ફિલ્મનું આ ગીત આશા ભોંસલેના સ્વરમાં.

આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. સમાચાર વિગતવાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના

0: દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાંકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.
1: ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદવ્યાસ બિલ્ડિંગ ખાતે જે સેમિનાર હોલ છે તેમાં આપણે જિલ્લા કક્ષાનો માય ભારતનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. વરસાદ અને બીજી પરિસ્થિતિઓને જોતા 250 વધુ યુવાનો એમાં જોડાય તેવી અમે અપેક્ષા કરીએ છીએ. અને જે લોકો નથી જોડાઈ શકવાના તે પીએમ વેબકાસ્ટની જે લિંક છે કે જેમાં માનનીય મોદીજી તમામ દેશના યુવાનોને જ્યારે આહવાન કરશે તો વર્ચ્યુઅલી એમનો જોડાઈને લાઈવ લાભ પણ મેળવી શકશે. તો યુવાનોને માય ભારત તરફથી

0: એમાં જોડાય તેવી અમે અપેક્ષા કરીએ છીએ. અને જે લોકો નથી જોડાઈ શકવાના તો એ પીએમ વેબકાસ્ટની જે લિંક છે કે જેમાં માનનીય મોદીજી તમામ દેશના યુવાનોને જ્યારે આહવાન કરશે તો વર્ચ્યુઅલી એમનો જોડાઈને લાઈવ લાભ પણ મેળવી શકશે. તો યુવાનોને માય ભારત તરફથી અને જિલ્લાના યુવા અધિકારી તરીકે એક મારી હંબલ અપીલ રહેશે કે આવો આપણે મળીને એક નશામુક્ત ભારતની સંકલ્પનાને સાકાર કરીએ.
1: રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ગુજરાત રાજ્યને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ચાલુ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી 2117.85 કરોડના અગાઉથી મંજૂર ભંડોળને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર અસરકારક રાહત બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર પણ રાખવામાં આવશે. નવસારીના ગણદેવી વિસ્તારમાં વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તાત્કાલિક ગણદેવી પહોંચી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. આ દરમિયાન સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યા. આ સાથે જ નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું શ્રી પાટીલે મૂલ્યાંકન કરી તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી પૂરથી પ્રભાવિત વિસ્તાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી.
2: ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ, એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ, એટલા માટે રેસ્ક્યુ કે કેસડોલ કે ફૂડ પેકેટની પણ જરૂર ન પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છીએ.
1: રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે તંત્ર દ્વારા અનેક લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. જસદણમાં વરસાદ વચ્ચે પોલીસે રાતભર પેટ્રોલિંગ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી. ભારે વરસાદની સ્થિતિમાં નદી નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું. હળવદના જૂના માલણિયાદ ગામ નજીક રણ પાસે 2 મહિલા સહિત 5 લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવા પહોંચેલી ફાયરની ટીમને પણ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી થતાં કલેક્ટર સ્વપ્નિલ ખેરે તાત્કાલિક પરિસ્થિતિ તાગ મેળવી શકે તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સાબરકાંઠાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં ફસાઈ ગયેલા એક વ્યક્તિનું ફાયર ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ઘટના સ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચાણવાટા વેંટીનગર સર્કલ વિસ્તારમાં ખાડી કાંઠે રહેતા શ્રમિકોનું સરથાણા પોલીસે સ્થળાંતર પણ કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ એબીએડી ને ફોલો કરશો. રાજ્યમાં સતત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં આશરે 9 ઇંચ, ટંકારામાં 8 ઇંચ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ, હળવદ અને વઢવાણમાં 6.5 ઇંચ, તિલકવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વીરપુર, સંતરામપુર, બાવડા, તાલાળા સહિત અનેક વિસ્તારોમાં 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા મોરવા ડેમના હડબ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 623 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જિલ્લા તંત્ર હડપ નદી કાંઠાના ગામોને એલર્ટ કરી નદી કિનારે ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા જણાવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને મોડાસાના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પાણી ફરી વળ્યા હોવાનું અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે.
3: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા મળી. ભિલોડા, શામળાજી, મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિવિધ તાલુકાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ચાર રસ્તા ખાતે તેમજ બસ સ્ટેશનના પાછળના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
1: આ સાથે જ વરસાદથી પાણીની આવક થતાં રાજકોટના આજીબે ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 0.225 મીટર ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં 4 સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ રસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
1: બેટા,
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
2: ક્યાં
3: એડમિશન કરાવવા, ખાતું થયું એક્ટિવ.
0: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: કાર્યક્રમમાં હવે સાંભળીએ અવિનાશ વ્યાસની રચના વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં.

0: હમણાં જ આપે અંબરકુમારના સ્વરમાં વેણીભાઈ પુરોહિતની રચના સાંભળી. આ સાથે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:45 ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,90,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો ડ્રગ વ્યસન સામેના આ 100 અઠવાડિયાના અભિયાનમાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: इस अभियान में माई भारत के स्वयंसेवक, राष्ट्रीय सेवा योजना के स्वयंसेवक, युवा क्लब, स्कूल, कॉलेज, विश्वविद्यालय, गैर सरकारी संगठन, उद्योग संगठनों के युवा प्रकोष्ठ और 125 से अधिक सहयोगी आध्यात्मिक संगठन भी वर्चुअल माध्यम से शामिल होंगे. देश भर में प्रत्येक रविवार को साप्ताहिक गतिविधियों का आयोजन किया जाएगा, जिनका उद्देश्य नशा मुक्त समाज के निर्माण के प्रति जागरूकता फैलाना और जन भागीदारी को बढ़ावा देना है. इन गतिविधियों में खेल प्रतियोगिताएं, वॉकाथॉन, ध्यान सत्र, सांस्कृतिक कार्यक्रम, जन जागरूकता अभियान, नुक्कड़ नाटक, परिचर्चाएं, कला प्रतियोगिताएं और सामुदायिक सहभागिता कार्यक्रम शामिल होंगे. इस पहल का उद्देश्य युवाओं को नशे से दूर

0: रहने के लिए प्रेरित करना और उन्हें अपने अपने समुदायों में सकारात्मक सामाजिक परिवर्तन का अग्रदूत बनने के लिए प्रोत्साहित करना है। सौम्या के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: केंद्र सरकारे राज्यों ने करवेरा विनिमय तरीके 1,09,019 करोड़ रूपियानो वधारानो हप्तो जारी कर्यो छे। આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે। નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનો છે। મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ, મધ્યપ્રદેશને 8,010 કરોડ, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે। ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી સેદવ બખ્તિયાર ઓદિલોવિચ આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે। તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। તેઓ નવી દિલ્હીમાં એક વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે। આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અને વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરાશે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ પીજી 2026ની તૈયારીઓની સમીક્ષા કરી છે। ગઈકાલે મળેલી બેઠક દરમિયાન આ મહિનાની 30 તારીખે યોજાનાર પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શ્રી નડ્ડાએ પરીક્ષાના સંચાલનમાં સામેલ તમામ હિતધારકોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું હતું। તેમણે નીટ પીજી માટે અમલમાં મૂકવામાં આવેલી પરીક્ષા વ્યવસ્થા, ઉમેદવાર સુવિધા પગલાં, સુરક્ષા માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત પગલાં વિશે માહિતી મેળવી હતી। શ્રી નડ્ડાએ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને એનબીએમએસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી છે। શ્રી નડ્ડાએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી। ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટ પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારોએ નોંધણી કરાવી છે। આ પરીક્ષા લગભગ 340 શહેરો અને 1,300થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_news_avad ને ફોલો કરશો। હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે। આગામી 2 દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે માછીમારોને કાલ સુધી ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને 3 થી 6 ઓગસ્ટ સુધી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે। હવામાન વિભાગે આજે ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। વરસાદ હવે સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: દક્ષિણ ઓર મધ્ય ગુજરાત કો સરાબોર કરને કે બાદ બારિશ કા રૂખ અબ સૌરાષ્ટ્ર કી તરફ હો ગયા હૈ, જિસસે કઈ જિલો મેં ભારી જલભરાવ હુઆ હૈ। મોરબી તાલુકા મેં પિછલે 24 ઘંટો મેં સબસે અધિક બારિશ દર્જ કી ગઈ। બારિશ કે ચલતે રાજ્ય કે 20 જલાશય છલક ગયે હૈ, જબકી 30 બાંધો કો હાઈ એલર્ટ પર રખા ગયા હૈ। રાજ્ય કી જીવન રેખા નર્મદા બાંધ લગભગ 75% ભર ચુકા હૈ। રાજ્ય મેં અબ તક મોસમ કી ઓસત 64% બારિશ દર્જ હો ચુકી હૈ। તેજ હવાઓ કો દેખતે હુએ મછુઆરો કો અગલે 2 દિન તક સમુદ્ર મેં ન જાને કી સલાહ દી હૈ। સાથી રાજ્ય કે સભી બંદરગાહો પર 3 નંબર કા ચેતવણી સિગ્નલ લગાયા ગયા હૈ। અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ।
1: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધારવાની ધમકી આપી છે। તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. સામે ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે પશ્ચિમ એશિયામાં ઇઝ

0: ઇઝરાયેલી માળખાગત સુવિધાઓ અને અમેરિકી ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે. વધતા તણાવને કારણે અમેરિકી વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકો માટે નવી સુરક્ષા સલાહ જારી કરી છે. દરમિયાન હમાસે જણાવ્યું છે કે તે અમેરિકાને યુદ્ધ વિરામ કરાર હેઠળ શસ્ત્રો સોંપવા તૈયાર છે, જો કે ઇઝરાયેલ હજુ પણ નવા હુમલા કરી રહ્યું છે. ગાઝા અને લેબનોનમાં પણ તણાવ ચાલુ છે. યુરોપિયન સંઘ મંગળવારે ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા માટે સેઉટામાં એક કટોકટી બેઠક યોજશે. ઘૂસણખોરીની ઘટનાઓ બાદ સ્પેન અને કેટલાક અન્ય સભ્ય દેશો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. મોરક્કોથી આશરે 60,000 જેટલા ગેરકાયદેસર લોકો સ્પેનમાં પ્રવેશ્યા બાદ 22 યુરોપિયન સંઘ દેશોએ સંયુક્ત રીતે આ મુદ્દાને ઉકેલવા અને કડક સરહદ દેખરેખ માટે નિર્ણય લેવા હાકલ કરી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 ચંદ્રકો જીતી ભારત મેડલ ટેલીમાં 4થા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે. ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરૂષો પેરાશોટ, પુટ અને ટ્રીપલ જમ્પમાં 2-2, જ્યારે જુડો અને એથ્લેટિક્સમાં 1-1 ચંદ્રક જીત્યો છે. ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવાર, જાસ્મીના લિંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ગંગા, સરુદંતી ચૌધરી, સચિન સિવાસ અને અંકુશ પંઘાલે સુવર્ણ, જ્યારે જદુમણિ સિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલે રજત ચંદ્રક જીત્યા છે. પેરા એથ્લેટિક્સમાં પુરૂષોની F57 શોર્ટપુટ ઇવેન્ટમાં સોમન રાણાએ સુવર્ણ, જ્યારે શુભમ જુઆલે રજત ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોએ અષાઢ મહિનામાં પડી રહેલ અનરાધાર, કોમનવેલ્થમાં ભારતને એક દિવસમાં બોક્સિંગમાં મળેલા 9 ગોલ્ડના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, કોમનવેલ્થમાં ભારતને પહેલીવાર બોક્સિંગમાં એક જ દિવસમાં 7 ગોલ્ડ, કુલ 38 મેડલ થયા. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે આબ અષાઢી ઓણ હરિયાળી, કોમનવેલ્થમાં સોનું વરસ્યું, કોમર્શિયલ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. સંદેશ પ્રથમ પાને લખે છે, જુલાઈમાં જીએસટીની આવક રૂપિયા 2.11 લાખ કરોડ.
0: અને હવે અંતમાં આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: સાંભળીએ એક ગીત. હસમુખ પાટડિયા અને સ્નેહલ શેવડે તથા આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં કનૈયાલાલ જોશીની આ રચના.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો. મિત્રો, 1 ઓગસ્ટ 2026થી 7 ઓગસ્ટ 2026 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન જાગૃતિ લાવવા માટે, તેના મહત્વ અંગે મહિલાઓમાં વધુ જાગૃતિ આવવી તેવો તેનો ઉદ્દેશ છે. માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ અને પૌષ્ટિક આહાર છે. સ્તનપાન બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જન્મ પછીના પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની ભલામણ કરવામાં આવે છે, જેનાથી માતા અને બાળક વચ્ચે પ્રેમ અને લાગણીનો સંબંધ વધુ મજબૂત બને છે. સ્તનપાન સુરક્ષિત, સ્વચ્છ અને ખર્ચ વગરનું કુદરતી પોષણ છે. અઠવાડિયા દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને અભિયાનો યોજવામાં આવે છે. સ્તનપાનને પ્રોત્સાહન આપીને માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટે યોગદાન આપવું જ જોઈએ. સાંભળીએ આ ગીત.

0: આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતુ.
0: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
5: સવારે સવારે
0: રજૂ કરીએ માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.
6: સવારે સવારે

0: સવારે સવારે સ્વાગત છે શ્રોતા મિત્રો આપનું માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે સવારેમાં. સાથે સાથે મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
1: પોલીસ?
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
5: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે

0: में अपनाव्यू छे पेपर लीक अने गैरवीती सामे जीरो टॉलरेंस नु आकरू वलण जे अंतर्गत जाहिर परीक्षाओं में पारदर्शिता सुनिश्चित करवा अने गैरवीतियों अटकाववा माटे पब्लिक एक्जामिनेशन्स अमेंडमेंट विधेयक ने संसदीय मंजूरी प्राप्त थई छे। परीक्षा व्यवस्था साथे गैरवीति करनारा गुनाहित तत्वों सामे 10 वर्ष सुधीना कारावास अने रूपया 10 करोड़ सुधीना आकरा आर्थिक दंड सहित अत्यंत कड़क दंडात्मक पगला लेवामां आवशे। તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।
1: મિત્રો, આજે 2 ઓગસ્ટ 2026, આજે આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાય, કે જેઓ ભારતના મહાન વૈજ્ઞાનિક, શિક્ષક અને ઉદ્યોગપતિ હતા, તેમની જન્મ જયંતિ છે। તેમનો જન્મ 2 ઓગસ્ટ 1861 રોજ બંગાળના પાઇકચા ખાતે થયો હતો। તેઓ રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ સંશોધનો માટે જાણીતા હતા। વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને સ્વદેશી ઉદ્યોગો પ્રત્યે જાગૃતિ લાવવાનું મહત્વનું કાર્ય તેમણે કર્યું। તેઓ ખૂબ જ સાદું જીવન જીવતા અને સમાજ સેવામાં પણ સક્રિય રહેતા હતા। તેમણે શિક્ષણ ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપ્યું। કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત પ્રફુલ્લ ચંદ્રએ 1901માં બંગાળ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સની સ્થાપના કરી, જે ભારતની પ્રથમ સ્વદેશી રાસાયણિક અને ઔષધીય કંપનીઓમાંની એક હતી। તેઓ માનતા હતા કે શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન મેળવવાનો નહીં, પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવાનું પણ હોવો જોઈએ। તેમનું જીવન મહેનત, દેશપ્રેમ અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે। તેમણે વિજ્ઞાનને સમાજના કલ્યાણ માટે ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કર્યો અને યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી। તેમના વિચારો અને કાર્યો આજે પણ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ છે। ભારતના વૈજ્ઞાનિક વિકાસમાં તેમનું યોગદાન સદા નોંધનીય રીતે યાદ રહેશે। કાર્યક્રમમાં સાંભળીએ એક ગીત। ફિલ્મનું નામ છે શોલે, ગીતને સ્વર આપ્યો છે કિશોર કુમાર અને મન્ના ડે।

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: મિત્રો, આજે ભારતના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણ પ્રેમી અને રાજકારણી એવા પંડિત રવિશંકર શુક્લની પણ જન્મજયંતી છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1887ના રોજ મધ્યપ્રદેશના સાગર શહેરમાં થયો હતો. તેમણે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેઓ મહાત્મા ગાંધીના વિચારોમાંથી પ્રેરિત હતા અને લોકોમાં દેશપ્રેમની ભાવના જગાડવા માટે સતત કાર્ય કરતા રહેતા. સ્વાતંત્ર્ય પછી પંડિત રવિશંકર મધ્યપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે રાજ્યમાં શિક્ષણ, કૃષિ ઉદ્યોગ અને માર્ગ વ્યવસ્થાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી. તેમના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા માર્ગો ખુલ્યા અને સામાન્ય લોકોના કલ્યાણ માટે વિવિધ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા. તેઓ પ્રામાણિકતા, સાદગી અને જનસેવા માટે જાણીતા હતા. તેમનું જીવન દેશ સેવા, મહેનત અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પોતાના કાર્ય દ્વારા સમાજમાં શિક્ષણ, એકતા અને વિકાસનું મહત્વ સમજાવ્યું. તેમના યોગદાનને કારણે તેઓ આજે પણ સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમનું જીવન વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રેરણાદાયક છે અને દેશપ્રેમની ભાવના

કરે છે. સાંભળીએ એક ગીત. ફિલ્મનું નામ છે વઝીર. ગીતને સ્વર આપ્યો છે અમિતાભ ભટ્ટાચાર્ય અને ફરહાન અખ્તર.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: શ્રોતા મિત્રો, આજે પિંગલી વેંકૈયાનો પણ જન્મજયંતિ ઉજવાઈ રહી છે. સ્વતંત્રતા સેનાની અને રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર એવા પિંગલી વેંકૈયા, તેમનો જન્મ 1876માં આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લામાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરે તેઓ સેનામાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ એક પ્રખ્યાત ભૂસ્તરશાસ્ત્રી અને કૃષિ વૈજ્ઞાનિક પણ હતા. જાપાની ભાષાના જ્ઞાનને કારણે તેઓ જાપાન વેંકૈયા તરીકે પણ જાણીતા હતા. તેઓ સૌપ્રથમ મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં બોઅર યુદ્ધ દરમિયાન મળ્યા હતા. 1916 થી

1921 સુધી તેમણે લગભગ 30 દેશોના ધ્વજનો વિગતવાર અભ્યાસ કર્યો અને અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા પુસ્તક લખ્યું. 1921માં ગાંધીજીએ તિરંગા માટે પોતાની ડિઝાઇન રજૂ કરી હતી. મૂળરૂપે તેઓ બે રંગો લીલો અને લાલ અને મધ્યમાં એક ચરખો હતો જેમાં પાછળથી સફેદ પટ્ટો ઉમેરવામાં આવ્યો હતો. વર્ષ 2009માં ભારત સરકાર દ્વારા તેમના માનમાં એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. તેમની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાંભળીએ એક ગીત.

મિત્રો, આજે ફ્રેન્ડશીપ ડે પણ ઉજવાઈ રહ્યો છે. મિત્રતા જીવનનો સૌથી સુંદર સંબંધ છે. સાચો મિત્ર દરેક સુખ દુઃખમાં સાથે રહે છે, જેની કોઈ સીમા નથી. એ સંબંધ એટલે મિત્રતા. મિત્રતા વિશ્વાસ, પ્રેમ અને સન્માન પર ટકી રહે છે. મિત્રો, આપણા જીવનને આનંદથી ભરી દે છે. સાચો મિત્ર ક્યારેય સ્વાર્થ રાખ

શકતો નથી. મુશ્કેલીના સમયમાં મિત્રની સાચી ઓળખ થાય છે. સાચા મિત્રને જ તમારી આંખોમાં દુઃખ દેખાઈ જાય છે. મિત્રતા દિવસ મિત્રોને માન આપવા માટે ઉજવાય છે. આ દિવસે મિત્રો એકબીજાને શુભેચ્છાઓ આપે છે. ઘણા લોકો મિત્રતાનું પ્રતીક તરીકે ફ્રેન્ડશિપ બેન્ડ બાંધે છે અને મિત્રો સાથે વિતાવેલી ક્ષણો જીવનભર યાદ રાખે છે. આપણને સહકાર અને સમજણ મિત્રતા જ શીખવે છે. સાચો મિત્ર હંમેશા સાચો માર્ગ બતાવે, જીવનને સરળ અને ખુશાલ બનાવે છે. મિત્રો સાથે જ હાસ્ય અને આનંદ બમણો થઈ જાય છે અને સમય સાથે વધુ મજબૂત બને છે. આ સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અવસર એટલે આજનો દિવસ. આપણે હંમેશા પોતાના મિત્રોની કદર કરવી જોઈએ. મિત્રતા કોઈ ઉંમર કે ભેદભાવ માનતી નથી. મિત્ર એટલે પગાર વગરનો એક ચિકિત્સક. સાચો મિત્ર જીવનનું અમૂલ્ય ધન છે. મિત્રને કુદરતની શ્રેષ્ઠ કૃતિ ગણી શકાય. આ પૃથ્વી પર સાચી મિત્રતા કરતાં વધુ મૂલ્યવાન કંઈ નથી. મિત્ર એવી વ્યક્તિ છે જે તમારા વિશે બધું જાણે છે અને છતાં પણ તમને પ્રેમ કરે છે. મિત્રતા માટે શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ જ રીતે કૃષ્ણ અને અર્જુનની મિત્રતા, કૃષ્ણ અને કર્ણની પણ મિત્રતા શ્રેષ્ઠ ગણાય છે. સાચી મિત્રતા એ ધીમી વૃદ્ધિનો એવો છોડ છે, તે જેમ જેમ વૃદ્ધિ પામે તેમ આનંદને બમણો કરતો જાય, દુઃખને વિભાજિત કરતો જાય, સુખમાં વધારો કરે ને મિત્રતા એક વૃક્ષ બની જાય ત્યારે ખૂબ મીઠાશના ફળ આપે છે. આ ફળની કિંમત આંકી શકાતી નથી. જીવનની શ્રેષ્ઠ સફર માની એક એટલે શ્રેષ્ઠ મિત્રનો સાથ. સાંભળીએ એક ગીત.

કામ, પ્રેમ, દુઃખ, રમૂજ, રોજિંદા બકવાસથી જ મિત્રતાનો સંબંધ બને છે. મિત્રતા માત્ર મનુષ્યમાં જ નથી, પ્રાણી પણ મિત્રતા નિભાવે છે. ઘણીવાર તમે જોયું હશે, અનુભવી પણ હશે, કે ફિલ્મમાં પણ જોયું હશે હાથી સાથે, ઘોડા સાથે, કૂતરા સાથેની મનુષ્યની મિત્રતા વિશે. તે રિયલ લાઈફમાં પણ છે. નિસ્વાર્થ પ્રેમની મિત્રતા પ્રાણીઓ પણ કરે છે.

મિત્રો, આજના દિવસે તમામ મિત્રોને મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ દિવસ માટે ગમે તેટલું લખવું કે બોલવું ઓછું જ છે. દરેક પાસે પોતાની મિત્રતાના અસંખ્ય અઢળક કિસ્સાઓ છે. તેને યાદ કરતા હરખના આંસુ આવી જાય. કોઈ વાર તમે જ્યારે ખૂબ જ બિઝી લાઈફ જીવી રહ્યા હો અને અચાનક તમારા મિત્રનો ફોન આવે, એના મોંમાંથી બોલાયેલા પહેલો શબ્દ સાંભળતા જ વ્યસ્તતા ભૂલાઈ જતી હોય છે.

આ સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી આ જ સમયે આપની સમક્ષ નવી માહિતી સંગ મનોરંજન સાથે હાજર થઈશું. સવારે સવારે.

આપ સાંભળી રહ્યા હતા માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. આરંભમાં સાંભળીએ મિતાલી અને ભૂપિન્દર સિંઘના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલિકા પડિયાના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: નમસ્કાર, સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે પીબીજી સોલ્જરથોન દોડને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્ર સરકારે કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. યુરોપિયન સંઘ ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા સેઉટામાં એક કટોકટી બેઠક યોજાશે. પેરુના નાસ્કા શહેર નજીક વિમાન ક્રેશ થતાં 13 લોકોના મોત. જાપાનમાં ગયા અઠવાડિયે આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 38 થયો. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. પાટનગર ગાંધીનગરના આજે 62મા સ્થાપના દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટની વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઘરાઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. પંચમહાલની પંચામૃત ડેરીએ દૂધ ઉત્પાદકોને રાહત આપતા ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા. કેમ છો મારા વાલા બાળ દોસ્તો? આપ સૌ મજામાં હશો. મને ખબર છે વરસાદની મોસમ તમારી ફેવરેટ મોસમ છે અને આપ સૌ આ વરસાદની મોસમમાં ખૂબ મજા કરતા હશો. સ્કૂલોમાં કોલેજોમાં પણ રજાઓ આપી દે છે એટલે મજા જ મજા. કેમ તો બાળ દોસ્તો, મજા કરતા કરતા આજે સાંભળીશું અક્ષરા ધર્મેશ ઓઝાને, જે આપણને કેટલી કવિતાઓ સંભળાવશે. ચાલો માણીએ તેમની કવિતાઓ.
3: નમસ્તે, મેરા નામ હૈ અક્ષરા ધર્મેશભાઈ ઓઝા. મેં આપકો આજ કવિતા સુનાને જા રહી હું. કવિતા કા નામ હૈ સીખો. फूलों से नित हंसना सीखो, बोरों से नित गाना, तरु की सूखी डालियों से नित सीखो शीश झुकाना, सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध

0: और पाड़िए बैठा पुरुषोत्तम, वासिए बैठा वासुदेव, सुदामा नी झूपड़ी, भवाया वो सूखड़ी, भवनी भांगो भूखड़ी, सुखड़ा लियो तमे राम नाम, सुखड़ा लियो तमे राम नाम। धन्यवाद
1: बाळ। दोस्तों, ऑगस्ट महीनो એટલે ક્રાંતિનો મહિનો તો ખરો જ, પણ સાથે સાથે વરસાદનો મહિનો, અને હા, ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે શું? દોસ્તીનો દિવસ। દોસ્તીનો દિવસ એટલે શું? દોસ્તીનો દિવસ, ફ્રેન્ડશીપ ડે। દોસ્તો, આપ પણ મારા મિત્રો જ છો, તો આજે રંગરંગ વાદળિયા કાર્યક્રમમાં આપ સૌ માટે દોસ્તી વિશેની એક સુંદર મજાની વાર્તા લાવ્યા છીએ। આ વાર્તા સંભળાવી રહ્યા છે ગીરાબેન પિનાકીનભાઈ ભટ્ટ। તેમને સાહિત્ય અકાદમી દ્વારા બાળ સાહિત્ય પુરસ્કાર 2024થી નવાજવામાં આવેલ છે। તો બાળ દોસ્તો, ચાલો માણીએ મિત્રતા અંગેની આ સરસ મજાની વાર્તા।
2: કોની ભાઈબંધી પાકી? એક હતું શિયાળ, નામ એનું શઠું। સાંજ પડે એ જાગે ને લાળી ગાવા લાગે, બધા શિયાળ એની સાથે જોડાઈને લાળી ગાય। એ સાંભળીને એક દિવસ મામલિયા મોરે કહ્યું, આ શું માંડ્યું છે બધાએ? આમ રડતા હો તેમ કેમ ગાવ છો? તમે સરસ રીતે કઈ ગીત ગાવ ને, પણ અમને તો આવું જ ગાતા આવડે છે, એક તગડા શિયાળે કહ્યું। બીજું શિયાળ લાગ જોતા બોલ્યું, તું અમારી પાસે આવીને ગીત ગા। આ કેવી સરસ મજાની તારી ડોક, એ હલાવીને તું વાતો કરે છે ને, એ અમને બહુ ગમે છે, તું અમારી સાથે આવી જા, ચાલ આપણે ભાઈબંધી કરીએ। આમલીના ઝાડ ઉપર બેઠેલો મામલિયો મોર બોલ્યો, ચોક્કસ ભાઈબંધી કરીએ, ને હું અહીંથી ગીત ગાઉ, એ સાંભળીને તમે શીખજો હો। કહેતા એણે મીઠો મજાનો ટહુકો કર્યો। એનો ટહુકો સાંભળી ને શઠું બોલ્યું, વાહ ભાઈબંધ વાહ, પણ તારાથી અહીં નીચે ન અવાય, તું નજીક હોય તો વધારે સારી રીતે શીખી શકાય। અવાય, પણ હમણાં નીચે આવવાની મારી ઈચ્છા નથી, આપણે આમ જ વાતો કરીએ તો કેવું? મારો અવાજ મોટો છે એ તો તું જાણે છે ને? મામલિયા મોર ટહુકાથી વગડો આખો ડોલી ઉઠ્યો, આકાશમાં હરતી ફરતી વાદળીઓ પણ હરખથી ગાવા લાગી।

પંપાળે વાદળીઓ ગાતી જાય ને દોડતી જાય. એમનું ગીત સાંભળી ને શઠ્ઠો બોલ્યો, વાહ દોસ્ત વાહ, તારો શોક કલશોર, તું વનવગડાથી માંડી ને વાદળીઓની

સાથે પણ દોસ્તી કરે છે તો અમને કેમ ન પંપાળે? અમારો શો વાંક? તું એ તો કહે. ના ભાઈ ના, એમાં શો વાંક હોય? આ વાદળીઓ મારી મિત્ર છે એટલે એ ગીત ગાય છે, ટૌકા સાથે મોરે કહ્યું. ભાઈ, આમ તું સૌને આનંદ આપે તો અમને સાથે કેમ ન રાખે? સાથે જ છીએ ને યાર, આપણી મિત્રતા હવે પાક્કી. તો તું અમારી પાસે આવીને બેસને, મિત્રો સાથે બેસીને વાતો કરવાની બહુ મજા આવે. ને સાચું કહું તો આ વાદળોની ભાઈબંધી તું હવે છોડી દે. લે, પાસે રહીએ તો જ મિત્ર એવું કોણે કહ્યું? વાદળીઓ પણ મારાથી કેટલી દૂર છે, છેક ઊંચે આકાશમાં. એના પ્રમાણમાં હું તો તમારી ખૂબ નજીક છું. આ ડાળી પરથી તો વાતો કરું છું, વાદળીઓ પણ ઉપરથી સાંભળે છે, એમ તું પણ નીચેથી સાંભળને. આપણી મિત્રતા કાયમી રહેશે. છઠ્ઠા શિયાળે મામલિયા મોરને ખુશ કરવા યુક્તિપૂર્વક ગીત ગાવા માંડ્યો. સાંજ પડે ને સૂરજ દાદા જાય એમના ઘેર, મામલિયો પાસે બેસે તો થાય લીલા લે. છઠ્ઠું ગીત ગાય ને બીજા શિયાળને પણ આવા ગીતો ગવડાવે. નાના મોટા શિયાળ ભૂખના દુઃખથી રડે ને મોર સામે જુએ. આજે નહીં તો કાલે મામલિયો હાથમાં આવે તો મજા પડી જાય હો. મોર હતો આ વાતથી અજાણ, એ તો સૌની સાથે મજાની વાતો કરે. અલક મલકની વાતો સાંભળી ને ખંધો શિયાળ રાજીપો બતાવતા બોલ્યો, મારો મિત્ર કેવો મજાનો છે. હા, મિત્ર હો તો મામલિયા જેવો જ. ને આભ સામે જોઈ ને વાદળોને સંભળાવવા એ ગીતો ગાવા માંડ્યો.

શું? શઠુનું આ ગીત આભલે ઉડતી વાદળી રાણીએ સાંભળ્યું, કોણ જાણે. આ શઠુ મને નઠારું લાગે છે હો, એ મામલિયા મોરને ભરમાવી નાખશે. એણે વાત કરી બધી વાદળીઓને, તેથી વાદળીઓ તો એમના દોસ્ત ઉપર નજર રાખે ને આભમાં દોડે. પવનદેવ આવી ચડે ઘોડે, દરિયાદેવ પાસેથી વાદળીઓ પાણી માંગે લાડે કોડે, ને મોર સામે એ સતત નજર માંડે. પણ એ પેલા છઠ્ઠા શિયાળને ન ગમે હો, ઝાડની નીચેની ડાળે મામલિયો મોર અને છઠ્ઠું શિયાળ વાતોના પડીકા આમ જોડે ને છોડે. લાગ જોઈને છઠ્ઠું બોલ્યું, મારો પાકો મિત્ર તો તું જ છે હો, બાકી બધાએ સાવ કાચા. હરક સાથે મોરે કહ્યું, મને પણ તારી સાથે ગમે છે, તમે બધા પણ કેવા સંપીલા છો, બધા સાથે મળીને એક બખોલમાં રહો છો. જેવી રીતે આભલે બધી વાદળીઓ રહે છે તેવી રીતે જ જો આપણી ભાઈબંધીમાં આ વાદળીઓને વચ્ચે લાવવાની નહીં હો યાર, મને તો એ બિલકુલ નથી ગમતી. કેમ ભાઈ, વાદળીઓએ તારું શું બગાડ્યું, એ કેમ નથી ગમતી તને હે? અરે એ વાદળીઓને તો ક્યાં વરસવું જોઈએ એ પણ ખબર નથી પડતી. ન વરસવાનું હોય ત્યાં વરસે અને વરસવાનું હોય ત્યાં ન વરસે. બોલ, એ અમારી બખોલને પાણીથી તરબતર ભરી દે છે, પછી અમારે ક્યાં રહેવાનું કે? તું વાત કર અમને. હા વાત તો તારી સાચી છે હો, એમ કોઈનું ઘર પાણીથી થોડું ભરી દેવાય? બસ ત્યારે હવે તું સાચું સમજ્યું, તારે વાદળીઓ સાથે સાવ કિટ્ટા કરી દેવાની, એમના સામું હવે જોવાનું પણ નહીં, એમની સાથે વાત પણ કરવાની નહીં, ને વળી ગીત તો બિલકુલ સંભળાવવાનું નહીં. જો મારું ગીત સાંભળ, કહેતા છઠ્ઠું ગાવા લાગ્યું. સાંજ

હે સાચે જ હું આવું તો લીલા લહેર થાય? આનંદથી મામલિયો મોર નાચી ઉઠ્યો. ઝાડની મોટી ડાળ ઉપર પીછા ફેલાવી એ કળા કરવા લાગ્યો. મામલિયાનો રાજીપો જોઈને શઠું બોલ્યું, આટલો બધો રૂપાળો મિત્ર તો બીજા કોઈનો ન હોય, મારો જ હોય.

બોલ દોસ્ત, મારી વાત સાચી કે નહીં? સાવ સાચુકલી વાત દોસ્ત, કહેતા એ ટવક્યો, છઠું બોલ્યું, દોસ્ત જરા ધીમેથી ગા, આ બદમાશ વાદળીઓને સંભળાય નહીં તેવી રીતે ગા, તું અમારી બખોલમાં આવીને પછી મન ભરીને ગીતો ગા. મોરને પોતાની વાતમાં આવેલો જોઈને રાજી થતું છઠું પણ ગાઈ ઉઠ્યું, હું ને મામલો બખોલમાં જઈ ગીત મજાના ગાશું, મારા સાથી મિત્રો ઘણેરા પેટ ભરીને ખાશું. વાદળી રાણી બંને ઉપર નજર રાખીને ફરતી હતી. છઠ્ઠાનું આવું ગીત સાંભળી ને એ તો રાતી પીળી થઈ ગઈ. કાળી ધોળી બધી જ વાદળીઓ આમ તેમ દોડાદોડ કરવા માંડી. એ સડસડાટ ચાલી એટલે આભલે થયો ગડગડાટ.

નું આવું ગીત સાંભળી ને એ તો રાતી પીળી થઈ ગઈ. કાળી ધોળી બધી જ વાદળીઓ આમ તેમ દોડા દોડ કરવા માંડી. એ સડસડાટ ચાલી એટલે આભલે થયો ગડગડાટ. આભલેથી અવાજ આવતા પંખીઓમાં ફેલાયો ફડફડાટ. આવા વર્તારા છતાંય સઠુના કહેવા મુજબ મોરે પોતાનો ટહુકો ન સંભળાવ્યો. એ તો ચૂપચાપ આંબલીના ઝાડ ઉપર બેસી જ રહ્યો. આભલે દોડતી વાદળીઓને અચરજ થયું, અમારા આગમનના અવાજ સાંભળવા છતાંય આજે મોર કેમ ન બોલ્યો? હવે આગળનો દાવ અજમાવતા સઠું બોલ્યું, યાર આ વાદળોએ જોર અને શોર માંડ્યો છે હો, એમનો અવાજ સાંભળીને મારા તો કાન પાકી ગયા યાર. હું બખોલમાં જાઉં છું અને તું પણ આવી જા મારી પાછળ પાછળ. આપણે પેટ ભરીને વાતો કરીએ અને મજાના ગીતો ગાઈએ. સઠું જેવું બખોલમાં ગયું કે તરત એક વાદળી નીચે આવી ગઈ. મામલિયા પાસે આવી ને એ બોલી, અરે દોસ્ત મામલિયા, આ બદમાશ સઠાની વાતોમાં તું આવી ગયો? એના જેવું બદમાશ બીજું કોઈ નહીં હોય. હું ખોટું બોલતી હોઉ તો તું પૂછ આ આંબલીના ઝાડ ઉપર રહેતા વાંદરાઓને, ખિસકોલીઓને અને પંખીઓને. વાત સાંભળી ને બધા એક સાથે બોલી ઉઠ્યા, તમે પંખીઓના રાજા છો એટલે તમને કંઈ કહેવાય નહીં, શિયાળની જાત તો સાવ લુચ્ચી. મીઠું બોલી તમને મારી નાખવાના પેતરા કરતો હતો, એની ભાઈબંધી કદી થાય ના. આવું સાંભળી ને મોરને પરસેવો વળી ગયો. આ બાજુ મામલાની રાહ જોતું સઠું બહાર આવીને બોલ્યું, યાર હજુ કેટલી વાર. મામલો શાણો થઈને બોલ્યો, આપણી ભાઈબંધી ખરી પણ દૂરથી. જો વાદળો પણ મારા મિત્ર છે ને, એમની સાથે પણ હું દૂરથી જ વાત કરું છું ને. વાત સાંભળી સઠું સમસમી ગયું. મામલાને તો કેટલું સમજાવ્યું તોય એ છટકી ગયો. એટલે એ દાજ કાઢતા બોલ્યું, દુષ્ટ દગાખોર, તને મિત્રના પેટની પણ દયા નથી આવતી. તારી ભાઈબંધી તો સાવ ખોટી, તારી દગાખોરી પણ મોટી. વળી તું તો ઘડીકમાં એને લે દબોચી. વાદળી રાણી બોલી ને ત્યાંથી ચાલી નીકળી. એમાં તારું જાય છે શું? તું શાની વચમાં કૂદી પડે છે તે? સઠું ખીજાઈને બોલ્યું, આજે આ મામલિયો લાગમાં આવેલો છટકી ગયો, કહેતા એ રડવા લાગ્યું. એ જોઈને બધા શિયાળ પણ સાથે સાથે રડવા લાગ્યા. આંબલીના ઝાડ ઉપર બેઠેલો મામલિયો બાઘો બની ગયો. એ જોઈને વાદળી રાણી બોલી, મિત્રતા તો સમજી વિચારીને થાય, કોઈની વાતમાં આમ આવી જવાય નહીં હો. તમારી વાત સાવ સાચી, તમારા કારણે હું આજે બચી ગયો, કહેતા આભાર સાથે રાજીપો વ્યક્ત કરતો એ ટેહું ગાતો કલરવના ગીતો ગાવા લાગ્યો. તેના ટહુકા સાંભળી ને બધા પંખીઓ રાજીપાથી ગીતો ગાવા લાગ્યા, સાથે જોડાયા પવનદેવ પણ. અને મિત્રો, વાદળો ન જોડાય એવું બને ખરું? વાદળ જોતા ટહુકા કરે છે મસ્ત મજાનો મોર, વાદળ જોતા ટહુકા કરે છે મસ્ત મજાનો મોર, એ ભાઈ બંધી પાકી એવું સંભળાય ચારે કોર, મોર ને ચારે કોર, એવું આખા જંગલમાં પડઘાયું. એ સાંભળતા આંબલીનું ઝાડ બોલ્યું, સાચા મિત્રો ભલે ને દૂર રહે પણ એ તો ભલું જ ઈચ્છે, દૂર રહેતા વાદળો સાથે મોરની પાક્કી દોસ્તી જોઈને થાય છે સોનેરી પહોર. સૂરજદાદા અજવાળું ફેલાવે એટલે સઠું અને એમના સાથીદાર ચોર બધાય બખોલમાં ભરાઈ જાય છે. એ જોઈને રાજીપા સાથે ટહુકા કરે છે મોર,

વાહ, શું મજા આવી હશે આપ સૌ બાળ દોસ્તોને. આપ સૌને ફ્રેન્ડશીપ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એન્જોય કરો. તો રંગ રંગ વાદળિયામાં બસ આજે આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી. બાય બાય, ટાટા.

0: બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળીયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ.

રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીત. આરંભમાં સાંભળીએ કોકટેલ ફિલ્મનું આ ગીત, નીરજ શ્રીધર અને કવિતા શેઠના સ્વરમાં.

આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. સવારના 10:45 થઈ ચૂકી છે. રજૂ કરીએ સુગમ સંગીત. આજના કલાકાર છે નેલ્સન ક્રિશ્ચિયન. આરંભમાં સાંભળીએ કૈલાસ પંડિતની આ રચના.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે નેલ્સન ક્રિશ્ચિયનના કંઠે સુરેશ દલાલની રચના સાંભળી, અને હવે કાર્યક્રમના અંતે સાંભળીએ તેમના જ કંઠે રાવજીભાઈ પટેલની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશન હેઠળ જમ્મુના ભગવતીનગર ખાતે નારિયેળની ભૂસીનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. રાષ્ટ્રીય ડિજિટાઇઝેશન મિશન વર્કશોપમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લાખો હસ્તપ્રતોના વ્યાપક સૂચિકરણ અને તેમના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ વરસાદ. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. રાજ્યમાં વરસાદની સંભાવનાને પગલે આજે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો. કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. ભારતીય પેરા એથ્લેટ શુભમ જુયાલે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં 13.28 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરી તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: શ્રોતા મિત્રો, વિસરાતા સુર કાર્યક્રમના આરંભે સાંભળીએ સચ્ચા જૂઠા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મહમ્મદ રફીના યુગલ સ્વરમાં. ગીતના બોલ છે ઇન્દિવરના અને સાંભળી આ ગીત.
2: યુંહી તુમ મુજસે બાત કર

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ

0: સુધીના કારાવાસ અને રૂપિયા 10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ બેટા બેટી ફિલ્મનું ગીત. કિશોર કુમાર, માફ કરશો, આશા ભોસલે અને મહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના શબ્દ છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિશનનું.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર

0: લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો વિસરાતા સુર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો વિસરાતા સુર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે ફ્રેન્ડશીપ ડે. મળી જાય તો વાત લાંબી અને જુદા પડી જાય તો યાદ લાંબી, આનું નામ જ મિત્રતા. શ્રોતા મિત્રો, મિત્ર એ એક મનુષ્ય જ હોવો જરૂરી નથી. આપણો મિત્ર એક પશુ પણ હોઈ શકે, એક પંખી પણ હોઈ શકે, કોઈ ચીજ વસ્તુ પણ હોઈ શકે. આવો સાંભળી હાથી મેરે સાથી ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આયા સાવન ઝુમકે ફિલ્મનું ગીત સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ આર પાર ફિલ્મનું ગીત ગીતા દત્તના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ વિસરાતા સુર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામી અને આશા ભોસલેના કંઠે રઈઝ ઉર રહેમાન સગહરના આ રચના.

હમણાં જ આપે અદનાન સામીના કંઠે. રઈસ ઉર રહેમાન સગહરની આ રચના સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કે ના કંઠે મહેબૂબની આ રચના.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: હવે સાંભળીએ હરિહરનના કંઠે શકીલ આઝમી ની આ રચના.

કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ જગજીતસિંહના કંઠે કાફિલ આઝર અમરોહવીની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશનો યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય અને દરેક યુવાએ નશાથી બચવું જોઈએ. પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 કિલોગ્રામ બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં હાજરી આપી. કાપડ મંત્રાલયના સહયોગથી આયોજિત આઈઆઈટી દિલ્હી ખાતે હેન્ડલૂમ હેકાથોન વિવિંગ ઇનોવેશનની બીજી આવૃત્તિનું સમાપન થયું. ગયા અઠવાડિયે જાપાનના કુમામોટો પ્રિફેક્ચરમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 38 થયો. અમેરિકામાં પૂર્વી વોશિંગ્ટનમાં ઉત્તર પશ્ચિમ ભાગ સ્પોકેનમાં જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરાયું. તહેરાન અને મધ્યપૂર્વના દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકાએ ઇરાન પર લશ્કરી હુમલા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા વધુ 5 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હોવાનો માનવાધિકાર સંગઠને આરોપ લગાવ્યો. રાજ્યમાં અત્યાર સુધી 65.58% સરેરાશ વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 95%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 28% વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 76% જેટલો જળસંગ્રહ. અન્ય 206 જળાશયોમાં 57% કરતા વધુ પાણીનો સંચય. છલકાઈ જવાના કારણે 33 ડેમ હાઈ એલર્ટ પર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 70,000 કરતા વધુ લોકોનું સ્થળાંતર, જ્યારે 9,600 કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને 6 સૈન્યની ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી. વરસાદના કારણે 33 સ્ટેટ, 46 અન્ય અને 528 પંચાયતના માર્ગો સહિત 607 માર્ગો પર અવરજવર બંધ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ નિશા ઉપાધ્યાયના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્રને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ રમેશ પારેખની આ રચના, કલાકાર છે અમર ભટ્ટ.

અને શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ તુષાર શુક્લા ના આ રચના, કલાકાર છે મિતાલી સિંહ અને ભૂપેન્દ્ર સિંહ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, સમય થયો છે 12:30. શ્રોતા મિત્રો, સમય થયો છે મહિલાઓ માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો આવો સાંભળીએ આપણો આ કાર્યક્રમ સહિયર.

0: ના નમસ્કાર
1: અટલબેન, સહિયર નો અર્થ થાય છે સખી.
0: હા, એટલે કે મિત્ર.
1: હા, સૌ શ્રોતાઓને પણ આપણે મિત્રો જ ગણીએ છીએ. એમ કહેવાય ને કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય.
0: વાહ,
1: તો આ મિત્ર શબ્દ આમ તો આપણે બહુ વાપરીએ, પણ આમ જોઈએ ને તો મિત્રતાનો અર્થ બહુ ઊંડો છે.
0: હા, અને વ્યાપક પણ છે.
1: હા,
0: અને આપણી ઉંમર બદલાય, આપણો વ્યવસાય બદલાય, આપણા વિચારો બદલાય, એમ આપણા મિત્રો પણ બદલાતા હોય છે.
1: પણ અમુક મિત્રો એવા હોય કે જીવન પર્યંત રહે.
0: પણ મેં ક્યાંક વાંચ્યું તું કૃપા,
1: હા,
0: કે બધી મિત્રતા જરૂરી છે.
1: હા,
0: પ્રકૃતિ સાથેની મિત્રતા પણ જરૂરી છે, પણ સૌથી સાચી અને સારી મિત્રતા હોય ને તો એ છે સ્વ સાથેની મિત્રતા.
1: વાહ, એટલે આપણે આપણા જ મિત્ર બનવાનું એમ.
0: હા.

0: વાહ વાહ વાહ, આપણે હજી તો વાત કરતા ત્યાં અને આપણા જે મહેમાન આવ્યા છે સ્ટુડિયોમાં, એમણે એ વાતને પકડીને સરસ મજાની પંક્તિઓ પણ આપણને સંભળાવી દીધી.
1: વાહ, તો આજે આવો જ સરસ મજાનો એક રસપ્રદ વિષય લઈને આપણે આવ્યા છીએ સહિયર કાર્યક્રમમાં, કે તું જ તારો મિત્ર થા. અને આ માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે સુષ્માબેન વડગામા, જેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષિકા રહી ચૂક્યા છે અને આકાશવાણીના શાળાકીય કાર્યક્રમોમાં પણ તેમનું ઘણું યોગદાન રહ્યું છે. અને આ ઉપરાંત સૌથી વધારે તો ખાસ એ છે કે તેઓ એક પ્રવાસી છે અને પર્યાવરણ પ્રેમી છે અને માનવ જીવનના જે અલગ અલગ અભિગમો છે એનો ઊંડો અભ્યાસ કરે છે.
0: તો સુષ્માબેને આવીને એક પંક્તિઓથી એમનો પરિચય આપી જ દીધો છે, તો સૌથી પહેલા તો એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્તે સુષ્માબેન.
2: નમસ્તે. નમસ્તે બહેનો, આપણે સૌ આ રેડિયોના માધ્યમથી એકબીજાને ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મળી રહ્યા છીએ, ત્યારે મારી વાલી તમામ સખીઓને હેપી ફ્રેન્ડશીપ ડે. અરે મિત્રો, આ ઉજવણીનો દિવસ વર્ષમાં એક જ વાર આવે, પણ આપણે તો જ્યારે પણ આપણા મિત્રોને મળીએ એટલે આપણું સેલિબ્રેશન ચાલુ. આપણા સુખ દુઃખની બધી જ વાતો આપણે જેને નિખાલસપણે કહીને હળવા થઈ અને ફરી પાછા રિચાર્જ થઈ જઈએ એ જ આપણા મિત્રો, બરાબર ને?
1: જી.
2: પણ આ વાત કરતા કરતા જ મને વિચાર આવ્યો કે આપણે આવા મિત્રોને તો ક્યારેક મળીએ, ક્યારેક તો સમયના અભાવે મહિનાઓ સુધી ન મળી શકાય. તો ચાલને એક નવો વિચાર કરીએ કે સૌ પ્રથમ આપણે આપણા મિત્ર બની જઈએ.
1: વાહ, આ કંઈક અલગ વિચાર છે અટલબેન. પણ સુષ્માબેન, એ કઈ રીતે શક્ય બને કે આપણે સ્વયં આપણા મિત્ર બની શકીએ?
2: આપણા મિત્રો આપણી સાથે શું કરે છે? આપણી સુખ દુઃખની વાતો સાંભળી ને આપણને હળવા કરે છે. મુશ્કેલ સમયમાં આપણી બાજુમાં ઉભા રહી સાચો રાહ બતાવે છે.
1: જી.
2: ભૂલ કરતા હોય તો ટોકે છે. બસ, તો હવે આપણે આપણા મિત્ર બનીને આ જ વ્યવહાર કરવાનો છે, કારણ કે દરેક સમયે આપણી સાથે આપણે જ હોઈએ છીએ ને?
1: સાચી વાત છે.
2: તો આપણે આપણી મૈત્રી કેળવવા શું કરવું જોઈએ તે વિચારીએ. આપણે કહીએ છીએ કે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર એ સિક્કાની બે બાજુ છે. જો આપણે મનથી સ્વસ્થ હોઈએ તો શરીર એ વાતનું પ્રતિબિંબ જરૂર પૂરું પાડે છે. પૂજ્ય ગાંધી બાપુએ તો કહ્યું છે કે શરીરની સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર માનસિક સ્વાસ્થ્ય પર રહેલો છે. માનસિક સ્વાસ્થ્યનો આધાર સ્વચ્છ, નિર્મળ અને શાંત હૃદય પર રહેલો છે. કુદરતે આપણને સૌને આ શરીર રૂપી મોંઘામૂલી ભેટ આપી છે. મનુષ્ય જીવનનો અમૂલ્ય વારસો પણ આપણને આપ્યો છે. પરંતુ આપણે આ શરીર પર ક્યારેક બેફામપણે સવારી કરીએ છીએ અને ઘણી વખત એને બે લગામ હાંકતા હાંકતા આપણે હાંફી પણ પડીએ છીએ.
0: સાચી વાત છે.
2: ક્યારેક આપણી આસપાસના આ જગતને જોતા વિચાર આવે કે આપણે આમ તો કેટલા બધા સમજદાર, ખરીદી કરવા નીકળીએ તો કેટલી માથાકૂટ કરીએ. શાકભાજી, કપડાં, ઘર વપરાશની વસ્તુ ખરીદતી વખતે કેટલું ધ્યાન રાખીએ. પણ ત્યારે જ વિચારીએ કે કુદરતની ભેટ જેવા આ શરીર માટે જરા પણ દરકાર નહીં લેવાની. ક્યારેક શરીરને જરૂરી ટાપટીપ માટે બ્યુટી પાર્લરમાં લઈ જઈએ એ તો સાવ ઉપર ઉપરનું રંગરોગાન છે ભાઈ. પણ આપણી આ કાયા અંદરથી ખખડી ન જાય એ માટે

0: કંઈ વિચારતા જ નથી. હવે આપણે આપણા મિત્ર બનવા આપણી જાતને કેન્દ્રમાં રાખવાની છે, એ માટે વિચારશું એટલે આપણને યોગ્ય માર્ગ મળવાનો જ છે.
1: બરાબર ને? આપણે આસપાસની બધી વ્યક્તિઓ ઉપર ધ્યાન આપીએ છીએ પણ ખુદ ઉપર ધ્યાન નથી આપતા.
0: અને આપણામાં તો કહેવત છે કે પેલું સુખતે જાતે નર્યા. તો સૌ પ્રથમ આપણા શરીરને જેટલું જરૂરી છે એટલી માત્રામાં પોષણ આપવું. ઘણી વખત આપણે આપણાથી જ નારાજ હોઈએ ત્યારે દિવસમાં કેટલી વાર જમ્યા, કેટલું જમ્યા એ આપણને ખબર જ નથી રહેતી. જાણે ભોજન કરવાથી જ સર્વોત્તમ આનંદ આવતો હોય એમ આપણે વધુ ખાઈને આપણા જ દુશ્મન બની જઈએ છીએ. તો આ સમયે જ આપણા મનની સાથે મૈત્રી કેળવી અને આપણા શરીરની કાળજી રાખવાની છે. આપણા સૌનું જીવન આ આધુનિક સમયમાં ઘણું જ સરળ બની ગયું છે. આથી આપણો શારીરિક શ્રમ તો સાવ જ ઘટી ગયો છે. અને થોડો ઘણો હોય તો આપણને ભારતમાં વસતા હોવાના કારણે મદદ કરનાર જરૂર મળી રહે છે. એટલે જ હવેથી આપણે સવારથી રાત સુધીના સમયને આયોજનપૂર્વક વાપરીએ કે આપણું જીવન સ્ફૂર્તિલું બની જાય. સવારનો થોડો સમય પોતાના માટે વાપરીને તાજા માજા થઈ જવું. દિવસ દરમિયાન નજીકના કોઈ અંતરે જવાનું હોય તો પગે ચાલીને જ જવું. આમ પગ વેગવંતા બનશે તો લાંબો સમય સારા રહેશે. ઘણી વખત આપણે એકબીજાને જોઈ જોઈને આંધળું અનુકરણ કરતા હોઈએ છીએ કે મારી બેનપણી તો હંમેશા કારમાં જ ફરતી હોય. પણ આપણે ત્યારે એ વિચારવાનું છે કે જેના પગ સલામત છે એ જ સૌથી ભાગ્યવાન છે. અને આ પગ ક્યારે સલામત રહેશે? જ્યારે આપણે એની પાસેથી નિયમિત કામ લેતા રહેશું ત્યારે. આપણા સૌની ફરિયાદ પણ છે કે મારો દિવસ એટલો ઝડપથી પસાર થઈ ગયો કે ક્યાંય સમય જ નથી મળતો. આપણને સૌને દિવસમાં 24 જ કલાક મળી છે તો વધુ પડતો સમય મોબાઈલ પર પસાર કરવામાંથી આપણે સૌએ બચવાનું છે અને આપણા મનની કાળજી લેવાની છે.
2: તો સુષ્માબેન, તમે આ મનની કાળજી લેવાની વાત કરી પણ આમ જોઈએ ને તો એ બહુ અઘરું કામ છે, તો એ કઈ રીતે કરવું?
0: આપણું મન છે ને ઘણું જ અટપટું છે. એને આપણે કંઈક કરવાની ના પાડીએ તો તે જ કરવા ઈચ્છે છે. તો આવા અળવિતરા મનને મનાવી યોગ્ય કામ કઈ રીતે લેવું એ આપણે સૌએ શીખવાનું છે. આ મનને આપણે મિત્ર બનાવવાનું છે. મિત્ર બનાવવું એટલે એની દરેક વાત માનવી એવો અર્થ નહીં કરતા, પરંતુ એને પ્રેમથી સાચા માર્ગે વાળીએ. ઘણી વખત કોઈ પણ નાની એવી વાતનું ખરાબ લગાડી આપણે નારાજ થઈ જઈએ છીએ. જ્યારે આપણે નારાજ થઈએ ત્યારે એ પરિસ્થિતિને સામે પક્ષેથી જોઈએ તો આપણે એને વધારે સમજી શકીએ. આપણને જે ખરાબ લાગ્યું છે એ વ્યાજબી નથી એ પણ આપણને સમજાશે. આપણી સામે કોઈ સમસ્યા આવે તો આપણે એનો ઉકેલ શોધવાને બદલે નિરાશ થઈને બેસી જઈએ તો થોડું ચાલશે? આ જીવન છે ત્યાં સુધી સુખ દુઃખની ઘટમાળ ચાલતી જ રહેવાની છે. તો એવા સંજોગોમાં શાંત મને સમસ્યાના ઉકેલ અથવા સમાધાન માટે સાચું વિચારવું જ વધુ યોગ્ય હોય છે. સાચા અને સારા વિચારો આપણને મુશ્કેલ સમયમાં રસ્તો બતાવશે. ખુદ પર ભરોસો હશે તો મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી સ્વપ્નો સિદ્ધ કરી શકાય છે.
1: જી જરૂર.
2: અટલબેન, કેટલી નાની વાત છે પણ કેટલી સરસ અને ઊંડી વાત છે કે આપણે આપણા મન સાથે મૈત્રી કરી લઈએ ને એટલે લગભગ દુનિયા આપણે જીતી લઈએ.
1: અને જેમ સુષ્માબેને કીધું ને, મનની બધી વાત માનવાની જરૂર નથી, એમ શરીરની પણ બધી વાત જરૂર નથી માનવાની. કે શરીર તો એમ કહેશે કે આ ખાઈ લે, હજુ થોડુંક સૂઈ લે, પણ તો આપણે એની સાથે વાર્તાલાપ કરવાનો છે શરીર સાથે અને મન સાથે કે ભાઈ ઉઠી જાઓ, ચાલો થોડુંક ચાલી લઈએ, ચાલો થોડુંક કંઈક કરી લઈએ. તો સુષ્માબેન, આપણે મન સાથે જ્યારે મિત્રતા કરીએ છીએ તો કેવી રીતે જીવનમાં પરિવર્તન આવે છે, એવું કોઈ ઉદાહરણ હોય તો અમને કહો.
0: બસ એવી જ એક સરસ મજાની વાત તમારી સમક્ષ મૂકું છું. આપણા દેશને હજુ આઝાદી મળી હતી એ સમયની આ વાત છે. અમદાવાદ શહેરના એક કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો. સ્ત્રી કેળવણી તરફ લોકોનું વલણ બદલાયું હતું એટલે આ દીકરી પણ શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણ પામી. એમને નાનપણથી જ કલા પ્રત્યે લગાવ હતો.

0: એટલે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. કોલેજ કાળમાં એક પ્રવાસ દરમિયાન ગ્વાલિયરમાં ઝાંસીની રાણીનું મોટા કદનું ભવ્ય શિલ્પ જોઈને તેમને પણ શિલ્પોનું સર્જન કરવાની મહત્વાકાંક્ષા જન્મી. આ એ સમય હતો કે એમના વર્ગખંડમાં છોકરાઓની સંખ્યા સામે 5 જ છોકરીઓ હતી, પણ આ છોકરીએ તો જે સ્વપ્ન જોયું એ રસ્તે અડગ મને ચાલી નીકળી અને આગળ જઈને ભારતની કાંસ્ય મહિલા તરીકે ઓળખ મેળવી. અને એમનું નામ છે જસુબેન શિલ્પી.
1: અચ્છા,
0: જસુબેન હજી તો ભણવાનું પૂરું કર્યું ત્યાં તેમની સાથેના એક યુવાન સાથે એમનું મન મળી ગયું. પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ એમણે એમની સાથે લગ્ન કર્યા. જીવનના અઘરા ચઢાણ તો હવે ચડવાના હતા. એક તો કામનો કોઈ અનુભવ નહીં અને ઘરનાનો કોઈ સાથ નહીં. જેમની સાથે લગ્ન કર્યા એ પણ ગરીબ અને અનાથ હતા, પણ બંનેનું સ્વપ્ન એક જ હતું અને સ્વપ્નને સાકાર કરવા માટે શિલ્પકામ શીખવાનું અને કામ કરવાનું હતું. આ રસ્તો જરા પણ આસાન ન હતો. નાના કદના શિલ્પ ઘડતા ઘડતા મોટા કદના શિલ્પ ઘડવાનું શીખવા માંડ્યા. બંનેનો પરસ્પર પૂરેપૂરો સાથ હતો. કામ કરતા ગયા અને શીખતા ગયા. એકવાર રાજકોટના તે સમયના મેયર શ્રી અરવિંદભાઈ મણિયારનું તેમને આમંત્રણ મળ્યું. જસુબેન તેમને મળવા માટે અમદાવાદથી એકલા સ્કૂટરમાં આવ્યા.
1: ઓહો,
0: મેયરને મળ્યા, મોટા કદનું શિલ્પ બનાવવાનો ઓર્ડર લઈને જ પાછા ફર્યા. આ એ સમયની વાત છે જ્યારે આપણા હાઈવે આટલી સગવડતાવાળા ન હતા. પણ જસુબેને તો ક્યારે એ સ્ત્રી છે અને આ કાર્ય મારાથી ન થઈ શકે એવું વિચાર્યું જ નહીં. તેઓ કામ કરવામાં સરળ રહે એટલે હંમેશા ડંગરીસ પહેરતા, આખો દિવસ પોતાના કામમાં જ મગ્ન રહેતા. લગ્ન જીવનની ભેટ રૂપે પહેલા એક દીકરો અને પછી દીકરી થયા. સંસાર મોટો થયો, જવાબદારીઓ વધી એટલે વહેલી સવારથી રાત સુધી કામ કરતા. ક્યારેક બાળકોને ઘરમાં રાખી બહારથી દરવાજો બંધ કરીને કામ કરવા નીકળી પડતા. આમ જીવનની ગાડી હંકારવા પ્રયાસ કરતા. લગ્ન જીવનના 19 વર્ષમાં બંને સાથે કામ કરીને નાના મોટા કદના ઘણા શિલ્પો બનાવ્યા અને આ શિલ્પો દેશના અનેક ખૂણે મુકાયા. પણ એ દરમિયાન જીવને એક નવી પરિસ્થિતિ વચ્ચે તેમને મૂકી દીધા. તેમના પતિને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડ્યો. જસુબેનનું જીવન તો જાણે થંભી ગયું. ઘરની, બાળકોની, બીમાર પતિની દેખરેખ વચ્ચે કામ કેમ કરવું? પણ એમણે તો પોતાના પતિની સારવાર કરવા માંડી. પણ એમના પતિને ખબર પડી ગઈ હતી કે મારું જીવન હવે બચવાનું નથી, એટલે એમણે જસુબેનને પોતાની સારવારમાં પૈસા ન વેડફવાનું કહેલું. એક દિવસ એમણે જસુબેન અને બાળકોનો સાથ છોડી અનંતની વાત પકડી લીધી. આપણે સૌએ આપણું જીવન જેવું છે એવું જ સ્વીકારવાનું છે ને? એમ જસુબેને પણ પોતાનું કામ ફરીથી શરૂ કર્યું. એમણે ગાંધીજી, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર, મોરારજી દેસાઈ જેવા મહાનુભાવોના વિશાળ કદના શિલ્પો ઘડ્યા છે. તેમનું ઘડેલું બિલ ક્લિન્ટનનું શિલ્પ અમેરિકાના વ્હાઇટ હાઉસની શોભા વધારે છે.
1: વાહ,
0: તેમના બાળકો યુવાન થયા, માતા પિતાના પગલે શિલ્પનું કામ શીખી આ જ ક્ષેત્રમાં જોડાઈ ગયા. જસુબેનનું સ્વપ્ન એક સ્ટુડિયો બનાવવાનું હતું. આ પોતાનું સ્વપ્ન પૂરું કરવા એમને બહુ મજાનો એક સ્ટુડિયો બનાવ્યો. આ સ્ટુડિયોમાં 10-12 કુટુંબને કામ આપ્યો અને આશ્રય પણ આપ્યો. જીવન પર્યંત શિલ્પ બનાવવા માટે માછડા પર ચડીને કામ કરતા, પોતાના કામને જ ભગવાન માનીને છેવટ સુધી કામ કરતા રહ્યા. 64 વર્ષની વયે હૃદય રોગનો હુમલો આવ્યો અને પોતાનું કામ કરતા કરતા જ આ જગતને છોડીને ચાલી નીકળ્યા. આવી જીવન કથા આપણને એ જ શીખવે છે કે તું જ તારો દીપક બન, એટલે કે અઘરા સંજોગોમાં આપણે આપણી સાથે રહીને ઉત્તમ કાર્ય કરવાનું છે.
1: વાહ વાહ. અને સુષ્માબેને વાત કરીને તો મને એક જાપાનીઝ કોન્સ

0: છે ઇકિગાઈ, એ યાદ આવ્યું કે જીવનમાં કઈ એક એવી વસ્તુ હોવી જોઈએ કે જે તમને ખુશી આપે, તમને સવારે ઉઠવા માટે પ્રેરણા આપે. એટલે આ એ તમારું જે અંદર તમે મન સાથે મિત્રતા હશે તો જ તમે જાણી શકશો કે તમને શેમાં મજા આવે છે.
1: વાહ, એ તમે બહુ સરસ વાત કરી. હવે મિત્રો, આમ જોઈએ તો આપણું આખું જીવન સંઘર્ષ, મૂંઝવણ અને સંતાપથી ભરેલું છે એવું નડિયાદના સંત પૂજ્ય મોટા કહે છે. અને આ વાતની પ્રતીતિ આપણને જીવન જીવતા રોજે રોજ થાય છે. ભાઈ, કોઈ પણ વાતને વધુ પડતી વિચારવી, બીજાના દોષો ગણ્યા કરવા, નકારાત્મક વિચારોમાં સતત અટવાયેલા રહેવું, જો આ બધું આપણા જીવનમાં હોય તો આપણું મન જીવનની લડાઈ લડવા નહીં દે અને આપણે ક્યાંક થંભી જઈશું. પણ એથી ઉલટું કે કોઈ પણ સંજોગોમાંથી બહાર નીકળી અને જીવનને ઊંચે લઈ જવું છે એમ વિચારવાથી ઘણી ઉર્જા મળે છે. આમ આપણું મન મિત્ર બનીને જીવનને આગળ વધારે છે.
0: વાહ, ખૂબ સરસ વાત કરી કે આપણી ઉર્જાને આપણે ઓળખીએ અને આપણે આપણી ઉર્જા કઈ તરફ વાપરવાની છે એનું આપણે નિર્ણય જાતે કરીએ.
1: બરાબર, એકદમ સરસ કહ્યું, સાચું કહ્યું. ફરી એક સરસ મજાની સત્ય કથા આપણને સૌને પ્રેરણા પૂરી પાડે છે. એક 96 વર્ષના બેનને મળવા માટે એક પત્રકાર બેન તેમના ઘરે ગયા. તેઓ પેલા માળે રહેતા હતા. ઘરમાં પ્રવેશતા પેલા અગાશીમાં ઘણા બધા કુંડાઓમાં ફૂલ છોડ વાવેલા હતા. એ જોતા પત્રકાર બેનને થયું કે આની દેખભાળ કોણ કરતું હશે. પત્રકારના મનોભાવને વાંચીને તેમણે કહ્યું, ઘરના તમામ કામ તેઓ જાતે જ કરે છે. નાનું મોટું પ્લમ્બિંગનું કામ, સુથારી કામ, ઇલેક્ટ્રિકનું કામ પણ કરી લઉં છું. ન થાય તો માણસને બોલાવાય, પણ આપણે પ્રયત્ન તો કરવો જ જોઈએ ને. આવો જુસ્સાભેર જવાબ આપનાર સ્ત્રી હતા હોમાઈ વ્યારાવાલા.
0: અચ્છા,
1: જેમનો પહેલો શોખ ફોટોગ્રાફી અને બીજો શોખ બાગકામ. આટલું જ પૂરતું નથી, તેઓ પોતાના પહેરવાના કપડાં પણ જાતે સીવી લેતા. આ હોમાઈ બેને પત્રકાર બેનને કહ્યું કે તમને આ શરીર ઘરડું લાગે છે, પણ મને તો ઘટપણ અનુભવવામાં જ નથી આવતું. તેઓ આ ઉંમરે પણ પોતાની કાર ચલાવી ઘર માટે કરિયાણું લઈ આવતા. આ હોમાઈ બેનનો જન્મ 1913 નવસારીના એક પારસી કુટુંબમાં થયો. તેમના પિતા અભિનેતા અને ગામે ગામ તેઓ નાટક ભજવવા માટે જતા. માં સિલાઈ કામ કરતા અને પતિએ મોકલેલ થોડા પૈસામાં પોતાનું ગુજરાન ચલાવતા. હોમાઈને ભણવામાં ખૂબ જ રસ એટલે મુંબઈ આવ્યા બાદ ગ્રાન્ટ રોડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પ્રિન્સિપાલને ઘરની આર્થિક સ્થિતિની જાણ હોવાના કારણે નાના ધોરણના વિદ્યાર્થીઓના ટ્યુશન હોમાઈને અપાવી 20 રૂપિયાનો પગાર આપવા લાગ્યા. આમ નાનપણથી જ એ પોતાનો ખર્ચો કાઢવા લાગ્યા. નાની ઉંમરમાં ગણિતના દાખલા ઉકેલતા માણેકશા વ્યારાવાળા સાથે દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં પરિણમી. માણેકશાને ફોટોગ્રાફીનો શોખ હતો. તેમની પાસે એક કેમેરો હતો. ફોટોગ્રાફીના મેગેઝીન, કેમેરાના મેન્યુઅલ જોતા અને વાંચતા હોમાઈ બેનને પણ ફોટોગ્રાફીમાં રસ પડી ગયો. બંને દોસ્તો પ્રેમીઓ આખો દિવસ ફોટોગ્રાફી કરવા શહેરમાં ફરતા. માણેકશાના કેમેરામાંથી બંને પોતપોતાને ગમતા એંગલથી જુદા જુદા દ્રશ્યોની તસવીરો ખેંચતા. હોમાઈ બેન પોતાના ઘરમાં બાથરૂમમાં જ ડાર્ક રૂમ બનાવી દીધો હતો. નેગેટિવ પ્રોસેસિંગ અને ફોટોગ્રાફ ડેવલપ કરવાનું કામ પણ તેઓ સાથે કરતા. જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા હોવાના કારણે તેમના ફોટોગ્રાફમાં સેન્સ ઓફ કમ્પોઝિશનની આવડત ઉડીને આંખે વળગે તેવી હતી. 17 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, નાનપણથી જ પોતાની માતાને સંઘર્ષ કરતા જોયા હતા તેથી જ હોમાઈ બેન ખૂબ જ મહેનતુ અને મજબૂત બન્યા. માણેકશા અને હોમાઈના લગ્ન માણેકશાના માતાના વિરોધને કારણે શક્ય બનતા નહોતા, પણ બંને જણા કોઈ પણ પ્રોજેક્ટ માટે સાથે જ કામ કરતા અને ખૂબ મહેનત કરતા. એક

0: વાર એક દવા બનાવતી કંપનીના બ્રોશર માટેની ફોટોગ્રાફી કરવા બંને કંપનીની લેબોરેટરીમાં પહોંચ્યા. ત્યાં મરેલા પ્રાણીઓ ઉપર થતા પ્રયોગો, કપાયેલા અંગો અને લોહી જોઈ માણેકશાને ચક્કર આવી ગયા. એટલે હોમાઈ બેને તેમને બહાર બેસવા કહ્યું. એમણે એકલાએ જ ફોટોગ્રાફી કરી. પોતાને સોંપવામાં આવેલું કામ સ્વસ્થતાથી પૂરું કરી હોમાઈબેન નીકળી ગયા. તેમણે જિંદગીનો સંઘર્ષ જોતા અને જીવતા વાસ્તવિકતા માટે જાણે એક સાક્ષીભાવ કેળવી લીધો હતો. અને માણેકશાની માની મંજૂરી મળી એટલે બંનેના લગ્ન થયા. લગ્ન જીવનની ભેટ રૂપે એક દીકરો થયો. દિલ્હીમાં ઇસ્ટર્ન બ્યુરો ઓફિસમાં નોકરી લીધી. હોમાઈબેનને ફોટોગ્રાફીનું કામ કરવાનું આવતું. તેઓ સાડી પહેરી મોટો કેમેરો ગળામાં લટકાવી સાયકલ પર ફોટો પાડવા નીકળતા. લોકો તેમને આશ્ચર્યની નજરથી જોઈ રહેતા. તેઓ કહેતા, એક સારો ફોટો પાડવા માટે કલાકો બેસી રહેવું પડે. ક્યારેક જમીન પર સૂઈને તો ક્યારેક ટેબલ પર ચડીને ફોટા પાડવા પડે. તેમણે રાજકીય નેતાઓ અને વિદેશી મહાનુભાવોના અદભુત ફોટા પાડ્યા છે. નહેરુજી તેમને માટે કહેતા કે વ્યારાની તસવીરો એ ખુદ બોલતી તસવીરો છે, જેણે સ્વરાજ્યની લડતમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેમની ધગસ, આત્મવિશ્વાસ અને આવડત જોઈ બીજા વિશ્વયુદ્ધના ફોટા પાડવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. તેમણે પોતાની માતૃત્વની ભૂમિકા અને ફોટોગ્રાફરની ભૂમિકા ઉપર નીચે કર્યા વગર જિંદગી જીવી પોતાના દીકરાને સ્વતંત્ર સ્વભાવનો બનાવ્યો. તેમનું દાંપત્ય જીવન પણ અનન્ય હતું. પતિ પત્નીએ સાથે મળીને ઘણું કામ કર્યું. ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ તેમને ઓળખતા. પણ આ વાસ્તવવાદી સ્ત્રીના દિવસો એક સરખા ન ચાલ્યા. 1970માં પતિનું અવસાન થયું. દીકરો ફારૂક પણ 35 વર્ષની ઉંમરે કેન્સરનો ભોગ બન્યો અને નાની વયે જ દુનિયા છોડીને જતો રહ્યો. આ બે વજ્રઘાત છતાં હુમાય હંમેશા પોતાની જીવન મસ્તીના આનંદમાં રહેતા. પોતાના અમૂલ્ય ચિત્રોની અનેક વાર ઊંચી કિંમતો મળતી હોવા છતાં હુમાય ક્યારે લલચાયા નહીં. તેમણે દિલ્હીની સંસ્થાને આ ચિત્રો ભેટ આપી દીધા, જે રાષ્ટ્રીય સ્તરે આ ચિત્રોનો ઉપયોગ કરે છે. આવી ભારતની પ્રથમ ફોટો જર્નલિસ્ટ સન્નારી આપણા સૌ માટે રોલ મોડલ છે. આપણને સૌને એવું થાય કે આવું પ્રેરણાદાયક જીવન જીવી જનારા પાસે કઈ શક્તિ હશે, કઈ માટીથી તેઓ બનેલા હશે. બંને જીવન કથામાં બંને મહાન નારીઓ પાસે જીવન જીવવાનું એક સબળ કારણ હતું. એ હતો તેમનો શોખ. આ શોખના બળે બંને સન્નારી જીવન પર્યંત અડગ મને જીવન જીવતી રહી. આવો આપણે સૌ આ નિત્ય નૂતન જીવન જીવવા માટે આપણી સાથે મૈત્રી ભાવ કેળવીએ અને આપણું જ જીવન નહીં જગતને પણ અજવાળીએ. કવિ શ્રી હેમંત દેસાઈની આ સુંદર પંક્તિ વડે મારી વાત હું પૂર્ણ કરીશ. કોઈ તારું નહીં તો તું તારો થજે, કોઈ તારું નહીં તો તું તારો થજે, આભ ચમકાવતો શુક્ર તારો થજે.
1: વાહ,
0: આવજો મિત્રો, નમસ્તે.
1: વાહ વાહ બેન, ખૂબ મજા આવી અને એક નવી દિશા જીવનમાં આપણને પણ મળી કે સ્વ સાથે દોસ્તી પહેલા,
2: હા
1: પછી બધું થઈ રહેશે.
2: અને અત્યારના સમયમાં સાચા મિત્રો મળવા જ્યારે દુર્લભ છે ને, ત્યારે આપણા સાથે જ આપણે મૈત્રી કેળવી લઈએ ને તો ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય.
1: તો આટલી સરસ વાત આપણા સમક્ષ રજૂ કરવા માટે આપણે સુષ્માબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. નમસ્તે.
0: નમસ્તે. નમસ્તે બહેનો.

0: આ સરસ મજાના ગીત બાદ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો શ્રોતા મિત્રોને કહીએ કે કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશેના આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો.
1: ફરી મળીશું.
0: અત્યારે આપની રેડિયો મિત્ર કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ ઝહીર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 1:05 એ અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવાના લોન્ચિંગ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
1: આજ હમ સભી જીસ અભિયાન કે સાક્ષી બન રહે હૈ વો અભિયાન વ્યક્તિ કે લીએ હૈ, પરિવાર કે લીએ હૈ, સમાજ કે લીએ ભી હૈ ઓર સબસે બડી બાત હૈ યે રાષ્ટ્ર કે લીએ હૈ. આજ જબ દેશ

0: ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो।
1: તેમણે ઉમેર્યું કે આ લોન્ચ માદક દ્રવ્યોના દુરૂપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત કરશે.
0: દેશ કા યુવા આત્મવિશ્વાસ સે ભરપૂર હો ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હમેશા હમેશા દૂર હી રહે યહી ઇસ અભિયાન કા ઉદ્દેશ હૈ. હમ સબકો યે સંકલ્પ લેના હૈ હમારે યુવા નશે और ड्रग्स के खतरों को समझे, हर तरह से जागरूक रहे और उससे दूर रहे. और इस संकल्प में अब राष्ट्रीय नशा मुक्त युवा अभियान की बड़ी भूमिका है.
1: શ્રી મોદીએ કહ્યું કે ડ્રગ મુક્ત સમાજના નિર્માણમાં જાગૃતિ લાવવા અને જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે દર રવિવારે દેશભરમાં સાપ્તાહિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
0: आज लिया गया ये संकल्प आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गया.
1: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓનો પણ આ અભિયાનમાં સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની 3 દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ કટક ખાતે જગતગુરુ કૃપાલ યુનિવર્સિટીના ઉદઘાટન કરશે. મંગળવારે તેઓ અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા તપ્તપાણી નજીકમાં કંધોની દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે દક્ષિણ ઓડિશા જશે. મુલાકાત માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભુવનેશ્વર અને કટકમાં લગભગ 40 પ્લાટુન પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન, દેખરેખ અને અન્ય સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા એનસીસી કેડેટ્સે નશામુક્ત ભારત અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર માંડવીએ આ કાર્યક્રમને આગામી 79મા સ્વતંત્રતા દિવસને સમર્પિત કર્યો. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. તેઓ ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 9,600 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 80 કિગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર બેરવાલને પુરૂષોની 90 કિગ્રાથી વધુ શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ ગુલવીરસિંહને પુરૂષોની 5,000 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતવાની અને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં 2 એથ્લેટિક્સ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે મહિલા જુડો

0: 63 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ઉન્નતિ શર્માની પણ પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં રાધાકૃષ્ણને જણાવ્યું કે પિંગલી વેંકૈયા એક સ્વતંત્રતા સેનાની, સાચા ગાંધીવાદી અને ભારતના રાષ્ટ્રધ્વજના શિલ્પી હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજ તિરંગાના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જે આજે ભારતના ગૌરવ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળસંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક પરિષદ બોલાવી હતી. સિંધુ નદી પ્રણાલી પર ઇસ્લામાબાદની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ભારત સામે યુદ્ધની પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રીએ આપેલી ધમકીની પોતાના એક લખેલા લેખમાં શ્રી કવાત્રાએ ટીકા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઇરાન પર આયોજિત લશ્કરી હુમલાઓ સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા માટે આયોજિત હુમલાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ આજે વિયેતનામના 6ઠા ક્રમાંકિત ન્યુગિયન થુ લેહને 21-16, 21-16 હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાયના નેહવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે ભારતીય વિઝા માટે અરજી કરનારા ચીની નાગરિકો માટે દસ્તાવેજો આગામી અઠવાડિયાથી સરળ બનાવવામાં આવશે, જેથી ભારતની મુસાફરી સરળ બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનનો આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, રાજકોટ, અહેમદાબાદ, બરોડા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. દોસ્તો પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કા યે વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો નવી દિલ્હીથી પ્રારંભ કરાવ્યો. વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ કેફી પદાર્થથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું, નશામુક્તિ માટે 100 અઠવાડિયા લોક ભાગીદારી અભિયાન શરૂ કરાશે અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ. और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: उल्लेखनीय है कि आ कार्यक्रम में દેશભરના 28,000 સ્થળ પરથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો, જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે ફરી એકવાર વિરામ લીધો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને પણ આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 69% વરસાદ નોંધાયો. તેમાં પણ સૌથી વધુ 95% વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 76%થી વધુનો જળ સંગ્રહ થયો છે. બીજી તરફ રાજ્યમાં હાલ 33 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટુકડી તહેનાત કરવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં 70,040 લોકોનું સ્થળાંતર અને 9,680 લોકોને બચાવાયા છે. મોરબીમાં હળવદ તાલુકાના જૂના માલણિયાદ અને સુખપર ગામમાં ખેતરમાં ફસાયેલા

0: 55 જેટલા લોકોને બચાવી એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય પોલીસના જવાનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. તાપીમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વ્યારા તાલુકામાં નોંધાયો. આ સાથે ઉકાઈ બંધમાં 3,94,170 ક્યુસેક પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ બંધની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો નોંધાયો. તો મોરબીમાં જામનગરથી અમૃતસર પંજાબ જતા માર્ગ પર અપાયેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો. તેના કારણે વાહન ચાલકો કચ્છ તરફથી આવતા હોય તો તેઓ મોરબી ટંકારા લતીપર થઈ અને જામનગર તરફ જઈ શકશે, અથવા જામનગરથી આવતા વાહન ચાલકો જામનગર લતીપર મોરબી થઈ અને કચ્છ તરફ જઈ શકશે. રાજકોટમાં ન્યારી 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ. છોટાઉદેપુરમાં પણ ગત 24 કલાકમાં સૌથી વધુ 79 મિલીમીટર વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો. આ ઉપરાંત લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના છલોછલ થવાની શક્યતા હોવાથી 8 ગામના લોકોને નદી કોતરમાં ન જવા ચેતવણી અપાઈ. ડાંગમાં ગત 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. તો મહેસાણામાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર શરૂ કર્યું છે, જ્યારે વરસાદને પગલે ખેરાલુના ડભાડ ગામમાં 3 પશુ પર વીજળી પડતા તેમનું મોત થયું. સાબરકાંઠામાં ગત 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ 2.25 ઇંચ જેટલો વરસાદ ઈડર તાલુકામાં થયાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને સાવચેતી રાખવા, નદી નાળામાં ન જવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ કરાયો. કૃષિમંત્રી જીતુ વાઘાણી સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી વાઘાણીએ કહ્યું હતું કે આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાયી પ્રક્રિયા અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
1: હંમેશા મોદી સરકાર કહેતા રહ્યા છે, યુવાધન આપણું દેશનું ભવિષ્ય છે. 2047ના વિકસિત ભારતમાં એનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ત્યારે એ યુવાધન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જે કંઈ કરવું ઘટે એ કરી રહી છે અને ભવિષ્યમાં પણ એમાં પાછી પાની નહીં કરે એ માનનીય મોદી સાહેબના પગલા બતાવી રહ્યા છે. ત્યારે આજના વિધેયક પસાર થવું એ દેશ માટે ઐતિહાસિક બનવાનું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે આપ સાંભળશો જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
3: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દેશના કરોડો પ્રામાણિક ઉમેદવારોના હિતમાં પેપર લીક અને ગેરરીતિને ડામવા કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. 2024ના કાયદામાં સુધારા કરી સરકાર નવું જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 લાવી છે. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયક પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દેતા હવે આ વિધેયક કાયદો બની ગયું છે. અને આ કાયદો એટલો કડક છે કે પેપર લીક કરનારાઓ હવે 100 વાર વિચારશે. આ વિધેયક સંસદમાં રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે સરકારનો મજબૂત ઇરાદો સ્પષ્ટ કર્યો હતો.
4: 2 મહિને કે ભીતર સારી જાંચ ઇન્વેસ્ટિગેશન મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હો ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહીં રહા જાયેગા. और सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर साहब की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया कि वक्त जाया ना हो तो ये जो स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है इनको स्थापित करने का भी क्रम साथ ही साथ प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
3: શ્રોતા મિત્રો, પહેલા તો એ જાણીએ કે આખરે કેમ 2024ના કાયદામાં સુધારો કરી નવો કાયદો લાવવામાં

0: તાજેતરના વર્ષોમાં પ્રશ્નપત્ર લીક, સંગઠિત છેતરપિંડી અને પરીક્ષા પ્રક્રિયામાં અનિયમિતતાના બનાવો સપાટી પર આવતા રહ્યા છે, જેનાથી લાખો ઉમેદવારોના વિશ્વાસ તેમજ પરીક્ષા પ્રણાલીની ન્યાયીતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ સુધારા અધિનિયમ 2026 આ પડકારોનો અસરકારક ઉકેલ પૂરો પાડવા માટે લાવવામાં આવ્યો છે. આ અધિનિયમ ગુનેગારો માટે દંડને વધુ મજબૂત બનાવે છે, પરીક્ષા સંબંધિત ગુનાઓને અસરકારક રીતે રોકે છે અને આવા કૃત્યો સામે મજબૂત પ્રતિબંધ સ્થાપિત કરે છે. નવા કાયદામાં સુધારેલી જોગવાઈઓથી વ્યક્તિગત રીતે પરીક્ષામાં ગેરરીતિ કરનાર માટે સજા વધુ કડક બનાવાઈ છે. જૂના કાયદામાં આવા ગુનામાં ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલ તથા 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. સુધારા બાદ લઘુત્તમ સજા વધારીને 5 વર્ષ કરવામાં આવી છે અને મહત્તમ સજા 10 વર્ષ સુધી રહેશે. દંડની મહત્તમ રકમ પણ 10 લાખ રૂપિયા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે પરીક્ષા યોજવામાં મહત્વની ભૂમિકા ભજવતી સેવા પ્રદાતા સંસ્થાઓ માટે પણ જવાબદારી નક્કી કરાઈ છે. જો કોઈ સેવા પ્રદાતા સંસ્થા જાહેર પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાય તો તેના પરનો મહત્તમ દંડ 1 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરાયો છે. આવી સંસ્થાને જાહેર પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવા પરનો પ્રતિબંધ પણ 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરાયો છે. સેવા પ્રદાતા સંસ્થાના ડિરેક્ટર, વરિષ્ઠ મેનેજમેન્ટ અથવા જવાબદાર અધિકારીઓ ગેરરીતિમાં સંડોવાયેલા જણાય તો તેમની સામે પણ અલગથી કડક કાર્યવાહી કરાશે. સૌથી ગંભીર જોગવાઈ સંગઠિત પરીક્ષા ગેરરીતિ માટે કરવામાં આવી છે. જો પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કોઈ વ્યક્તિની એકલ દોકલ હરકત નહીં પરંતુ સંગઠિત જૂથ, નેટવર્ક અથવા સંસ્થા દ્વારા કરવામાં આવે તો તેને વધુ ગંભીર ગુનો માનવામાં આવશે. આવા સંગઠિત ગુનામાં લઘુત્તમ સજા 5 વર્ષથી વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. મહત્તમ સજા 10 વર્ષની રહેશે, જ્યારે દંડની લઘુત્તમ રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નવા કાયદાની બીજી મહત્વપૂર્ણ વિશેષતા છે ઝડપી તપાસ. કેન્દ્ર સરકાર જરૂરિયાત મુજબ આવા કેસોની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી શકશે, જેમાં તપાસ 2 મહિનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માત્ર ઝડપી તપાસ પૂરતી નથી, તેથી કાયદામાં ઝડપી ન્યાય માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રશાસન સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને આવા કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે નિયુક્ત કરી શકશે, જેમાં ચાર્જશીટ દાખલ થયા બાદ ટ્રાયલ 3 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. નવા કાયદામાં પરીક્ષામાં ગેરરીતિ માટે માત્ર પરીક્ષાર્થીને જવાબદાર ગણવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ સેવા પ્રદાતા, સંચાલકો અને સંગઠિત નેટવર્કની ભૂમિકા પણ તપાસવામાં આવશે. આ ઐતિહાસિક વિધેયક સંસદમાં પાસ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યુવાનોને એક મોટો ભરોસો આપ્યો.
1: દોનો સદનોને કઠોર પ્રાવધાનો વાલે ઇસ બિલ કો પાસ કર દિયા હૈ. અબ વિશ્વસ્ત પરીક્ષા પદ્ધતિ કી દિશા મે જાને મે એક મહત્વપૂર્ણ કામ પૂર્ણ હુઆ. કામ આગે ભી ચલતા રહેગા. હમ એસી પરિસ્થિતિ કો લંબે સમય તક નહીં ચલને દેંગે. ઇસ વિશ્વાસ કે સાથ સાથીઓ આઈએ હમ સબ મિલ કરકે વિકસિત ભારત કે સ્વપ્ન કો પૂર્ણ કરને કે લિયે કંધે સે કંધા મિલા કરકે ચલે.
0: પ્રધાનમંત્રીના શબ્દો નીટ, યુપીએસસી, એસએસસી અને બેન્કિંગ સહિત અનેક પરીક્ષાની તૈયારી કરતા કરોડો યુવાનો માટે એક નવો આત્મવિશ્વાસ લઈને આવ્યો છે. મહેનત કરનાર ઉમેદવારને ન્યાય અને ગેરરીતિ કરનારની કડક સજા, બસ આ જ નવા કાયદાનો મુખ્ય સંદેશ છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ. આજની ભાષા છે હિન્દી અને શબ્દકાર છે એસ સી ગુપ્તા.

0: हमें आशा है ये गीत आपको याद हो गया होगा।
1: जी सर।
0: धन्यवाद।
2: श्रोता मित्रों, हमणां ज आप सांभळी रह्या था संघ गान शिक्षण, आजनी भाषा हती हिंदी। प्रसारण आकाशवाणीना अमदावाद, वडोदरा, राजकोट अने भूज केन्द्र परथी करवामां आव्युं। 354.6 MHz એટલે કે 846 kHz પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગ્યા છે। અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ। અમારી બીજી સભાની શરૂઆત કરીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગ્યાથી। થોડી ક્ષણોમાં આપ જોડાઈ શકશો અમારા DTH સેવાના પ્રસારણ સાથે। નમસ્કાર।

નમસ્કાર. 354.6 મીટર્સ એએમ બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી આજની બીજી સભાનું પ્રસારણ અહીં શરૂ થાય છે. સાંજના 5 થવા આવ્યા છે. સભાના પ્રારંભે બરાબર 5 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર અપાશે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 2 ઓગસ્ટ 2026ને રવિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હાર્દિક અભિવાદન છે. શ્રોતા મિત્રો, આપને જણાવીએ અમારા હવે પછી આ સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં 5:10 રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત કન્યાદાન આવા લોકવાર્તા રજૂ કરશે ગૌતમ કુમાર પ્રજાપતિ અને કૌશિક શ્રીમાળીના સ્વરમાં પ્રાચીન ભજનો આપ સાંભળી શકશો. 6:30 રજૂ કરીશું પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગ્યાનો સમય રહેશે સુરીલા ગીતોના કાર્યક્રમનો. 7:21 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો. 8 વાગ્યાનો સમય રહેશે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાતનો. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અમે પ્રસારિત કરીશું. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર અને રાત્રે 10 વાગ્યાનો સમય રહેશે રવિવાસરીય સંગીત સભાનો, જે અંતર્ગત સુધાકર દેવલેનું ગાયન આપ સાંભળશો. તો આ હતી અમારા હવે પછી આ સભામાં પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પર હવે પોલીસ જાહેરાત અંતર્ગત સાંભળશો કેટલાક ખોવાયેલા વ્યક્તિઓની વિગતો. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરની તારીખ 7 જુલાઈ 2026 મળતી એક યાદી અનુસાર ઉષાબેન વિનુભાઈ બારૈયા, જે મહુવા તાલુકા જિલ્લા ભાવનગરના રહેવાસી છે, જેઓ 30 જૂન 2026 રોજ ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 20, શરીરે પાતળા બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, વાળ કાળા, આંખો કાળી અને ચહેરો ગોળ છે. જેમણે શરીરે વાદળી કલરનો ડ્રેસ તથા પંજા ગુલાબી કલરના ચપ્પલ પહેરેલ છે અને જેમની ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરની તારીખ 8 જુલાઈ 2026 મળતી એક યાદી અનુસાર શરીફાબેન ફનીફભાઈ ભાડુલા, જેઓ જેતપુર તાલુકાના રહેવાસી છે, જેઓ 18 જૂન 2026 રોજ ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 37, ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચ, જેઓ શરીરે પાતળા બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, વાળ કાળા, આંખો કાળી અને ચહેરો લંબગોળ છે. જેમણે શરીરે લાલ કલરની કુર્તી પહેરેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીધામ જિલ્લાની મળતી એક યાદી અનુસાર નીતાબેન મંજીભાઈ કોલી, જેઓ રાપર તાલુકાના રહેવાસી છે, જેઓ 8 જુલાઈ 2026 રોજ ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર આશરે 16 વર્ષ 5 માસ, ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ, શરીરે પાતળા બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, જેમના વાળનો રંગ કાળો છે, આંખનો કલર પણ કાળો છે અને જેમણે શરીરે વાદળી કલરની કુર્તી તથા પાયજામો અને માથે કાળી ચુન્ની પહેરેલ છે અને જેઓ ગુજરાતી ભાષાના જાણકાર છે. જે કોઈને પણ આ વ્યક્તિઓ વિશે માહિતી મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પોલીસ જાહેરાત અંતર્ગત કેટલાક ખોવાયેલા વ્યક્તિઓની વિગતો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ ગુલમહોરમાં. આકાશવાણીના તમામ શ્રોતા મિત્રોને મિત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રતા એ જીવનનો એવો સુંદર સંબંધ છે જે વિશ્વાસ, સ્નેહ, સમજણ અને નિસ્વાર્થ લાગણી પર આધારિત હોય છે. જીવનની સફરમાં આપણને અનેક લોકો મળે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનો સાથ આપણા જીવનભર માટે યાદ રહી જાય છે, અને એ હોય છે આપણા મિત્રો, જે સુખની ક્ષણોમાં આપણી ખુશીમાં સહભાગી તો બને જ છે અને સાથે સાથે મુશ્કેલીના સમયમાં હિંમત અને વિશ્વાસનો આધાર પણ બને છે. સાચા મિત્ર સાથે વિતાવેલી નાની નાની પળો પણ જીવનની મીઠી યાદો બની જાય છે. આજનો દિવસ એવા તમામ મિત્રોને યાદ કરવાનો છે અને તેમનો આભાર માનવાનો અવસર છે જેમણે આપણા જીવનમાં પ્રેમ, પ્રેરણા અને સુંદર સંભારણાથી આપણું જીવન સમૃદ્ધ બનાવ્યું છે. અને એટલે જ તો કહેવાય છે ને કે મિત્રતા એ માત્ર એક સુંદર સંબંધ નથી, પરંતુ એક એવી લાગણી છે જે સમય અને અંતરના બંધનોને પણ પાર કરીને આગળ વધે છે. તો ચાલો મિત્રતાની આ સુંદર ભાવનાને સંગીતના સુરોથી વધુ મધુર બનાવીએ અને શરૂઆત કરીએ એક એવા ગીતથી જે આપણા મિત્રો સાથેની યાદોને તાજી કરે છે.

આહતી કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ કેકેના સ્વરમાં ફિલ્મ ન્યૂયોર્કનું ની, જેમાં સંગીત હતું પ્રીતમનું અને શબ્દો હતા સંદીપ શ્રીવાસ્તવના. કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ શંકર મહાદેવન શાન અને સાથીઓના સ્વરમાં દિલ ચાહતા હૈ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કલ હોના હો ફિલ્મનું આ ગીત વસુંધરા દાસ, કે શાન અને લોય મેન્ડોનિસાના સ્વરમાં, જેમાં સંગીત હતું શંકર અહેસાન લોયનું અને શબ્દો હતા જાવેદ અખ્તર.

0: તરના ગુલમહોર કાર્યક્રમના શેષ ગીતો આપ સાંભળશો આ વિજ્ઞાપન બાદ.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
0: વિરામ બાદ ગુલમહોર કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ. શાન વસુંધરા દાસ, લોય મેન્ડોનિસા અને શંકર મહાદેવનના સ્વરમાં ફિલ્મ કભી અલવિદા ના કહેનાનું, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.
2: Not your life. Do you feel alright? Wanna not your life?

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ લોકવાર્તા. ગૌતમ કુમાર પ્રજાપતિના સ્વરમાં લોકવાર્તાનું શીર્ષક છે કન્યાદાન.

નાર એવી આ કાઠિયાવાડની ધરતીને માથે દાતારીની શૂરવીરની ઘણી વાતો થઈ છે, એમાં આપની સમક્ષ કન્યાદાન નામની એક લોકવાર્તા લઈને આવ્યો છું. ભાલમાં હડાલા કરીને એક ગામ, અને ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. બ્રાહ્મણો પહેલા ગરીબાઈ પસંદ કરતા હતા, ગરીબ, પણ અનંત કોટી બ્રહ્માંડના માલિક પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ જેવા જેના ભાઈબંધ એવા બ્રાહ્મણો નિર્ધનતા પસંદ કરતા. એવું એક બ્રાહ્મણ કુટુંબ, ગરીબાઈ ઘરની માલિકા છે, બે દીકરીઓ જુવાન થઈ છે. બ્રાહ્મણને ચિંતા વધી અને થયું કે દીકરીઓના લગ્ન થઈ જાય તો, પણ ગરીબાઈ આંટો લઈ ગઈ છે. પણ ભૂતકાળમાં એક એવો રિવાજ હતો, બ્રાહ્મણોને ત્યાં જનોઈ હોય કે દીકરા દીકરીના લગ્ન હોય તો યજમાનો તેનો પ્રસંગ ઉકેલી દેતા, અને જો એવું ન બની શકે તો તેઓ તેલિયા બનતા. આવું એક બ્રાહ્મણ કુટુંબ તેલ નાખે છે. હઠાગ્રહ નહીં, પણ એક નિયમ હતો કે જો એક જ એકથી 2000 કોરી કોઈ આપે તો કન્યાદાન દેવા છે, અને એ કન્યાદાનનું પુણ્ય એ 2000 કોરી આપનારને અર્પણ કરવામાં આવશે. એક ગામની માલિપા 3 દી તેલ નાખે છે, અને 3 દી પૂરા થાય એટલે બે દીકરીઓને લઈને બીજે ગામ જતો રહે બ્રાહ્મણ. એમ થાતા થાતા ગામડા એક પછી એક પૂરા કરતા કરતા કોટ કિલોલ, જે હાલ પાલીતાણા કહેવાય છે, એની બજારની માલિપા જઈને તેલ નાખી ધર્મશાળામાં પોતાના પત્નીને દીકરીઓને ઉતાર્યા છે. પોતે બજારની માલિપા જઈને તેલ નાખે છે, 2000 કોરી જો એક વ્યક્તિ આપે તો મારી દીકરીના કન્યાદાન દેવા છે. એક દી, બીજો દી, સજન માણસોએ આવીને બ્રાહ્મણને વાત કરી, ભૂદેવ, એક વ્યક્તિ નહીં આપી શકે, પણ જો આપ કહો તો અમે ફંડ ફાળો કરી અને 2000 કોરી કરી દઈ. ફંડ ફાળો નથી કરવો, બ્રાહ્મણે એટલું કીધું કે હિન્દવાની ગાય અને મુસલમાનની સ્વર નામે સોગંદ ખાધા છે. ત્યારે એક ડાયા માણસે આવીને કીધું કે ગોર બાપા, એક કામ કરો, તમે રાજમાં જાઓ, ગોરી બેલમ નામનો નવાબ છે,

દિવસમાં ત્રણ ત્રણ વાર એને મોજના તોરા છૂટે છે, એ દાતાર છે, અને મને વિશ્વાસ છે કે તમારું કામ ન્યા થઈ જશે. કારણ કે દાતારી છે ને એ તો કુદરતની દેણ હોય છે. પ્રિય બોલવું સજનતા, દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે, આ તો બિના કૃપા ભગવંત. દાતારી છે એ અંદરથી આવે છે, એ વસ્તુ બહારથી શીખી શીખાતી નથી અને મૂકી મૂકાતી નથી. એ બ્રાહ્મણ પાલીતાણા જઈ અને રાજમાં રાજાની કચેરીમાં જઈને ટેલ નાખી બ્રાહ્મણને ગોરીબેલમના દરબારમાં હાજર કર્યા અને બ્રાહ્મણે પોતાની વાત કરી. જેને દિવસમાં ત્રણ ત્રણ વાર મોજના તોરા છૂટતા હતા એવા એ નવાબે હુકમ કર્યો કે તિજોરીમાંથી આપી દો, દીકરીઓના કન્યાદાન દેવા માટે 2000 કોરી દઈ દો. પણ વહરોભાઈ કરીને જે કવિ હતા ને, એણે તિજોરીમાં કારકુનને કાંઈક વાત કરી લીધી. 2000 ને બદલે અંદરથી 100 કોરી આપી અને બ્રાહ્મણને કીધું કે લ્યો ગોર બાપા, ભૂદેવ કે બાપા, આ તો 1900 બાકી. વહરાભાઈ કે આયા તો એવું હાલ્યા કરે, તમારા જેવા એવા આવ્યા કરે. નવાબ તો ભોળિયો રાજા છે, એ તો આવું કીધા કરે, બાકી કેમ કરું એ તો અમારા હાથની વાત છે. 2000 કોરી અહીંથી નહીં મળે, પણ વહરાભાઈ એટલું કીધું કે અહીંથી લાપડિયા કરીને એક ગામ છે અને ગામમાં લાખણસિંહભાઈ કરીને કવિ છે, ખૂબ શ્રીમંત માણસ છે, દિલનો બહુ મોટો ઉદાર છે. પણ હકીકતમાં લાખણસિંહભાઈને ખાવા દાન નહોતું એવી ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. એટલી હદે એ ગરીબાઈ હતી કે ખાવા નહોતું કાંઈ, અને છતાંય આ માણસે એનું ઘર બતાવ્યું. એનું કારણ એ હતું કે લાખણસિંહભાઈ જે દી રાજના કવિ હતા ને, એ દી વહરાભાઈને લઈ આવનાર લાખણસિંહભાઈ પોતે હતા હો. પણ પરિચય કરાવ્યા પછી ખટપટ કરી એને ન્યાથી રજા દેવડાવી અને એ માણસ લાપડિયા જઈને રહેતો હતો. પોતે તેની બે જતી કેવી રીતે થાય એવું પાલીતાણા બેઠો બેઠો એમ કહેવાય છે કે આ વહરોભાઈ ચક્રો ગતિમાન કરતો હતો. અને એટલે કવિઓએ પણ કીધું કે ઈ ખૂટળ જેનું ખાય અન ઘર જોને એનું ખોજા કરે, હે

ખૂટળ જેનો ખાય અને ગરજો ને એનું ખુજા કરે એનું જળા જળા મૂળથી જાય અને રામ ને સાખે રાજિયા જે ઘર રહેતો સદા ઈ ઘર કુડી નજર્યું કરે ઈ માણહ નહીં પણ હાપ હાચું હોરઠિયો ભણે જે માણહ ત્યાં પરિચય કરાવ્યો ઓળખાણ કરાવી અને એનું જ મૂળ ખોજ્યું પણ તેમ છતાંય સજન કોઈ દી સજનતા છોડતો નથી અને દુર્જન કોઈ દી દુર્જનતા છોડતો નથી બ્રાહ્મણ કુટુંબને પાલીતાણાથી લાપડિયા મોકલું લાપડિયાને કેળે બ્રાહ્મણ કુટુંબ હાલ્યું જાય છે જુવાન દીકરીઓ બે હારે છે ધર્મપત્ની બે હારે છે ઈશ્વરનું સ્મરણ કરતો જાય છે અને લાપડિયાના રસ્તાની માલિપા બ્રાહ્મણ કુટુંબ વિચાર કરતું હાલ્યું જાય છે અને અહીં લાખણસીબાઈને ઘરમાં એક દાણાનું અનાજ ન હતું અને કહે છે કે પરમાત્માનું નામ લઈને પોતે જીવન ગુજારે છે લાખણસીબાઈ સતત ભગવાનનું ભજન કરતા નીતિ અને ન્યાયમાં અડગ રહેતા એમને તો પાલીતાણાની રાજધાની હોય તોય શું અને લાપડિયાનું ઝૂંપડું હોય તોય શું કારણ કે હર ભજવું હક બોલવું દોનો બાતાવલ પણ ઈ નરને ઉતરે નહીં આઠો પોર અમલ કદમ અસ્થિર હોય છે જેના તેને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો એવો આ અડાભીડ માણસ બ્રાહ્મણ કુટુંબ લાપડિયા ગામે પૂગ્યો અને પાદરમાં જઈને છોકરાઓને પૂછ્યું કે લાખણસીભાઈનું ઘર કયું છોકરાઓએ બતાવ્યું હામે જે ડેલી દેખાય ને એ લાખણસીભાઈની ડેલીએ જઈને અવાજ કર્યો કવિરાજ અને ન્યા તો અંદરથી ગડગડતું નોતરું આવ્યું મારો બાપલિયો આવ્યો મારો ભાઈ આવ્યો પરદેહી પંખીડા આવ્યા આવ્યું સળા એમ ધાણ કેજે એ મળવામાં માઠપ કરે એ કાવ હાસું પ્રાણ હાસું હુરઠિયો ભણે અને એમ કહેવાય છે કે હૈયું મંડ્યું હમવા અને ધીરે કરીને લાખણસીભાઈ પૂછે છે બાપ મારા જેવું કાંઈ કામ હતું ભૂદેવ અને તેદી ભૂદેવે બધી માંડીને વાત કરી પાલીતાણા ગયો ન્યામન વહરાભાઈએ તમારું નામ બતાવ્યું બાપ આવ્યો છું 2000 કુરી લેવા માટે પણ હવે તો મળશે કે કેમ એ મને વહરાભાઈએ તારું ઘર બતાવ્યું અને હું તારી પાસે આવ્યો છું કેમ કબુ મેળી કબુ માળિયા અને કબુ વસવુ વેરાન એ કિધર કબુ ન હોત હે અરે રે કબુ ન સબ દિન એક સમાન અને પોતે વિચાર કરે છે કે હું એને લ્યાવનાર ન્યા અને આજ આઈ મારા માટે ઠીક

પરમાત્મા જગદંબા મારી લાજ રાખશે, પણ બ્રાહ્મણને હજી વિશ્વાસ આવ્યો નથી. કારણ કે કાકાને ભાળો એટલે કટમની ખબર પડી જાય, મામાને ભાળો એટલે મહાળની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ લ્યો ને એટલે આખાય ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી ગામને ચોરે બેઠી હોય બેઠાઈ હુવાળીને. બધી પરિસ્થિતિ બ્રાહ્મણ પામી ગયો. એને વિશ્વાસ નહોતો, રહીએ ખરા કદાચ મળશે. લાખણસિંહભાઈએ ધીરજ આપી અને પોતાના ઘરનાને બોલાવીને કીધું, સાંભળ્યું, હું એક મારા ભાઈબંધ પાસે જાઉં છું, ત્યાંથી જરૂર મને 2000 કોરી મળશે એવી મને ખાતરી છે. અને બ્રાહ્મણ કુટુંબને જમાડીને જમજો હો. ઘોડો તૈયાર કરી ઘોડા પર સવાર થઈ વરલ ગામને પંથે હાલી નીકળ્યા. મા જગદંબાની પ્રાર્થના કરતા કરતા હાલી નીકળ્યા. વરલ ગામમાં પોતાના મિત્રને ત્યાં ઘોડી મારી મૂકી જહાયરને ધોમ ધોમ સાહેબી નાખે માગ મળેના. વલલ ગામના હિમાડામાં લાખણસિંહભાઈની ગોડી હજી આવી નહીં હોય ત્યાં ડાયરો ભરીને જહોઆયર લાખણસિંહભાઈને યાદ કરે છે. સીમાડાની માલિપા ઘોડું દાખલ થયું. એ ખબર જહાયરને પડ્યા અને જહાયરને ખબર પડ્યા કે લાખણસિંહભાઈ આવ્યા ત્યારે ગડગડતી દોટ મૂકીને કીધું કે બાપ, તને યાદ કરતો તો અને તું આવી ગયો. ડાયરાની માલિપા બેઠા. લાખણસિંહભાઈએ મહાભારતની રામાયણની ગીતાની વાતડીઓ ડાયરામાં વહેતી કરી. વાતું સાંભળી અને ડાયરો રાજી થાય છે. જહાયરને આનંદ થાય છે, પણ ઓરડે કેવરાયું, લાખણસિંહભાઈ આવ્યા છે. આયરાણીને એમ થયું કે કવિ આવ્યો, કારણ કે જહાયરને એવું નિયમ હતું કે બધોએ ડાયરો કવિ આવ્યા હોય ને ત્યારે ખીર અને રોટલી જમવા જોઈ. ઘરના માણસને એમ થયું કે 5-6 ભેંસોનું દૂધ ભરી જાહે. કારણ કે પુરુષ મોટો હોય અને ઘરનો માણસ બરાબર ન હોય તો એ માણસને જીવન જીવવાની મજા નથી આવતી. અને કવિઓએ પણ કીધું છે કે મેલ મેલાતું ન માળિયા અન બાગુ ન બાગુ ન બગીચા એ પણ ભૂંડી ભૂંડી જો મળે ભામીની જ રે. અરરે એને હખનો એના વેહા. સંપત્તિ હોય, ધન હોય, દોલત હોય, પણ પોતાનું માણ હમુ ન હોય ને તો એને જીવન જીવવાની મજા નથી આવતી. ઓરડામાં ખબર પડી કવિ આવ્યા છે. હવે તો દૂધની ખીર આખાએ ડાયરાને ખવરાવી પડશે. બાઈને ખટકો લાગ્યો. ડેલીએ વાતો પૂરી થઈ. જહાયરે હાલો કવિરાજ છાયું પીવા એમ કહીને આખાએ ડાયરાને જમવા ઉઠાડ્યો. કહેવાય છે કે આયરાણીએ પોતાના માણસને સમજાવી દીધો કે આ જે તાહડીઓ ખીરની પહેરાણી છે ને એ બધી તાહડીઓ ડાયરાને દેજે, અને જે નોખી પડે ને એ તાહડી ખીરની કવિને દેજે. કારણ કે એમાં દૂધ હતું, ચોખા હતા, ઘી હતું, પણ ખાંડને બદલે અડધો ખોબું મીઠું નાખ્યું હતું. અને નોખી પડી એ તાહડી કવિને દીધી. જય માતાજી કરી ને જમવાનું શરૂ કરતા ખીરમાં રોટલીનું બટકું બોળી અને મોઢે તાહડી માંડી. મોઢાની રેખા બદલી ગઈ. ડાયો માણ કળાવા દીધું નહીં, પણ ગરદણી જહુઆયર બધું પામી ગયો. કવિરાજ લાવો એ તાહડી મારી પાસે, અને આ મારી તાહડી તમે આંખોએ ડાયરો કાંઈ સમજો નહીં. જમીન તરત જ ઓરડામાં જઈને કીધું કે કરિયાવરની જે કાંઈ મિલકત લઈ આવ્યા હોય એ લઈ જાજો, ઉપરાંત આ સમર્થની માલિપા જે કાંઈ જોઈ એ લઈ જાજો, આજથી તમે મારી માં ગણાવો. પણ ડેલીએ લાખણસિંહભાઈને ખબર પડી અને થયું કે હું શું કામ આવ્યો તો અને આ શું થઈ ગયું. મને વિચાર હતો કે હમણાં જહોઆયર એકલો મળે અને હું વાત કરું, પણ આ તો અનર્થ થઈ ગયો. જહાયરના કાકો અડાભીડ આયર દેવાયતભાઈએ લાખણસિંહભાઈને બોલાવીને કીધું કે જે થવાની હતી એ થઈ. જહાના નાની ઉંમરમાં લગ્ન થયા એને યાદ નથી. ઘોડો તૈયાર કરો, હાલો આપણે બેઉ જણા જહાનું નાતરું ગોતી આવીએ. દેવાયતભાઈને લાખણસિંહ કવિ ઘોડાની ઉપર બેહી અને હાલતા થયા. ત્યાં રસ્તામાં મેપો મોબ ઠળિયું ગામ એમને મળે છે અને મેપા મોપને બધી માંડીને વાત કરે છે કે અમે જહાનું નાતરું ગોતવા નીકળ્યા છીએ. ત્યારે મેપો મોગ કહે છે કે હવે તમારે આગળ નહીં હાલવું પડે, હું મારી દીકરી હોનબાઈ જહાયરને વેરે દઉં છું, હારું સંબંધી મળે એનાથી રૂડું બીજું શું હોય. કે પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વેવારથી વેવા

0: પણ માં તું લાજ રાખશે, જે પરમાત્માનું ભજન કરે છે ત્યાં પ્રભુ ચોક્કસ એની લાજ રાખે છે. જહાયરના ગળિયા લગ્ન આવ્યા, જાન જૂતી, લગ્ન ગીતના સકોર બોલ્યા, સીમળિયું ઘેરાણી અને બળદના ગુગરમાળે આખું વાતાવરણ ગાજી ઉઠ્યું. ઠળિયા ગામના પાદરમાં જાન આવી અને મેપા મોભે સ્વાગત કર્યું અને પોતાની દીકરી હોનબાઈ જહાયરને પ્રણાવી. જાડવા રોયા, પોતાની દીકરી નાની, વય નાની, અકલ વધુ, ઉજવળ જેના આચાર, તું દે જેમ દાતાર, તું હિંચર્યું માણ હામળા, અને એવી પરણીને હાલી આવતી હોનબાઈ ઘરે આવ્યા. લાખણશીબાઈને એમ થયું કે હું જે કામે આવ્યો છું એ વાત કરું, પણ પરણ્યાની પહેલી રાત્રે હજી તો ઓરડામાં ઢોલિયો નહોતો ઢાળ્યો અને નવાબના રાજમાંથી જહાયર માટે તેડું આવ્યું. જહાયરે ઓરડે જઈને એટલું કીધું કે સાંભળ્યું, હું પાલીતાણા જાઉં છું અને આવું, ન્યા લગણ કવિરાજનું ધ્યાન રાખજો. એટલું કહી ઘોડાની માલિપા બેસી પાલીતાણાના માર્ગે ઘોડું વહેતું કર્યું. કવિને એમ થયું કે હવે તો મારે બધી જ વાત કરવી પડશે અને કવિરાજે દીકરી હોનબાઈને બધી માંડીને વાત કરી કે આમ થયું છે ને હવે જો હું ઘરે નહીં પોગું તો મારે ઘરે લાશું પડી હશે. અને તેદી મેપા મોબની દીકરી સોનબાઈ ઓરડામાં જઈ પેટારું ઉઘાડી અને માયથી 2000 કોડીને કાઢીને દેતા એટલું બોલીતી કે જો આયર આવીને મને ના પાડશે કે મને પૂછા વિના કેમ દીધી તો હું મારા બાપની જાગીર વેચીને આયા ભરી દઈશ. કવિરાજ, લેવા 2000 કોરી ઉપરાંત આ 200 કોરી એ દીકરીઓને કાપડામાં દેજો. અને આ વાત કહેતા વાર લાગે પણ સમય જતા વાર લાગતી નથી. આ વાતની ખબર ગોરી બેલમ નવાબને પડે છે. લાખણશીભાઈ કવિ, બ્રાહ્મણ કુટુંબ, જહો આયર, મેપો મોબ, કાકા દેવાયત અને દીકરી સોનબાઈને પોતાની કચેરીમાં તેડાવ્યા. અને તે દી નવાબે હુકમ કર્યો કે બ્રાહ્મણ કુટુંબને 2000 કોરી આપવામાં આવે, ઉપરાંત 2000 કોરી કાપડામાં આપવામાં આવે અને દીકરી સોનબાઈને 4000 કોરી કાપડામાં હું દઉં છું. અને તે દી નવાબે વહરાભાઈ કવિને રજા લીધી અને લાખણશીભાઈ કવિને રાજકવિ તરીકે નિયુક્ત કર્યા. એટલે જ કહે છે કે જે હરિને ભજે એની લાજ ક્યારેય જતી નથી.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
2: લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કૌશિક શ્રીમાળીના સ્વરમાં પ્રાચીન ભજનો. સૌ પ્રથમ આપને સંભળાવીએ કવિ કાગનું આ પ્રાચીન ભજન.

થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પર હવે આપને જણાવીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંજે 5:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 82% નોંધાયું હતું. તેમજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે, તેમજ વરસાદના હળવા ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે સાંજના 6:30 નો. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 19.

0: મેઘરાજાએ ફરી ધૂમ ધડાકા સાથે પધરામણી કરતા ખુશ થઈ રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને અભિનંદન. નમસ્કાર
1: મિત્રો, ચોમાસાની ઋતુ આયોજન નહીં કરનારા આળસુઓ માટે આફત છે,
0: પણ પંચાયત, બીએમસી અને બીજા સ્થાનિક સંગઠનો સાથે આગોતરું આયોજન કરનારા માટે તો આશીર્વાદ જ બની રહે છે.
1: એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન, ચોમાસામાં ઝડપથી ઉછરતી વનસ્પતિઓની વેળાસર વાવણીનું આયોજન અને વનૌષધિઓ કૃષિ ઉપજ સૌથી પહેલા બજારમાં પહોંચતી કરવાનું આયોજન.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડના માર્ગદર્શન હેઠળ આવું વર્ષો વર્ષ આયોજન કરીને સમૃદ્ધિના માર્ગે જનારું એક ગામ એટલે ગાંધીનગર જિલ્લાનું વીરા તલાવડી ગામ.
1: બીએમસી અને ગામના અન્ય સંગઠનોએ સાથે મળી ત્યાં કેવી સિદ્ધિઓ મેળવી છે તે સાંભળો વીરા તલાવડીના સરપંચ અને બીએમસીના અધ્યક્ષ ચંદ્રેશભાઈ પાસેથી.
0: નમસ્કાર ચંદ્રેશભાઈ.
2: જી નમસ્કાર.
1: નમસ્કાર ચંદ્રેશભાઈ.
2: નમસ્કાર સર.
0: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં મારું નામ હિના અને આ છે તરુભાઈ.
2: ખૂબ સરસ.
0: અને અમે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં લગભગ આપણી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી બીએમસીની વાત કરતા હોઈએ છીએ, પીબીઆરની વાત કરતા હોઈએ છીએ, આપના ગામની વાત કરતા હોઈએ છીએ અને આપના ગામમાં શું શું પ્રવૃત્તિઓ થાય છે બીએમસી અંતર્ગત એની આપણે ચર્ચા.
1: એટલે એના આજે શ્રોતા મિત્રોને આપણે ખાસ એ જ કહેવાનું છે કે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની જે ઝુંબેશ ચાલે છે જૈવિક વિવિધતાના જતન માટેની, એમાં માત્ર આખા રાજ્યમાં નાના નાના ગામો સુધી આ ઝુંબેશ અત્યારે પહોંચી ગઈ છે. અને એમાં ગાંધીનગર જિલ્લાનું એક વીરા તલાવડી ગામ પણ છે.
0: બરાબર
1: છે. વીરા તલાવડીમાં સરપંચ અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી બીએમસીના ચેરમેન અધ્યક્ષ તરીકે જે છે ચંદ્રેશભાઈ. એટલે ચંદ્રેશભાઈ આજે એમના ગામની પ્રવૃત્તિઓ વિશે જ ખાસ આપણે વાત કરવા માટે એમને અહીં બોલાવ્યા છે. તો આપણે વાત એ જ કરીએ કે ચંદ્રેશભાઈ તમારે ત્યાં બીએમસી કઈ રીતે કામ કરે છે?
2: પ્રથમ તો મારું નામ જણાવી દઉં. મારું નામ ચંદ્રેશભાઈ વી પરમાર, ગામ વીરા તલાવડી, તાલુકો જિલ્લો ગાંધીનગર. મને ખૂબ આનંદ થયો કે અત્યારે હાલ મારા ગામની જે પ્રવૃત્તિ ચાલે છે અને હું પોતે વન પ્રેમી છું, તો ખરેખર મને આજે અહીંયા રેકોર્ડિંગમાં બહુ સારો અવસર મળ્યો. તો આપના માધ્યમથી અહીંયા હું સ્ટુડિયો મુકામે આવ્યો છું. તો મારા ગામની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે બધા જ મારા ગામની અંદર શિક્ષણ સાથે બધા સંકળાયેલા છે, ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને નોકરી કોઈ કંપની બહાર દ્વારા બધા જ લોકો મારા યુવાનો સાથે મળી અને અમે બધા કામ કરીએ છીએ.
0: ચંદ્રેશભાઈ, આ બીએમસી બનાવી તમારા ગામમાં તો ક્યારથી આ પ્રવૃત્તિઓ શરૂ થઈ?
2: બીએમસી બનાવી આજ લગભગ 2-3 મહિના થયા અમારા ગામે.
0: અચ્છા.
2: તો અમારા બીએમસીના અનુસંધાને ગામની અંદર દુર્લભ જતા જે બીજ જેને કહેવાય, આપણા ગામોની અંદર જે અમે ખેતીવાડી કરતા હોઈએ છીએ, તો ખરેખર આજથી 30-35 વર્ષ પહેલા જે ખેડૂતો દ્વારા જે બીજની જે વાવણી કર્યા પછી જે એનો જે પહેલાનો જે બીજનો જે સ્વાદ હતો એ ખરેખર હા એ અત્યારે હાલ દુર્લભ.
1: એટલે શંકર બનતા એનો સ્વાદ કે એના ગુણો જતા જ રહ્યા.
2: હા હા બિલકુલ.
1: હાઇબ્રિડ કે શંકર જે કહીએ છીએ આપણે, એને કારણે એના ગુણો
2: તત્વ પૂરા થઈ ગયા. અત્યારે હાલ આપણા રાજ્યપાલ શ્રી મહોદયશ્રીએ બહુ ખરેખર આપણા ગુજરાતની અંદર ખેતી વિશે જે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી માટે, તો એ ખરેખર ગૌરવ લીધા જેવી વાત છે. અને અત્યારના જે આપણા ખેડૂતો છે ખરેખર પ્રાકૃતિક ખેતી પાછળ વળવું જોઈએ, કારણ કે અત્યારે હાલ જોવા જઈએ તો રાસાયણિક ખાતરોથી આપણા ધરતી માતાને ખરેખર એકદમ અંદરથી તત્વો પૂરા કરી રહ્યા છીએ. જો આવનારી પેઢી છે બહુ ખરેખર ખતરામાં જઈ શકે છે, એનું કારણ છે કે જે આપણા અત્યારે હાલ એટલી બધી દવાઓનો છંટકાવ કરી અને જે અત્યારે ખેડૂતો દ્વારા જે આપણા બજારોની અંદર જે શાકભાજી આવે છે એ ખરેખર બહુ જ હાનિકારક છે. તો અત્યારે માનનીય મહોદયશ્રી આપણા

0: રાજ્યપાલ શ્રીએ ખરેખર બહુ સરસ ઝુંબેશ ઉપાડેલી છે અને અમે એ સાથે પ્રાકૃતિક ખેતી સાથે જોડેલા છીએ.
1: આપના ગામમાં આમ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કેટલા?
0: અમારા ગામની અંદર આત્મા પ્રોજેક્ટ ચાલે છે. ખરેખર સરકારશ્રીની એક યોજના છે આત્મા પ્રોજેક્ટ, તો એની અંદર બીજ પણ સરકાર બીજ નિગમથી દ્વારા અમારા આત્મા પ્રોજેક્ટના આપવામાં આવે છે ખેડૂતોને. તો આત્મા પ્રોજેક્ટ એક લીડર ગ્રુપ એવું છે કે એની અંદર એક પણ એક ચેરમેન નિમવાના હોય છે, સાથે બધા સભ્યશ્રીઓ હોય છે. તો ગામની અંદર ઓર્ગેનિક ખેતી માટે લગભગ 30-35% લોકો અમારા ઓર્ગેનિક ખેતી કરવા લાગ્યા છે અત્યારે. જો પોતાની પાસે તો થોડી જમીન હોય કે વધારે હોય તો એ લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય છે. અમારા ગામના ખેડૂતો અત્યારે હાલ જોવા જઈએ તો દેશી જેને કહેવાય જે બિયારણ, દાક્ષણ તુવેર છે, મગ છે, મઠ છે, ઘણા બધા જુવારોના તમામ જે જૂના પહેલાના જે બીજ હતા દુર્લભ જે થયા એ અત્યારે હાલ અમે પાછા લાવીને અમારા ગામની અંદર ઘણા બધા ખેડૂતો એ કરવા લાગ્યા છે.
1: થોડાક નામ કહેશો, જેમ કે ઘઉંની વાત કરીએ તો હીરામોતી ઘઉં છે,
0: હા,
1: એ બહુ દુર્લભ છે, બહુ વર્ષો પહેલાના છે. ને ત્યાં બાવડા પાસે કાશીરામભાઈ છે, એમની પાસે એ બિયારણ છે અને ઘણા બધા લોકોને આપે છે ને, એમાંથી આગળ નવો પાક ઉતરી રહ્યો છે. એવી રીતે તમારા ગામમાં તમારી પાસે એવી દુર્લભ કઈ જાત છે, ચોખામાં કે ઘઉંમાં કે કઠોળમાં કે શેમાં?
0: અમારા ગામની અંદર પ્રથમતા એવી છે કે જે મઠ જેને કહેવાય એ દુર્લભ થતા જાય અત્યારે. એ બીજ અત્યારે હાલ મઠ ક્યાંય જોવા નથી. મઠની અંદર એવું પ્રોટીન છે કે એવા ગુણતત્વો છે કે શરીર માટે બહુ ઇનફ હોય છે. તો અમારા ગામની અંદર મઠની ઉપર પણ લોકો ઘણા લોકો ખેતી કરે છે અત્યારે, સાથે સાથે મગની પણ ખેતી કરે છે અમારા ગામની અંદર. આ બેની પ્રથમ પ્રાયોરિટીથી અમારા ગામની અંદર હા દેશી મગ મઠ, પછી જે ભીંડી જેને કહેવાય રેડ કલરની આવતી એ અમારા ગામની અંદર ભીંડી લોકોનું પણ વાવેતર કરે છે.
1: હા,
0: ખાટી ભીંડી કે છે, અચ્છા ખાટી ભીંડી પણ અમારા લોકો ત્યાં કરે છે. આપણે જે વાત કરી ઘઉંની હીરામોતીની, ખરેખર એ મનુષ્ય માટે જે પહેલાના વડવાઓ ખરેખર ઘઉંની જયારે શરૂઆત થઈ હીરામોતી ત્યારે એ હીરામોતી ઘઉં લોકો ખેડૂતો દ્વારા બહુ જ વવાતા હતા. પણ આગળ જયારે આ બીજ બધા આવ્યા નવા નવા અને એ જે જૂના આપણા દેશી બીજો હતા એ ખરેખર દુર્લભ થવા લાગ્યા. અત્યારે જો આપણે કહી શકીએ તો બધા હાઇબ્રિડ બિયારણો જેને કહેવાય, તો ખરેખર હાઇબ્રિડ બિયારણ દેખાવામાં સારા હોય, બાકી એ ખાવામાં કઈ હોતા નથી. કેમ કે જે લોકવણ જેને અમારા ગામડાની ભાષાની અંદર લોકવણ ઘઉં જે કહેતા, એ લોકવણ ઘઉંની અંદર કે એનો ઉતારો વધારે હોય, પણ એ ખાવાની અંદર રોટલા એના જયારે રોટલી બનાવતા હોય તો એની સામ રોટલી બનાય. તો અત્યારે હાલ અમારા ગામની અંદર ટુકડી, સમજો કે 496 ટુકડી ઘઉં જેનું બીજનું નામ છે 496 ટુકડી ઘઉં, એ અત્યારે હાલ રાબેતા મુજબ અમારા ગામની અંદર વાવેતર થાય છે એનું.
2: હા, અને એ સિવાય એટલે વૃક્ષારોપણની દ્રષ્ટિએ પર્યાવરણ માટે તમે કઈ કઈ જાતના, તમારી પાસે ખાસ કંઈક એક વૃક્ષ પણ તમારે ત્યાં છે એવું તમે વાત કરો?
0: જી, બહુ સારી વાત કરી. મારો ઉદ્દેશ એક જ છે કે જીવનની અંદર વૃક્ષ એ આપણું જીવન છે.
2: સાચી વાત.
0: જો આ જીવનની અંદર વૃક્ષ નહીં હોય તો આપણે નહીં હોય. કેમ કે આપણું જે ઓક્સિજન પૂરું પાડે છે વૃક્ષ.
2: સાચી વાત.
0: તો જો વૃક્ષ આપણે જેટલું વૃક્ષનું જતન કરીશું, જેટલા બધા વૃક્ષો વાવીશું, આવનારા દિવસોની આવનારી પેઢીના માટે સમૃદ્ધ થાય. કારણ કે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ઉનાળાની ગરમીની અંદર 45-45 ડિગ્રી જયારે તાપમાન પડતું હોય તો લોકો એટલા બધા હેરાન પરેશાન થતા હોય છે, કોઈને ગભરામણ થવી, કોઈને અટક આવી જવું, ઘણા બધા અંશેશો હોય છે. તો એ વિશેષતાથી મેં રિસર્ચ કર્યું કે ખરેખર એક મનુષ્ય એક માણસ ધારે તો એ 20 લાખ વૃક્ષ રોપી શકે છે પોતાના જીવનની અંદર.
2: 20 લાખ
0: જેટલા રોપી શકે છે. કેમ કે મેં ગૂગલની અંદર એક સર્ચ કર્યું હતું, એક હિનામુનિ એક વ્યક્તિ હતા જેને પોતાના પતિ પત્નીએ શરૂઆતથી જ એક સંકલ્પ લીધો હતો કે આપણા જીવનની અંદર 20 લાખ જેટલા વૃક્ષ વાવીએ. તો એને પહેલાનો ફોટો આખા ગામનો અને પછીનો એક ફોટો લીધો એને. તો ખરેખર આખા ગામની આજુબાજુ 10-15 કિલોમીટરની હદની અંદર આખું જંગલ વિકસાવી લીધું એને. હા, અને માનીય આપણા રાષ્ટ્રપતિ દ્વારા એમને એક વીરતા મુજબ એમને એવોર્ડ પણ આપેલો છે.
1: હા,
0: તો આ એક ખરેખર ગૌરવ લીધા જેવી વાત છે. એક વ્યક્તિ પોતાના જીવન આયુષકાળની અંદર જો 20 લાખ જેટલા વૃક્ષ રોપી શકતા હોય તો આપણે આપણા જીવનની અંદર ખાલી વધારે નહીં પણ 500 વૃક્ષ તો રોપી શકતા.
1: સાચી વાત. જો કે પ્રધાનમંત્રી સાહેબે તો આપણને એવો સંદેશ આપ્યો છે કે એક વૃક્ષ માં કે નામ, એક પેડ માં કે નામ, એટલે કશું નહીં તો દરેક જણ એક તો વાવે.
2: અને એવા તો એટલે અહીંયા આપણે ત્યાં ગુજરાતમાં પણ ઘણા ઉદાહરણ છે ચંદ્રેશભાઈ, કે બનાસકાંઠામાં એક શિક્ષક દંપતી હતા.
0: અચ્છા.
2: અને

0: બંને નિવૃત્ત થયા પછી એમણે નક્કી કર્યું પ્રવૃત્તિ માટે શું કરવું. તો એમણે ગામ ફરતી જમીનમાં જ્યાં જ્યાં ગૌચરની જમીન હતી ત્યાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું અને ત્યાં બનાસકાંઠા જેવા સૂકા પ્રદેશમાં અત્યારે ગીચ જંગલ એમણે ઉભું કરી દીધું છે. એટલે અમે એમનો પણ એક વખત આપણે શ્રોતા મિત્રોને કહીશું કે એમનો ઇન્ટરવ્યુ પણ રજૂ કરીશું.
1: ખૂબ સરસ.
0: હવે તમારે ત્યાં જે શાકભાજીની જે ઓર્ગેનિક વાવો છો, એ કયા કયા બીજા શાકભાજી ને એમાં છે?
1: પ્રથમ તો મારા ત્યાં દેશી ગવાર, જેને કે દેશી ગવાર. ગવારની અંદર એવા તત્વો છે શરીર માટે કે ખરેખર આપણા અંગો તમામ તંદુરસ્ત રાખે છે. તો અમારા ત્યાં ગામની અંદર ઓર્ગેનિક પણ ખેતી દ્વારા ગવારની ખેતી પણ થાય છે. અમારા ત્યાં તુવેરો પણ થાય છે, દેશી તુવેરો જેને કહેવાય. આપણે જે તુવેરો જે આપણે ડાર બનાવતા હોઈએ છીએ, તુવેરી ડાર, એ તુવેરે ત્યાં અમારા ત્યાં સારી એવી ઉપજ થાય છે. ત્યાં મફળી પણ અમે ત્યાં અમારા ગામે લોકો કરતા હોઈએ છીએ. અત્યારે હાલ જોવા જઈએ તો મેં મારા ખુદના ફાર્મની અંદર મેં પોતે મારા ઘરની શાકભાજી મારા ઘરેથી પૂરી થાય મારા ખેતરથી એ જ મેં આયોજન કર્યું. અત્યારે હાલ મેં દેશી જેને કારેલા કહેવાય, ખરેખર હું દાહોદ જિલ્લામાંથી લાવેલો.
2: અચ્છા.
1: આપણા આદિવાસી વિસ્તાર ભાઈઓ જે હતા એમને હું કોન્ટેક્ટમાં આવ્યો, તેમણે મને ઓછામાં ઓછી 10-15 પ્રકારના બધા બીજ મને એ લોકોએ આપ્યા. પહાડી વિસ્તારમાં જેને થાય તો ત્યાંના જે ટીંટોળા કહેવાય એ ટીંટોળા મારી પાસે છે. મારી પાસે અત્યારે હાલ કારેલાનું બીજ છે. પછી જ્યારે દૂધીના 3 પ્રકાર હોય છે, 3-4 પ્રકાર હોય છે. અત્યારે હાલ લોકો રેગ્યુલર માઇક્રો 8 જેને કહેવાય એ અત્યારે હાલ બજારની અંદર એ જે બીજ છે એ હાઇબ્રિડ કરેલા છે. અને જે તુમળા દૂધી જેને કહેવાય એ તુમળા દૂધી છે, માટલા દૂધી છે મારી પાસે. મેં ત્યાંનું પણ ઉપજ પણ કરેલી છે. અત્યારે હાલ એના ફૂલ પણ આવી ગયા અને એ દૂધી બાગવાની પણ ચાલુ થઈ ગઈ. તો ખરેખર મેં ઓર્ગેનિક વલ્લી ફોર કોઈ દવાનો છંટકાવ હું ત્યાં કરતો નથી. વલ્લી ફોર દેશી ગાય જેને કહેવાય આપણી, એનું
0: ખાતર પણ દેશી જ નાખવાનું,
1: દેશી જ ખાતર
0: ગાયના છાણનું.
1: હા. અને જયારે કોઈ મચ્છીનો ઉપદ્રવ વધી જાય તો એની ઉપર હું આપણી જે ચૂલાની જે રસા હોય એ રસાની અંદર જે આકડિયા જેને કહેવાય, તો આકડિયાના જે પત્તા હોય એ પત્તાના હું પાણીની અંદર એના રાખીને એનું જાર કોમલ લાગે એનું પાણી એનું ઘરણીની અંદર ગાળી અને પછી રસાને બધી મિક્સ કરી પછી એને કોરી કરી નાખું, પછી એની ઉપર છંટકાવ કરું. તો ઉપર કોઈ પણ જાતની મચ્છી નથી આવતી.
2: હા. એટલે તમે વર્ષોથી ખેતી કામ તો કરો છો?
1: હું મારી ઉંમર હવે 1988 ની ચાલ છે, મારું 38 રનિંગ છે. સતતપણે હું ખેતી સાથે સંકળાયેલો છું. મારી નાની ખેતી છે પણ કામ હું મોટું કરું છું ખેતીની અંદર. હું ઘણા લોકોને પ્રેરણા આપું છું. મેં પોતે રીંગણ કર્યા હતા, દેશી ભૂટ્ટા રીંગણ જેને કહેવાય. તો એવો સમય આવ્યો હતો કે જયારે બજારની અંદર રીંગણ ભૂટ્ટા નતા મળતા, ત્યારે મેં 1.25 વીઘામાંથી 5.5 લાખ રૂપિયાના મેં રીંગણ ઉતાર્યા હતા. એના પછી મારો બીજો નંબર લાગ્યો કે આપણું જે દેશી પટણી મરચું જેને કહેવાય, તો મેં તીખું મરચું પટણી દેશી મરચું એટલે એ પટણી મરચું કહેવાય.
2: ખાલી કલર ના હોય,
1: કલર ના હોય. હા. પણ એ તીખાસ એટલું બધું તીખું આવે ને કે એની કોઈ સીમા નહીં. એના આપણે ખરેખર બહુ જ માત્ર તીખું હોય.
0: સાચવી ન વાપરવું પડે.
1: એ વખતે પણ મેં 4.5 લાખ રૂપિયાની 1.25 વીઘામાંથી મરચીનું ઉપજ મેં મેળવેલી. તો મેં ઘણા બધા ખેડૂતોને કહેતો કે તમારા ત્યાં ખરેખર આટલો મોટો સ્ત્રોત છે. અને મારા લગભગ 5-5 ફૂટની હાઇટે મેં મારી પાસે ફોટો પણ છે, હું આપને બતાવીશ. તો 5-5 ફૂટ જેટલા મેં રીંગણના પણ છોડ કરેલા, 4-1 ફૂટની હાઇટમાં મેં મરચીના છોડ કરેલા. એક વર્ષ સતત મેં પાક લીધેલો એનો, મરચીનો, રીંગણનો, ભૂટ્ટા રીંગણનો, દેશી રીંગણનો.
2: તો ચંદ્રેશભાઈ, આટલા વર્ષોથી તમે ખેતી પણ કામ કરો છો, તો જરા અમારા શ્રોતા મિત્રોને, અમારા ખેડૂત મિત્રોને કેવી રીતે ખેતી માટેનું બિયારણ અને બધું તૈયાર કરવું એની પ્રોસેસ જરા બતાવશો?
1: જી, પ્રથમ તો આપને એક વાત,
2: ખાતર કેવી રીતે બનાવવું એ પણ કહી.
1: હા, ખાતર કઈ ટાઈપી બનાવવું એ આપને કહી શકું છું. પ્રથમ તો બીજની વાત તમને કરું કે આપણા ભારતની અંદર આપણું એક ગુજરાત રાજ્ય એવું છે કે ખરેખર જે દેશી બીજ નિગમ દ્વારા આપણા સરકારે વિવિધ ઘણી બધી યોજનાઓ બનાવેલી છે, ભાઈ યોજનાઓનો અમલીકરણ આપણા ખેડૂતો કરી શકતા નથી જલ્દી. કેમ કે જાણ હોતી નથી. કેમ કે એમને કેવું છે કે ઉપજ વધારે લેવી, એટલે રાસાયણિક ખાતરનો ઉપદ્રવ વધારે કર અને એના પછીથી એ લોકો ઉપજ મેળવતા હોય. તો ખરેખર ખેડૂત મિત્રોને મારી એક જ વિનંતી છે કે મહોદયશ્રી આપણા રાજ્યપાલશ્રીએ જે મહોરમ ઉપાડેલી છે આપણા ગુજરાત ભારત દેશની અંદર કે ઓર્ગેનિક ખેતી પાછળ તમે વરો, તો જૈવિક ખેતીની વાત તમને કરું કે આપણા જે બધા બીજો આવેલા છે કે આપણા ગુજરાતની અંદર કઠોળની જો આ વાત કરું તો ચણા છે,

0: ચણા એ ખરેખર સૌરાષ્ટ્રની અંદર લોકો બહુ જ ત્યાં
1: વાવણી કરતા હોય છે.
0: ખૂબ સોયાબીન છે એ પણ ઘણા લોકો વધારે કરે છે
1: એ બાજુની સાઈડ.
0: સૌરાષ્ટ્ર બાજુ ઘણી આ મગફળી છે એ પણ ત્યાં સૌરાષ્ટ્ર બાજુ વધારે થતી હોય છે. તો ખરેખર સૌરાષ્ટ્રના ખેડૂતોને હું અભિનંદન આપું છું કે તમે આખા ગુજરાતને પણ એક હબ જેને કહેવાય, આ જે સોયાબીન છે
2: એ હબ ઉભું કરી લીધું છે,
0: હબ ઉભું કરેલું છે એમની. મગફળીની અંદર સૌરાષ્ટ્ર સિવાય કોઈ આવી ના શકે, કેમ કે સૌરાષ્ટ્રની અંદર આખા ભારતનું જો સિંગ તેલ પૂરું પાડતું તો
1: સૌરાષ્ટ્ર જેટલું ઉત્પાદન ત્યાંનું છે.
0: એટલે ખરેખર બહુ આનંદની વાત છે. હું પણ એક બધાના હું એક નાનકડો પ્રચાર કરી રહ્યો છું કે તમે તમારા જીવનની અંદર જો તમારે ખુશાલ રહેવું હોય, રોગમુક્ત રહેવું હોય, તો આપ પોતે આપણા બાળકો માટે નાની ખેતી હોય કોઈને ખેતી, તો લોકો ઘણા લોકો પોતાના ટેરેસ્ટ ઉપર પણ ઘણી બધી શાકભાજી કરતા હોય છે,
2: કિચન ગાર્ડન
0: પણ કરી શકતા હોય, તો બહુ સારી વાત છે. અત્યારે હાલ શાકભાજીના ભાવ કર આસમાને હોય છે, ખેડૂત પણ સારી એવી ખેતી કરે છે, ખેડૂતનો ભાવ પણ મળે છે, અમુક ટાઈમે વાતાવરણને લઈને એમનો ઉપજનો માલ ના મળે તો એમનો પણ ઘણું બધું અમુક નુકસાનીનો સામનો કરવો પડે છે. તો અત્યારે હાલ જોવા જઈએ તો જે દેશી જતા જે ચણા છે, દેશી કાબુલીન ચણા છે, તુવેર દાળ છે, મગ છે, અડદ છે, આ બધા ખરેખર દુર્લભ જતા આપણા જે બધા બીજો હતા એ અત્યારે હાલ હવે રાગર આગળ આવવા લાગ્યા છે અને અત્યારે લોકો કરવા પણ લાગ્યા છે. તો આપણા રાજ્યપાલે જે મોરમ ઉપાડેલી છે એની સાથે લોકો ઘણા બધા લોકો જોડાયા અને આનંદ એ છે કે જેને કહેવાય કે રાસાયણિક ખાતરથી તમે દૂર રહો અને તમે આ જે દવાની તમે વાત કરી એનું ખાતર કેમનું બનાવવું, તો એ ખાતર વિશે માહિતી આપું. આપણે દેશી ગોળ જેને કહેવાય, દેશી ગોળ ગૌમૂત્ર જે આવે એ પછીથી અંદર આકડાના પત્તા, દેશી એલાદાક્ષ અડુશીના પત્તા, ઘણા બધા આપણે જે કડવાશ વાળી આયુર્વેદિક જે બધી વનસ્પતિઓ ખરી,
1: સીતાફળીના
0: પાંદડા, સીમળાના પત્તા, આ બધું એનું એક બેરલ લેવાનું હોય છે. દાક્ષ 200 લીટરનું બેરલ હોય તો એની અંદર ગૌમૂત્ર આપણે નાખવાનું હોય છે, થોડું બધા જ પ્રકારના જે આપણે ઔષધિ છે અંદર નાખો અને એનો દ્વારા એ બરાબર 15-20 દિવસ 2 મહિના 3 મહિના એને રાખો તો એનો જે કર્ષ હોય એ પાણીનો સાથે મેશ થતો હોય છે અને એ પછી ગરણીની અંદર ગારી અને એની પછી એની ઉપર છંટકાવ કરીએ તો કોઈ બધા રોગમુક્ત થતા હોય છે.
2: એટલે
1: ખાતર કરતા જંતુનાશક તરીકે પણ વપરાય
0: અને એનો સ્ત્રોત પણ વધતો હોય છે અને અમુક જે ઉપલબ્ધ બધી મચ્છીઓ અલગ અલગ પ્રકારની જીવાત હોય છે ને એ એનાથી નાશ પામે છે.
1: પણ ચંદ્રેશભાઈ તમારે ત્યાં જે વૃક્ષો વવાય છે એમાં કઈ આમ તો આપણે ગણીએ કે કદંબ છે, કેટલા યુગોથી જાણીતું વૃક્ષ છે, તમારે ત્યાં કઈક અલભ્ય એવું વૃક્ષ છે ને તમે એનું વનના ખાસ ઉભું કર્યું છે?
0: હા, એ આપણે સરસ વાત કરી છે. મારા વડવાઓના વડવા મારા દાદાના દાદા વખતની હું સાંભળતો આવેલો છું કે મારા પપ્પા પણ કહેતા, મારા દાદા પણ કહેતા, ગામના વડીલો આગેવાનો કહેતા કે જે સ્થિતિમાં છે એનાથી ઘટ્યું નહીં કે વધ્યું નથી. એટલે એવા ઘણા 95 વર્ષના દાદા છે કે અમે આટલા વર્ષ 95 વર્ષની આ ટાઈપે જોતા ના, મારા દાદા એવું કહેતા કે અમે આ રીતે જોતા આવેલા છીએ. ખાલી એનો વર્ષે જયારે મોરની પ્રક્રિયા જયારે ફૂલોની ચાલુ થાય તો એ પ્રકૃતિ એ કદમ વૃક્ષ એવું છે કે 200-300 મીટરની અંદર જયારે એના ફૂલ છે કદમના, તો ખરેખર કોઈએ આપણને એમ અહીંયા કઈક છે ને બધા એ નીચે બેસવાથી એને મનની શાંતિ મળે છે અને એના જે ફૂલ છે 200-300 મીટર સુધી એની સુંગધ આવે બહુ સારી. તો ઘણા લોકો અમારા એ અમારા ગામના જે કદમ વૃક્ષ નીચે બેસવા માટે લોકો આવતા હોય છે અને લોકો જોવા પણ આવતા હોય છે. તો મેં એક શરૂઆત કરી, મેં કીધું આજે આપણા વડવાઓના વડવાઓ જયારે કોઈએ રોપણ કર્યું હોય છે આ કદમ વૃક્ષનું, તો આપણે પણ આનું જતન કરીએ અને આગળની પેઢીને પણ આનો લાભ મળે અને કદમ વૃક્ષ શું છે એ પણ જાણવા મળે. તો અમે ઘણા પ્રયત્નો ગામ લોકોએ બધા યુવાનોએ કર્યા, આપણા ફોરેસ્ટર સરકારી ફોરેસ્ટર વિભાગ દ્વારા એ લોકોએ એવો પ્રયત્ન કર્યો. એટલે મેં રિસર્ચ કર્યું કે અહીંયાથી આનું બીજ લઈ જઈએ, જયારે બીજ હોય તો મેં ઘણી જગ્યાએ એને રોપવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં પણ નતા થતા. તો મેં આગળ વિચાર્યું કે લાવો ને વૃક્ષ એની બાજુમાં જ હું અહીંયા રોપું.
1: બરાબર.
0: તો મેં થોડા અલગ અલગ માટી નાખીને રોપ્યા તો લગભગ 3-4 મહિનાની તો આગળ એ બીજમાંથી બહાર આવવા લાગ્યા. તો સમજો કે 1.5 ફૂટનો થયો, 1 ફૂટનો થયો, અત્યારે હાલ 15-15 ફૂટના વૃક્ષ ત્યાં તૈયાર થઈ ગયા.
1: અને મૂળ વૃક્ષ છે લગભગ કેટલા વર્ષ જૂનું હશે?
0: એ લગભગ વડવાઓ એવું કહેતા આવેલા છે મારા દાદાના દાદા વખતના ગામના વડીલો દ્વારા જે સ્થિતિ છે લગભગ 500 થી 600 ની વર્ષની મર્યાદામાં છે.
2: હું તો 200-250 વર્ષ સમજતી હતી.
0: ના ના ના ના, કેમ કે અમારા વન પર્યાવરણ ફોરેસ્ટ વિભાગ દ્વારા એનું જયારે લેબ એના

0: અનુસંધાને લોકોએ ટેસ્ટિંગ કરવાનું છે કે આ થળસન એ બહુ જ વર્ષો પહેલા જૂનું છે એમ. તો ત્યાં અમે એક બોર્ડ પણ લગાવેલું છે, કદમ વૃક્ષ. ભગવાન કૃષ્ણ ભગવાન પણ એ માનીતું જેને કહેવાય, કઈ હિંસકો બાંધતા અને ત્યાં કદમ વૃક્ષ,
1: એટલે કદમ ની ડાળે બેસીને
0: કૃષ્ણ ચડ્યા કદમ ની ઝાડ હેઠા ઉતરો. ને
2: ચંદ્રજી, ખરેખર અમારે તો તમારા વીરા તલાવડી ગામમાં આવવાનું જ હતું, પણ વરસાદ એટલો બધો હતો કે આજુબાજુ બધે બહુ પાણી ભરાયા હતા એવા સમાચાર મળ્યા, એટલે અમે આવી ના શક્યા. બાકી અમે ત્યાં આવીને જેટલા લોકો છે એ લોકો સાથે અમે ચર્ચા કરવાના હતા, પણ એક વખત એવો પણ સમય આવશે કે અમે ત્યાં આવીશું ચોક્કસ.
0: ના જી, તમે બહુ સરસ વાત કરી, વેલકમ, આવો અમારા ગામની મુલાકાત લો. આપણે વડવાઓ કહેતા કે દરેક ગામ હોય, ત્યાં પાદર કહેતા ગામની ભાગોળ કે એને
1: બરાબર,
0: તો ગામમાં ગુસ્તત પેલા વડ આવે, ખ્યાલ હોય તો આપણે
1: બરાબર,
0: તો વડલો આવ્યો. એની કહાની એવી છે કે વડવાઓ જયારે ગામની અંદર વડીલો જમી કરી બધા બપોરે બેસતા હોય ને પછી વાતો કરે કે આજે તાપ છે, આજે ગરમી છે, તો કે ચલો ભાગોરે વડલા નીચે બેસવા જઈએ. એટલે વડલાની અંદર એક ઓક્સિજન માત્રતા એવી છે, અત્યારે હાલ ઘણા લોકોને ખબર છે કે અંદર ઓછામાં ઓછી 95-90% ઓક્સિજન માત્રતા વડની અંદર સમાયેલી છે, પીપળની અંદર સમાયેલી. પીપળ છે ઓક્સિજન માટે બેસ્ટ છે, એની અંદર 95% ઉપર ઓક્સિજન છે. દિવસ દરમિયાન ની અંદર 18-22 કલાક ઓક્સિજન પૂરું પાડે છે. બીજા નંબર ની અંદર વડલો, એ પણ સેમ છે, એ પણ ઓક્સિજન માત્રતા ખૂબ આપે છે. ત્રીજા નંબરમાં આસોપાલવ, આસોપાલવ બધાના ઘરે કેમ વાવવામાં રોપવામાં આવે છે, કે પૂજામાં પણ સારા કામમાં યુઝ થાય છે. લોકો કોઈ એના દેશી તોરણ બનાવતા, પેલા ઘરડાઓ દિવાળી હોય એટલે આસોપાલવનું તોરણ બાંધતા. કેમ કે એ આસોપાલવ બાંધવાનું, તોરણ બાંધવાનું કારણ કે એની અંદર ગુણતત્વ એવા છે કે આસોપાલવની અંદર ખૂબ જ માત્રતામાં ઓક્સિજન હોય છે. પીપળનું ખરેખર ગામે ગામ રોપણ કરવું જોઈએ. અને આપના માધ્યમથી હું સંદેશ આપું છું કે વડલો, પીપળ અને આસોપાલવ અને ચોથા નંબરમાં આપણી લીંબડી, લીંબડી પણ એ 18 કલાક ઓક્સિજન આપે છે. અમુક ઘણા એવા બધા વૃક્ષો છે કે દિવસે ઓક્સિજન આપે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો ખરેખર આનંદની એ વાત કરું છું કે પીપળની અંદર જે ઓક્સિજન છે, જયારે એક આપણા દેશ ઉપર, આખા વિશ્વ દેશ ઉપર એક આફતી આવી હતી કોરોના, કોરોનાની અંદર ખરેખર લોકો કેટલા લોકો મૃત્યુ પામ્યા અને ખરેખર લોકોને મેં બહુ જ જોયેલા આ બાબતે. તો જયારે હવામાનનો એવો પલટો આવ્યો અને જયારે ઓક્સિજન માત્રતા પૂરેપૂરી લોકોને મળી, જયારે ઓક્સિજન નતા મળતા, તો એ દિવસે બધા ઘણા લોકોએ નક્કી કર્યું કે વૃક્ષ હશે તો જ આપણે છીએ, કેમ કે લોકોને બાટલા નતા મળતા ઓક્સિજનના. તો ખરેખર આ આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર મહોદયશ્રીએ, આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ખરેખર ઝુંબેશ ઉપાડેલી છે. આપણા ભારતની અંદર એક વૃક્ષનું બધા જ એક એક વ્યક્તિ જતન કરે તો આવનારી પેઢી આપણી સમૃદ્ધ થાય. વૃક્ષ હશે તો જ આપણે છીએ. તમે જુઓ અત્યારે હાલ વરસાદે, આ વર્ષે સારો વરસાદ છે,
2: સીઝન છે અત્યારે, જે બાકી રહી ગયા ને એ લોકો પણ વાવી દેજો.
0: વાવી, હા, હું એક આપણા માધ્યમથી બધા લોકોના, પ્રેક્ષકોને કહેવા માંગુ છું કે તમે પણ તમારા ઘર આગળ લીમડો છે, આસોપાલવ છે, બોરછલી છે, તમે આવું બધું તમે પોતાના ઘર આગળ જો વૃક્ષ રોપશો તો આવનારી પેઢી પણ એ છાયડા નીચે બેસી શકશે. જયારે ઘટઘટતી ગરમીની અંદર કોઈ જગ્યા, અમુક ઘણા એવા ગામો છે કે ત્યાં ઘણી જગ્યાએ ખુલ્લી પાદરો હોય, ખુલ્લી જગ્યા હોય, તો ત્યાં આવા વડલા, પીપળ આ બધું રોપવું જરૂરી છે.
1: ચંદ્રેશભાઈ, એટલે પ્રવૃત્તિ તો ખૂબ સરસ થઈ રહી છે. ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ તો એમ જ કહે છે કે આપણી જે વનસ્પતિઓ દેશી છે એ સચવાય રહે. તો તમારે ત્યાં બીજી નાની નાની વનસ્પતિઓ ખેતરોમાંથી માંડીને, માનો કે મામેજવો છે, ગાંધીનગરમાં તો એક ઉલ્લેખ પણ છે, હવે તમે જયારે પીબીઆર બનાવશો, પીપલ્સ બાયોડાયવર્સિટી રજીસ્ટર, તો એમાં આવશે લોક જૈવ વિવિધતા પત્રકમાં કે એમાં તમે જે અહીંયા ગાંધીનગર વિસ્તારમાં તો ગુગળ પણ એક સમયે થતા હતા, સાબરમતીના
0: કોતરા,
1: તો તમારે ત્યાં આવી નાની નાની વનસ્પતિઓ કઈ કઈ અત્યારે દેખાય છે?
0: જો બહુ સારી વાત કરી, દોડી જેને કહેવાય, દોડી,
1: એને દોડી તમારે ત્યાં ઉગે છે?
0: અમારા ગામની અંદર ઘણા એવા ખેડૂતો છે કે દોડી એક એવી વનસ્પતિ છે કે જે એના ફૂલ છે, અત્યારે હાલ મોસમ ચાલુ જ છે, એના 1 કિલો ફૂલોનો ભાવ અવળજ મેં જોયું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી, 20,000 રૂપિયા કિલો વેચાયા થઈ રહ્યા. 20,000 રૂપિયા કિલો દોડીના ફૂલ અમારા અહીંયા ગાંધીનગર જિલ્લામાં, દોડી જેને કહે, એના ઘણા બધા અલગ અલગ નામો છે.
1: સૌરાષ્ટ્રમાં ખરખોડી કે,
0: હા, ખરખોડી કે છે,
1: સૌરાષ્ટ્રમાં
0: જીવંતિકા કે છે,
1: સંસ્કૃત
0: નામ છે એનું, સંસ્કૃત નામ છે. તો પહેલાના ઘરડા એવું કહેતા

0: કડો દોડીના ફૂલની ભાજી બનાવીએ ને તો આપણું જે આંખનું નેત્ર જેને કહેવાય તેજ બને, એના એના ખૂબ દૂર દૂર સુધી આપણે જોઈ શકીએ.
1: ચશ્મા
0: નંબર ઉતરી જાય, કોઈના મોતીઓ ના ઉતરાવો પડે, એની અંદર ગુણતત્વ એવા પડેલા છે. તો એના દોડો જયારે આવે એના ફૂલ પછી એના બીજમાંથી ફૂલ થાય, ફૂલમાંથી જયારે એનું બીજ દ્વારા એનું ફળ થાય છે ને, તો એની પણ ભાજી લોકો શાક બનાવતા હોય, શાકભાજી પણ એ પણ એની અંદર એટલી બધી વિકાસ હોય છે. હા, સૂર્યા એ સૂર્યા કહેવાય ને, તો એનું ખરેખર એની ભાજી પણ આપણા શરીર માટે બહુ જ લાભ ઉપયોગી છે. એમ સાથે સાથે અમારા ગામની અંદર જેના પેલા કહેતા એક મોગરી જેને કે તીખી મોગરી, જાંબલી કલરની આવતી, ખરેખર અત્યારે હાલ આમ જોવા જઈએ તો અત્યારે મોગરી શું એ અત્યારે કોઈને ખબર નથી.
1: અમારે ત્યાં તો કારતક મહિનામાં ખાસ મોગરી રાઈટ.
0: હા, એ મોગરી એવી વસ્તુ છે કઈ એની અંદર એટલી બધી તીખાશ છે કે આપણા શરીર ની અંદર અમુક રોગોના પ્રતિકાર શક્તિ વધારે. હા, અમારા ગાંધીનગર જિલ્લા, અમારું આપણે જે ગામ કીધું ગિયોળ બાજુમાં, આજે ગિયોળ કે જેને કહેવાય, તો એ સાઈડ ખરેખર મોગરી લોકો બહુ આવે છે અમારા ખેડૂતો. કેમ કે મોગરી ખરેખર શરીર માટે બહુ સારી છે, અને એના બાજરીના રોટલા સાથે ખાવાની હોય, અને એની મીઠાસતા એ જયારે કાચી હોય તો કાચી જો ખાઈએ તો આપણને કાનમાંથી વરાળો ની કેટલી બધી તીખી હોય.
1: એટલે અમારે તો વડવા હતા ને એ લોકો મોગરીનો રાયતું બનાવતા હતા, દહીંમાં નાખીને ખાય, અને મને એનો કલર
0: ચંદ્રાલા છે ને, ચંદ્રાલા ગામની અંદર બહુ જ મોગરી લોકો વાવે છે. એમાં જાંબલી કલરની છે, અને અત્યારે હાઇબ્રિડ દ્વારા એક બીજી ગ્રીન કલરની આવે, પણ એ નહીં, જાંબલી છે જે દેશી કહેવાતી એ જ આપણા શરીર માટે સારી.
1: મને છે ને તરુભાઈ, એ મોગરી ખાતી હતી ને તો એ જે દહીંમાં નાખીને ખાઈએ ને પછી એનો જે કલર જાંબલી આવે ને, મને કલર જોઈને બહુ નવાઈ પામતી હતી.
0: એનો
1: કલર કેમ જાંબલી?
0: કુદરતી કલર છે એનો, મોગરીનો કુદરતી કલર છે. ખેડૂત દ્વારા એ પેલા તો આપણા ગુજરાતમાં ઠેર ઠેર વાવાતી હતી, પણ આગળ આગળ બધા ઓર્ગેનિક બધા લોકો વળ્યા પાછળ, અને જે અત્યારે હાલ જે બીજો છે આપણા માટે કોઈ ગુણલાયક નથી, તો ખરેખર અત્યારે ઓર્ગેનિક પાછળ વરવું જોઈએ. અમારા ગામની અંદર મોગરી પણ બે ત્રણ ખેડૂત વાવતા થયા છે, ખાલી અમારા વિસ્તારની અંદર ડુંગળીનું વાવેતર નથી થયું. અમારા ત્યાં બટાકા આલુ જેને કહેવાય, તો બટાકાનું પણ અમારા વાવેતર ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે.
2: એ પછી ઓર્ગેનિક વાવતા હશે,
0: લગભગ 50% ઉપર અમારું ઓર્ગેનિક કરતા થઈ ગયા છે બધા.
1: ઓર્ગેનિક પિતૃ કાર્યમાં મોગરી રીંગણનું શાક બનાવે એવું અમારા બ્રાહ્મણો મહારાજો એમ કે તમારે પિતૃ.
0: અત્યારે સર જોવા જઈએ ને બેન, તો મોગરી શું એ કોઈને ખબર નથી,
1: કોઈને નથી ખબર.
0: મોગરી એવી વસ્તુ છે કે શરીર માટેના તત્વો માટે બહુ જ આપણને ગુણલાયક છે, પણ અત્યારે હાલ દુર્લભ જેને કહેવાય. આ તો ચંદ્રાલાના ખેડૂતોને હું અભિનંદન આપું છું, છાલા ચંદ્રાલા એ લોકો બધા જ આપણા જે
2: કંટ્રોલા છે.
1: ખાસ કહેવાનું કે આ બધી દુર્લભ વનસ્પતિઓને સાચવો અને ખાવ અને લોકોને ખવડાવો.
2: વિરા તલાવડીને ખુબ ખુબ ધન્યવાદ આપણે આપવા,
0: ખુબ ખુબ આભાર.
1: ચર્ચા રહી, ખુબ ખુબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખુબ સરસ માહિતી આપી, ધન્યવાદ, નમસ્કાર.
1: મિત્રો, હજી તો બીએમસી ની સફળતાની ગાથા ઘણી લાંબી છે, પણ આજે સમય થવા આવ્યો છે એટલે બાકીની વાત આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધી તમારા ગામની કે આજુબાજુના વિસ્તારની બીએમસી દ્વારા પણ આવી સરસ કામગીરી કરાઈ રહી હોય તો અમને ચોક્કસ જણાવજો.
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ તો ઈચ્છે છે કે બધી જ બીએમસીઓ આવી જ સફળતા
2: મેળવે
1: અને તેની સહર્ષ નોંધ લેવાય.
2: આ અંગે માહિતી આપવા માટે ફોન નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96, અને પત્ર લખવા સરનામું પણ જાણો છો જ.
2: જૈવિક વિવિધતાનું જતન
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
1: 5મો માળ,
2: બી વિંગ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો અત્યારે આપો રજા એટલે અમે પણ તમારી સાથે ગૌરવથી ગાઈએ.

0: કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે સાંજના 7 વાગ્યાનો. રજૂ કરીએ છીએ સુરીલા ગીતોનો કાર્યક્રમ. આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: સુરીલા ગીતોના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ ગજેન્દ્ર વર્માના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત છે રોનક ફૂકણનું અને શબ્દો છે સઈદ અમીર હુસેનના.

0: અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: કાર્યક્રમના અંતમાં હવે આપને સંભળાવીએ તનિષ્ક બાગચીના સ્વર અને સંગીતમાં રશ્મિ વિરાગની આ શબ્દ રચના.

0: સુરીલા ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થવા જઈ રહ્યો છે 7:10. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં એ ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ

0: બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની.
1: મેં કીધું વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ,
0: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: तो पार्टी जोइए बेला चैंपियन साथ एक सेल्फी थई जाए।
3: आइडिया अहीं पार्टी करिए
2: पिज्जा पार्टी।
3: ये
2: चाल तारो कार्ड ने पिन आप।
3: मारा कार्ड ने डिटेल्स हूँ जाते नाखीश। RBI कहे छे के आपनो पिन OTP CVV अथवा इंटरनेट बैंकिंग पासवर्ड कोई नी पण साथे शेयर ना करो अने ऑनलाइन बैंकिंग फक्त पोताना कम्प्यूटर मोबाइल अथवा सुरक्षित नेटवर्क थी ज करो।
2: बाय गर्ल्स
3: क्या जाए छे
2: सांभळ्यो ने नो शेयरिंग।
3: RBI कहे छे जानकार बनो सतर्क रहो।
4: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા હાકલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 180 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો.
5: આજ લિયા ગયા યે સંકલ્પ આને વાલે 100 સપ્તાહ તક લગાતાર એસે હી આગે બઢેગા. હર રવિવાર કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, મેડિટેશન, અધ્યાત્મ ઓર સેવા સે જુડી ગતિવિધિયાં હોગી. નશા મુક્તિ કા સંદેશ નયે લોગો તક પહોંચેગા. આને વાલે 100 રવિવાર નશા મુક્ત ભારત કી દિશા મેં 100 મજબૂત કદમ હોગે.
4: શ્રી મોદીએ શાળા, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકોને પણ વિશેષ અપીલ કરી.
5: એક આવાહન મેં કોલેજ ઓર યુનિવર્સિટીઝ કે હમારે પ્રોફેસર સાથીઓ સે ભી કરના ચાહતા હું. આપ ભી કોર્સ કી પઢાઈ કે સાથ સાથ સ્ટુડન્ટ્સ કે સાથ ડ્રગ્સ કે ખતરો પર બાત કરે, નશે કે ખિલાફ અપને કેમ્પસ મેં એક મૂવમેન્ટ ચલાએ. આપકે પ્રયાસ બડે બડે પરિણામ લા સકતે હૈ.
4: ઉલ્લેખનીય છે કે દેશભરમાં 28,000 સ્થળ પર 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદ્યાર્થીઓના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, આ સમારોહ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણથી કારકિર્દી ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અવસર છે. શ્રી પટેલે પોતાનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત કરનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ વંદન કર્યા.
6: સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી જે સેવા, સંવેદના અને સમર્પણનો દીપ પ્રગટાવ્યો હતો તેને આજે શ્રી અંજલિબહેન, બહેન રાધિકા, ભાઈ ઋષભ અને અદિતિ આગળ ધપાવી રહ્યા છે. આજે જ્ઞાન પ્રબોધિની અંતર્ગત દીક્ષા ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. તમારા જ્ઞાન, સંસ્કાર અને પરિશ્રમ દ્વારા ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનશો તેવી મને શ્રદ્ધા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવામાં સરકારની સાથે સામાજિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
4: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના કુલ 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ભાવનગરમાં શિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સહકારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે

0: શ્રી વાઘાણીએ કહ્યું શિહોર માર્કેટયાર્ડમાં તાજેતરમાં નવા ડિરેક્ટર્સની નિમણૂક થઈ છે. સરકારના સહકારથી આધુનિક સુવિધાઓથી સજ્જ ખેડૂતોને વધુ લાભદાયી બને તેવું યાર્ડ તૈયાર કરાશે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કર્યો. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં ભારતનો દબદબો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુક્કેબાજી સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને ચંદ્રક અર્પણ કર્યા. દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં ભારત માતાની જયના નારા ગુંજી ઉઠ્યા. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને ચંદ્રક પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આજે 73મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઝંડા ચોકમાં શહીદ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: આ દિવસે વર્ષ 1954માં સ્થાનીય સ્વતંત્રતા સેનાનીઓ અને જનતાના અદમ્ય સાહસ અને પરિણામના કારણે દાદરા અને નગર હવેલીને લગભગ 170 વર્ષનો પુર્ગીસ શાસનમાંથી મુક્તિ મળી હતી અને 11 ઓગસ્ટ 1961થી દાદરા અને નગર હવેલી સત્તાવાર રીતે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનો વિલયનીકરણ કરીને એક સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી, જે આજે દાદરા અને નગર હવેલી અને દમણ દીવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદીપ બાવસાર, આકાશવાણી સમાચાર, દાદરા નગર હવેલી.
0: રાજ્યના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના નિર્માણની શરૂઆત થઈ હતી તેવા ઐતિહાસિક પેથાપુર ખાતે પ્રથમ ઈંટ મૂકવાના સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગરના મેયર મીરા પટેલે આ અંગે વધુ માહિતી આપી છે.
2: આપણા ગાંધીનગરનો વિકાસ તો હજી પણ આગળ વધશે, દિવસે ને દિવસે આનાથી પણ વધારે આપણે ડેવલપ ગાંધીનગર થવાનું છે. પણ એની સાથે સાથે આપણી ગાંધીનગરની ઓળખાણ, જે ગ્રીન સિટીની ઓળખાણ હતી, વેલ પ્લાનેડ આપણું ગાંધીનગર હતું, એ ગાંધીનગરની ઓળખાણ પણ એની સાથે સાથે રહે, એના માટે આપણો બધાનો એક મહત્વનો રોલ રહેવાનો છે અને આપણે બધાએ નિભાવવાનું છે. આ ગાંધીનગરનો જન્મદિવસ આપણે ગમે ત્યારે ઉજવીએ, ત્યારે આપણી ઓળખાણ સાથે ઉજવીએ એવી સર્વ વડીલો પાસે અપેક્ષા રાખશું.
0: ગાંધીનગરમાં એક પેડ માં કે નામ કેચ ધ રેઇન જેવા અભિયાનથી રાજ્યના પાટનગરના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 8 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 લગાવાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
3: मछुआरों के लिए भी अभी वाली वेदर रखा है day 1 day 2 में गुजरात कोस्ट, नॉर्थ गुजरात और साउथ गुजरात दोनों में. उसकी विंड स्पीड की संभावना है 45 से 55 गस्टिंग 65 किलोमीटर प्रति घंटा. कोस्टल में भी पोर्ट्स में भी हमने वार्निंग LC3 अभी कंटिन्यू रखा है दोनों पोर्ट्स में, नॉर्थ और साउथ गुजरात के जितने पोर्ट्स हैं.
0: દરમિયાન રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલે અતિભારે વરસાદના કારણે પશુહાની ભોગવનારા 3 પશુપાલકને 1,01,500 રૂપિયાની સહાય ચૂકવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા કેટલાક જગ્યાએ જનજીવન અને વાહન વ્યવહારને અસર થયાના અહેવાલ છે. રાજકોટમાં રામપરા બેટી પારેવડા રોડ, જસ્સાપર જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાતા ત્રણેય માર્ગના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. વરસાદથી પાણીની આવક વધતા રાજકોટનો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાતા આજી બે બંધના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા છે, તો ઉકાઈ બંધની સપાટીમાં પણ 13 ફૂટનો વધારો થયો છે. બનાસકાંઠા અને વાવ થરાદના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો. દિયોદરમાં 2 અને ધણીધરમાં 1 ઇંચ, તો સુઈગામ નડાબેટ વાવ થરાદમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. તો ગામના કેટલાક વિસ્તારોમાં 3 ફૂટ

પૂર સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠામાં નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે તેમણે માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું, બાળકના સંસ્કારથી લઈ રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યસ્તરના નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તલોદ તાલુકા ખાતે આવેલા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું

0: સ્વસ્ત ગુજરાત ગ્લોબલ રીટ્રીટ સેન્ટર ખાતે કરાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 180 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બુદ્ધુ, નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
2: ધોવી લે બુદ્ધુ.
1: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
2: તું સમજી ગઈ ને? રિલેક્સ.
1: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે સ્માર્ટ બનો,
1: કૂલ રહો.
3: હવે સાંભળશો કાર્યક્રમ ગામનો છોરો.

0: ए राम राम विरल भाई। विरल
1: ए राम राम कानन बेन, राम राम।
0: भाई एक बहुत सरस वाक्य वाच्यू के गमतू काम करो अथवा काम ने गमतू करो।
1: वाह
0: એટલે શબ્દોની ખાલી એક જગ્યા ફેરવી છે, પણ કેટલી સરસ વાત કરી છે કે કાં તો જો કુદરત તમને સાથ આપતી હોય તો તમને જે ગમે એ કામ તમે કરો, પણ પછી કદાચ એવું થાય છે કે તમને ગમતું કામ નથી આવતું, તો જે કામ તમે કરો છો એને ગમતું કરી લ્યો।
1: ક્યાં બાત છે, બહુ સરસ છે। એટલે બે વસ્તુને સ્વીકાર કરી અને સરસ મજાનું પ્રવૃત્તિ કરીએ ને। અને કાનનબેન, ઘણી વાર ઘણા લોકો એવા સદનસીબ હોય છે કે જેમને પોતાનું ગમતું કામ વ્યવસાય તરીકે કરવા મળે અને સાથે સાથે એ પોતાની ગમતી પ્રવૃત્તિઓ પણ કરી શકતા હોય।
0: હા, એટલે આપણે એમ કહી શકીએ કે શોખ અને વ્યવસાય બે સમાંતર ચાલતા હોય, એનો શોખ પણ એ જ હોય અને વ્યવસાય પણ એ જ હોય, તો એને કારણે એને એ કામ છે એ બહુ વધારે સરસ રીતે અને વધારે વિસ્તારથી કરવા મળતું હોય। આપણે આજે વાત એટલા માટે જ આ ઉખેડી છે કે આજે આપણે રાજુલાથી વિપુલભાઈ લહેરીને બોલાવ્યા છે। વિપુલભાઈ આમ તો કેમેરાના માણસ છે, એટલે કે એ ફોટોગ્રાફી કરે છે, પણ એમણે પોતાના વ્યવસાયને અને શોખને એક કર્યા છે, ખાસ કરીને વન્યજીવોની ફોટોગ્રાફી, એમાં તો એમને એવોર્ડ પણ મળેલો છે। એટલે એ બધી જ વાતો આપણને એમની પાસેથી સાંભળવા મળવાની છે અને મિત્રોને પણ એ જાણવી ખૂબ ગમવાની જ છે। તો પહેલા તો વિપુલભાઈ આવી ગયા છે ચોરે, તો એમનું સ્વાગત કરીએ ને એમને કહીએ
1: રામ
0: રામ રામ
1: રામ,
0: રામ
1: રામ
0: રામ।
2: રામ। કાનનબેન ને રામ રામ અને વિરલભાઈ ને પણ રામ રામ।
0: વિપુલભાઈ, અમે જે હમણાં વાત કરી કે ભાઈ તમારો શોખ અને વ્યવસાય આમ તો બંને ફોટોગ્રાફી, પણ થોડીક શરૂઆતની જિંદગીની વાત કરો કે તમે ફોટોગ્રાફી તરફ કઈ રીતે વળ્યા।
2: કાનનબેન, હું વાત કરું કે 10મું ધોરણ ભણતો ત્યારથી ફોટોગ્રાફીનો મને શોખ લાગ્યો અને મારા ગુરુ દીપકભાઈ ત્રિવેદી, મારા બેનના મોટા બેન હતા દક્ષાબેન, એની વેવિશાળમાં એ ફોટો પાડવા આવ્યા એટલે મેં કીધું મને ફોટો પાડવા આપો ને, એટલે એ મેં ફોટો પાડ્યો ત્યારે તો લેન્સ

0: થી આમ ફોકસ કરવાનું હતું, ફ્લેશ બધું મેન્યુઅલ હતું, છતાં સારા ફોટોગ્રાફ આવ્યા. ત્યારથી મને ફોટોગ્રાફી ઉપર શોખ, અને મારા પપ્પા ટીચર એટલે એમને એવું હતું કે આમને પણ હું ટીચર બનાવું. પણ હવે નાનપણથી મને કેમેરો ઘૂસી ગયો મગજમાં, એટલે મેં કેમેરા તરફ વળ્યું. પછી ભણી કારવીને હું બોમ્બે ગયો, પિક્ચર લાઈનમાં પણ હતો. ત્યાં આગળ બોમ્બ બ્લાસ્ટ થયા એટલે પાછો રાજુલા આવતો રહ્યો. પછી મમ્મી પપ્પાએ કીધું કે આપણે વાણિયા, કપોળ વાણિયા, એટલે તું કાપડનું કર, કંસારાનું કર, મોદીખાનાનું કર. પણ કેમેરો મગજમાં ઘૂસી ગયો એટલે મને કેમેરાનો જ શોખ હતો, એટલે પપ્પાના મિત્રોને સમજાવી અને હું કેમેરા તરફ આવ્યો. એ જમાનામાં લાખ રૂપિયાની વડાપ્રધાન બેરોજગારની લોન લીધી, કેમેરા લાવ્યો, અને આ રીતે મારી શરૂઆત થઈ. એટલે મેં કેમેરાને સાધન નહીં પણ સાધના બનાવી અને મેં શરૂ કર્યું છે.
1: વાહ, ખૂબ સરસ. પણ વિપુલભાઈ, તમે જયારે આ કેમેરાને સાધના તરીકે વિકસાવવાનું શરૂ કર્યું હશે ત્યારે તો એવો વિચાર નહીં કર્યો હોય કે ભાઈ મારે વન્ય જીવોના જ ફોટા પાડવા, તો એના તરફ કઈ રીતે જવાનું થયું?
0: કાનનબેન, ખૂબ સાચી વાત છે. કેમ કે ફોટોગ્રાફીમાં પહેલો તો આપણે એ જમાના હું લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, તો આવક માટે આપણે વિચારીએ.
1: બરાબર.
0: એટલે આ બધું કરતા કરતા મને દર રવિવારે પૂર્તિઓ આવતી, તો એમાં ઝવેરીલાલ મહેતાના ફોટોગ્રાફ્સ હોય, ભાટી એનના હોય, જીતેન્દ્રભાઈ સોઢાના, તો મને અંદરથી કે મારા ફોટા શા માટે નહીં? તો એ બધા વાઇલ્ડ લાઈફના હતા. તો ત્યારથી થોડોક હું હટકે વાઇલ્ડ લાઈફ, અમારું ગ્રામીણ વિસ્તાર રાજુલા જાફરાબાદ, એટલે ત્યાં મને આરામથી મળી જાય, એટલે ત્યારથી હું થોડોક એ તરફ ઢળ્યો અને મારી વાઇલ્ડ લાઈફની આ રીતે શરૂઆત થઈ.
1: બરાબર. તો તમને યાદ છે કે તમે વાઇલ્ડ લાઈફ માટે એટલે વન્યજીવ માટે સૌથી પહેલો ફોટો કયો પાડ્યો હોય?
0: હા કાનનબેન, ચોક્કસ. એ હું કેમ ભૂલી શકું, મારી વન્ય જીવન અને વાઇલ્ડ લાઈફ ની શરૂઆત અમારે નાગેશ્રીમાં 25 વર્ષ પહેલા ભાગવત સપ્તાહ હતી, અને બપોરના ગાળામાં પાનખર ઋતુ હતો અને એની વાડી હું આરામ કરતો હતો. તો ગીધ એના બચ્ચાને ખવડાવતું હતું, મારી પાસે ટેલી લેસે હતો એ જમાનામાં, એટલે મેં ફોટોગ્રાફ્સ લીધો અને દરેક દૈનિક પેપરોમાં પણ એ ફોટોગ્રાફ્સ આવ્યો કે માતૃત્વ ઉપરનું, કે એમની માં એમના બચ્ચાને ખવડાવે છે. ત્યારે મને ખબર પણ નહોતી કે આને ગીધ કહેવાય, એટલે મેં ગામડામાં પૂછ્યું આને શું કહેવાય, તો મને કે ગઝરા કહેવાય, એવું બધા ઉલામણા નામથી એમણે કીધું. ત્યારે વન વિભાગે 5 વર્ષથી નીલ રિપોર્ટ આપતા હતા અને ગીધો કે રાજુલા જાફરાબમાં નથી, અને મને ખ્યાલ આવ્યો. પછી તો મેં 8 દિવસમાં 500 ઉપર ગીધ ગોતી દીધા.
1: અચ્છા.
0: અને ગુજરાત સરકારે પણ એમ થયું કે આ છોકરો કોણ છે, એટલે પીસીસીબે અમરેલી ત્યારે ગઢવી સાહેબ કલેક્ટર હતા એમને કીધું કે આ છોકરા મને વાત કરાવો, એટલે અમરેલી બોલાવ્યો, કલેક્ટર સાહેબે પીસીસી બારે મને વાત કરાવી અને મને મજા આવી કે આ સારું છે. પછી ફોટોગ્રાફી કરતા કરતા કરતા પ્રાણીઓ પક્ષીઓની દર્દ મને અંદરથી મહેસૂસ થવા માંડ્યું કે આની માટે પણ કંઈક કામ કરવું પડશે, એટલે થોડુંક ફોટોગ્રાફી સાઈડમાં રાખી અને હું એના સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય એના તરફ મારું થોડુંક જતું રહ્યું. અને સરકારે પણ મારી નોંધ લીધી. તમને કહું હું કે અમારા વિસ્તારમાં પ્રકૃતિના સફાઈ કામદાર કણાતા ગીધો એની કોલોની જાપોદર, ખાગબાઈ, નાગેશ્રી ને ઉચ્ચયામાં હતી, અને પછી અમારા ગીધો ટપોટપ મરતા હતા. એટલે મને થયું કે આ ગીધો મરવાનું કારણ શું હશે. પછી મારી સાથે મહુવાના રૂચિબેન દવે પણ હતા અને બીએનએચએસ બોમ્બે જે ક્લબ છે એ પણ અમારી યાર જોડાયેલી હતી, એટલે અમે અહીંથી એ વ્હાઇટ બેક વલ્ચર સફેદ પીઠ ગીધની ડેડ બોડી અમે પિંજોર પ્લેનમાં મોકલી, અને એનો રિપોર્ટ આવ્યો ડાયક્લોફોનેક દવા. એટલે ત્યારે અમને ખબર પડી કે ડાયક્લોફોનેક દવાથી ગીધો મરી રહ્યા છે. હવે આ ગીધ મરવાનું કારણ શું, તો આખી દુનિયા સંશોધન કરતી હતી, 99% ગીધો નાશ પામ્યા હતા, અને પાકિસ્તાની એનજીઓએ પહેલી વાર આ ગીધનું મરવાનું કારણ ડાયક્લોફોનેક આપ્યું અને આ દવા ખુલ્લે આમ મળતી હતી. પછી રાજુલાથી અમે લોકોએ શરૂઆત કરી બધાના સાથ સહકારથી, અને ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાનસિંહે આ દવા ઉપર બેન પણ લગાડી, કેમ કે ગીધ છે એક પ્રકૃતિનો સફાઈ કામદાર છે. આજ કોઈ પણ માલઢોર મરી ગયું હોય તો 1 કલાકમાં નેટ એન્ડ ક્લીન કરી નાખે છે. આજે ગીધ જ નથી, તો તમે જોઈ રહ્યો છો બર્ડ ફ્લૂ થાય છે, બધા વાયરસો આપણા શરીરમાં જાય છે, કૂતરા કાગડા શિયાળિયા હડકાયા થાય છે અને મનુષ્યને નુકસાન થાય છે. એટલે આ પર્યાવરણની સાંકળ છે, એટલે ગીધો પણ આપણે ખૂબ સાચવવા જરૂરી છે.
2: કાનનબેન, સરસ મજાની વાત વિપુલભાઈએ કરી કે આ કુદરતની સાયકલ છે અને એમાં ઘણા બધા, આમ તો બધા જ જીવોનું કંઈક ને કંઈક યોગદાન છે. આ બધાનું યોગદાન જો મળતું રહે ને તો જ આ સાયકલ સરસ રીતે ચાલતી રહે.
1: હા, ચોક્કસ.
2: તો વિપુલભાઈ, ગીધના સંરક્ષણ વિશે તો તમે વાત કરી, પણ અન્ય વન્ય જીવો છે એના સંરક્ષણ માટે પણ તમે કાર્યરત છો, તો બીજા ક્યાં ક્યાં એવા જીવો છે એના વિશે વાત કરો.
0: હા વિરલભાઈ, અમારા વિસ્તારની અંદર આથી 25

0: ત્રીસ વર્ષ પહેલા વિદેશથી ઓલિવ રિડલી અને ગ્રીન ટર્ટલ સી નામની દરિયાઈ કાચબ આવતી હતી અને ત્યારે લોકો એને ચોરી જતા, ખાઈ જતા, દેશી ઉપયોગમાં લેતા હતા. એટલે મને થોડુંક થયું કે ના, આ ના થવું જોઈએ. ત્યારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ હતા, એમને વાત કરી કે સાહેબ આપણા એરિયામાં આવું થાય છે. પછી સાહેબ અમે બે ત્રણ જણાને જેલમાં પણ પુરાવ્યા, લોક જાગૃતતા પણ લેવા. તમને આજે હું વિરલભાઈ વાત કરું, 10,000 બચ્ચા કરતા પણ વધારે અમે દરિયામાં મોકલા છે. હવે એની વાત કરું થોડીક દરિયાઈ કાચબની આપને હું, કે જૂન જુલાઈ ઓગસ્ટમાં ચાંદની રાતે વિદેશથી હજારો કિલોમીટર કાપી અને અમારા દરિયાકાંઠે આવે છે. રાજુલાના ધારા બંદર થી લઈ ચાંદ બંદર સુધી અમારા 100 કિલોમીટર એરિયામાં આ કાચબ આવે છે. ચાંદની રાત્રે આવે છે, એ લગભગ 1.5-2 મીટરની કાચબ હોય છે. એ 2-3 ઊંડો ફૂટ ખાડો કરી અને એમાં એમના ઈંડા મૂકે છે અને પછી જતી રહી છે. એટલે અમને કઈ રીતે ખ્યાલ આવે કે એના ટ્રેક પડી જાય પણાની અંદર, એટલે અમને ખબર પડે કે કાચબે અહીંયા આગળ માળો કર્યો છે. પછી અમારા ચાંદ બંદરના રાહા હતા, એ 60 દિવસ સુધી એમનું ત્યાં ઘર કરતા અને ખાવું પીવું રહેવું ત્યાં આગળ. શું કામ કે નકર લોકો ચોરી જાય અથવા કૂતરા શિયાળિયા નોળિયાની સ્મેલથી ખાઈ જાય. એટલે મારા એક દેશી જુગાડથી શું કર્યું, મેં 4 લાકડી લગાડીએ અને મચ્છીની ફરતે નેટ બાંધીએ અને ફરતું હું કેરોસીન નાખતો, એટલે નોળિયા કૂતરા શિયાળાની સ્મેલથી, કેરોસીનના સ્મેલથી આઘારે. અને 60-70 દિવસે બચ્ચા બહાર નીકળે એટલે અમને કહે કે વિપુલભાઈ બચ્ચા નીકળવાનું ચાલુ થયું. આ તમે કુદરતની કમાલ તો જુઓ કે જે દરિયાઈ કાચબ રહી છે પાણીમાં, ઈંડા મૂકે છે જમીનમાં, અને આ એક જ એવું પ્રાણી પક્ષી દુનિયાની અંદર છે કે માના દૂધ પીધા વગર એમને ખબર છે કે મારે દરિયામાં જ જવાનું છે. તમે આમ ઉલટું કરી નાખો તો પણ એ દરિયા તરફ જ જશે. હવે એમાં 250-300 ઈંડા હોય, એમાંથી જીવે કેટલા, 2-5, પણ એ 200-300 વર્ષ જીવે. આ કુદરતી સાયકલ છે. અમારા એરિયાની અંદર દર વર્ષે આ કાચબો આવે છે અને જે બચ્ચાઓ બહાર નીકળે રિલીઝ થાય ત્યારે એ આપણે તો મોબાઈલમાં જીપીએસ આપ્યું, એમને તો કુદરતે આપ્યું છે. અને ફરી વખત આ જો મોટા થાય ને પ્રેગ્નેન્ટ થાય ને તો આ જ જગ્યા ઉપર આવે હો કાનનબેન. હા, આ બધી કુદરતની એક કલા છે. ત્યારે આપણે કુદરતની કેવી અલગ કલા છે, રહી છે પાણીમાં, પેદા થાય છે જમીનમાં અને માના દૂધ પીધા વગર પણ એને ખબર છે કે મારે દરિયાની સફર ખેડવાની છે અને તરવા પણ માંડે છે.
1: વાહ,
0: એટલે આ એક કુદરતી કલા જ છે.
1: અને તમે સતત નજીકથી એ બધાનો અનુભવ જે છે એ કરી રહ્યા છો અને ઘણા વર્ષોથી દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે પણ કામકાજ કરી રહ્યા છો.
0: તો આ તકે હું સરકારને પણ એક વિનંતી કરવા જઈ રહ્યો છું કે જે રીતે દ્વારકા પાસે, માધુપુર પાસે દરિયા બચાવ ઉછેર કેન્દ્ર છે, તો જો અમારા વિસ્તારમાં પણ જો કરવામાં આવે ને તો આપણે આ કાચબને સારી રીતે આપણે સંભાળ રાખીએ. કે મહિનો દિવસ થાય ને તો એની ઢાલ ને બધી મોટી થાય એટલે બીજા પ્રાણી પક્ષીઓ ખાઈ ન જાય.
1: તમે કોઈ એનજીઓ ચલાવતા નથી કે એની સાથે સંકળાયેલા નથી, પણ તેમ છતાંય ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને પ્રવૃત્તિઓ કરો છો, એના વિશે થોડી વાત કરો.
0: હા કાનનબેન, આ બધી પ્રવૃત્તિ મેં ગીધની કરી, દરિયાઈ કાચબની કરી, વિદેશથી આવતા પક્ષીઓની કરી, ચકલીઓની કરી, સિંહો ઉપર અમે એટલું કામ કર્યું છે. તો સરકારે મારી નોંધ પણ લીધી 2006-07 ની અંદર, મને અમરેલી જિલ્લા માનદ વાઇલ્ડલાઈફ બોર્ડનો હોદ્દો પણ આપ્યો અને ગુજરાત સરકારની લાયન કન્ઝર્વેશન સોસાયટી અને ક્રિટિકલ વાઇલ્ડલાઈફ હેબિટાઇઝ એ કમિટીમાં પણ મેં લીધો. મેં મોદી સાહેબ સીએમ હતા ત્યારે એમની સાથે ઘણું બધું કાર્ય કર્યું છે અને સાથે રહી અને આ બધા કાર્યો કર્યા છે. તમને હું એક વાત કરું કે અમારા એરિયામાં પીપાઉથી લઈ અને રાજુલા સુધીમાં રેલવે હતી, એમાં 20 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. ત્યારે મેં મોદી સાહેબને કીધું કે ભાઈ આ ફેન્સિંગ કરવી જોઈએ તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકીશું. ત્યારે અમે ભારત સરકાર રેલવેને પણ લખ્યું કે તમે ફેન્સિંગ કરો, પીપાઉ પોર્ટને પણ કર્યું, પણ ત્યારે ન થયું. ને પછી મોદી સાહેબે એ જમાનામાં લાયન કન્ઝર્વેશન સોસાયટીનો એક એનજીઓ બનાવ્યું, ભંડોળ એકઠું કર્યું અને ભારતમાં સૌ પ્રથમવાર પીપાઉથી લઈને રાજુલા સુધી ફેન્સિંગ કરવામાં આવી અને સિંહોના મૃત્યુ અટકાવ્યા. એટલે સરકાર જોડે રહીને આવા પણ મેં કાર્યો કર્યા છે અને આ બધા કાર્ય કરવાથી મને પણ ખૂબ આનંદ આવે છે અને હું લોકોને કરાવું પણ છું. બેન,
1: બહુ સરસ વાત છે વિરલભાઈ. આ છે ને મને એક પેલો પ્રસંગ યાદ આવ્યો કે વહેલી સવારના સમયમાં કોઈ એક માણસ છે ને એ ખોબામાં કંઈક લઈ અને દરિયા તરફ દોડતો દોડતો જતો હતો. પછી જેવું અજવાળું થયું ને તો બીજા બધા માણસોએ જોયું ને તો એને પૂછ્યું કે શું

0: છે તો કે આ બધી માછલીઓ છે ને બહાર રેતીમાં આવી ગઈ છે.
1: બરાબર.
0: તો કે પણ આમ કરવાથી તને શું ફેર પડશે? તો કે એને તો પડશે ને એમ. એટલે એક માછલી એ જો દરિયામાં જાય છે તો એનો તો જીવ બચે છે. એટલે આપણે વિપુલભાઈ આપણે એમ કહી શકીએ કે એવી રીતે ધીમે ધીમે કરતા 10,000 થી પણ વધારે કાચબા છે એમનું સંરક્ષણ છે, એમાં યોગદાન આપ્યું છે પોતાનું. અને એવી જ રીતે કંઈક એક નવીન વાત પણ એમની પાસેથી આપણને જાણવા મળવાની છે ને, એક એક સિંહણની સ્મૃતિમાં કંઈક એ લોકોએ સ્મારક બનાવ્યું છે, તો પૂછીએ કે એ શું છે.
2: હા કાનનબેન, અમારા વિસ્તારની અંદર 2013-14 ની અંદર પેલો રેલવે અકસ્માત બે સિંહણનો થયો. એ સિંહણનું નામ હતું સુંદરી અને રૂપસુંદરી. ખૂબ જ પોપ્યુલર હતી અને લોકોની વચ્ચે રહેતી હતી અને સરળતાથી રહેતી હતી. તો આ બનાવ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનની અંદર પેલો વેલો બન્યો ત્યારે હું અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડનનો હોદ્દો પણ હતો. ડીએફઓ સાહેબ સાથે ત્યારે એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એની એ પ્રેગ્નન્ટ હતી, 3 બચ્ચા હતા. એટલે ખૂબ દુઃખ થયું કે 2 મૃત્યુ નથી થયા, 5 થયા છે. પછી અમે પર્યાવરણ પ્રેમી થોડાક શોકમાં આવી ગયા અને એ પોપ્યુલર સિંહ માટે શું કરવું. તો અમારા ભેરાઈના હરસુરાતા હતા ને એને એમની કિંમતી જમીન અમને આપી અને આજે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક અમે લોકોએ ભેરાઈ ગામમાં જ્યાં રેલવે ટ્રેકની બાજુમાં એમની જમીન છે ત્યાં આગળ બનાવ્યું છે. દર લાયન ડે ને દિવસે ત્યાં આગળ અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ. ધારાસભ્યો, સ્કૂલના બાળકો, માલધારીઓ અને ગામના લોકો આજે તાજમહેલ કેમ લો ઓફ સિમ્બોલ, એમ આ એક અમારું સિમ્બોલ છે કે લોકો, માલધારીઓ, મનુષ્ય અને સિંહનો કેવો પ્રેમ છે એનું એક આ ઉદાહરણ અમારું આ સિંહણ સ્મૃતિ મંદિર છે બેન.
0: ખૂબ સરસ.
1: તો વન્ય જીવો પ્રત્યે જે પ્રેમ, લાગણી અને જે સંવેદના હોય તો આટલી સરસ મજાની પ્રવૃત્તિઓ થઈ શકે કાનનબેન. અને વિપુલભાઈ, તમે બાળકોના ઉત્કર્ષ માટે કંઈક પ્રવૃત્તિઓ કરો છો તો એના વિશે થોડી વાત કરો.
2: હા, હું દરેક સ્કૂલ હોય, કોલેજો હોય, મારું પોતાનું વાઇલ્ડ લાઈફ એક્ઝિબિશન છે એ હું ત્યાં બતાવું છું. આ ગીધની વાતો કરું છું, સિંહોની વાતો કરું છું અને લોકોને, બાળકો સાથે વાર્તાલાપ પણ કરું છું અને બાળકોને પણ મજા આવે છે. મને શોખનો વિષય છે એટલે હું કરું છું. અને અમે સજેશન પણ આપીએ છીએ. માનો કે અમારા રાજુલાના દાંતરડી ગામ છે, ડુંગર ગામ છે, ત્યાં આગળ અમે શિક્ષકોને કહીને એક નાનો વિચાર મૂક્યો પણ એક વટવૃક્ષ બન્યું. મેં બધા બાળકોને કીધું કે ભાઈ એક માચીસ હોય ને એની અંદર બધા 5-6 દાણા લાવવા તમારે રોજ. અને સાહેબ 8 દિવસ ભેગા કરી એટલે આખું ટીપડું ભરાઈ ગયું અને રહી વરે સ્કૂલમાં નાખવાનું. એટલે મોરલા ખાય, કબૂતર ખાય, ચકલા ખાય. એટલે મને ખૂબ મજા આવી કે આમાં શિક્ષકોને, બાળકોને સાથે જોડીએ તો ખૂબ સારી કામગીરી થઈ શકે. પછી અમે ચકલીઓના માળા અમારા દાતાઓ દ્વારા દર વર્ષે 5,000 ચકલીઓના માળા, પાણીના કુંડા વિતરણ કરીએ છીએ અને આ બધી શોખથી કામ કરીએ અને કરાવીએ છીએ.
0: વાહ વિપુલભાઈ, આપણે વાત કરતા કરતા પક્ષીઓનો ઉલ્લેખ કર્યો તો મને યાદ આવ્યું કે યાયાવર પક્ષીઓ માટે પણ તમે લોકો કંઈક કામ કરો છો, એ શું છે?
2: હા બેન, યાયાવર પક્ષી એટલે કે માઇગ્રેટિવ બર્ડ્સ જે યુરોપથી આવે છે, તાજિકિસ્તાન, રશિયા, ત્યાંથી, કેમકે ત્યાં આટલી બધી ઠંડી પડે છે કે બરફ થઈ જાય છે. એટલે આપણો હુંફાળો શિયાળો ગાળવા માટે સૌરાષ્ટ્ર તરફ આવે છે અને અહીંયા આગળ આવીને બચ્ચા પણ મોટા કરે છે. અને કોઈ ઘાયલ થાય તો અમે વન વિભાગની સાથે રહીને એક બર્ડ હોસ્પિટલ પણ ચલાવીએ છીએ, એની સારવાર પણ કરાવીએ છીએ. પછી એ પક્ષી જ્યાંથી લાવ્યા ત્યાં પાછું મૂકીએ છીએ અને આ રીતે અમે યાયાવર પક્ષીઓની પણ કામગીરી કરીએ છીએ. આ યાયાવર પક્ષીઓને પણ GPRS આપણે કેમ મોબાઈલમાં કેમ, પક્ષીઓને પણ પાછા મોટા પ્રેગ્નન્ટ થાય ને એ જ પાછા આ જ વિસ્તારમાં આવે એવું પણ પક્ષીઓમાં છે. હજારો કિલોમીટર કાપીને આપણા ઉફાળો શિયાળો ગાળવા આપણા વિસ્તારમાં આવે છે.
0: વિપુલભાઈ, તમારું કામ એ ઘણું વિપુલ છે.
2: થેન્ક યુ બેન.
0: તો સ્વાભાવિક છે કે સંસ્થાઓ દ્વારા કે સરકાર દ્વારા તમને કંઈક ને કંઈક પ્રકારે પ્રોત્સાહન મળ્યું જ હોય. તમને એવોર્ડ મળ્યો છે એના વિશે વાત કરો, શેના માટે એવોર્ડ મળ્યો અને ક્યારે મળ્યો છે?
2: હા બેન, આ ફોટોગ્રાફી છે ને, મેં સાધનની સાધના બનાવી મેં આપણે વાત કરી ને, એટલે મને શોખ હતો. એટલે રાજુલા જેવા વિસ્તારમાં 1996 મેં ભાટી અને વાંકાનેરનું તસવીર પ્રદર્શન કર્યું, જીતેન્દ્રભાઈ સોઢાનું પ્રદર્શન કર્યું, પથિકભાઈ પટેલનું કર્યું. ત્યારે અમારા રાજુલાના આજુબાજુનું કે વિપુલ તું કોકનું શું કામ પ્રદર્શન કરો? પણ મારે આ બધા ફોટોગ્રાફરો જે ગુજરાત લેવલના હતા એમાંથી કાંઈક ને કાંઈક શીખવું હતું. ત્યારે આજે મને ગુજરાત સરકાર લલિત કલા અકાદમી દ્વારા મને ગુજરાત ગૌરવ એવોર્ડ

0: ફોટોગ્રાફીમાં મળ્યો છે.
1: બરાબર.
0: એટલે આજે લલિત કલા અકાદમી મારા એક્ઝિબિશન ગુજરાત સરકાર કરે છે, ભાવનગરમાં પણ કર્યું, ટૂંક સમયમાં મારું રાજકોટ પણ એક્ઝિબિશન થવાનું છે. એટલે આજે મને ખૂબ ગૌરવ છે કે જે હું ફોટોગ્રાફીમાં જોડાણો હતો અને વાઇલ્ડલાઈફમાં ગયો, એનાથી મને ખૂબ બધું મોટું બેનિફિટ મળ્યું છે. અને આજે મને ગર્વ છે કે હું ફોટોગ્રાફીની સાથે સાથે સંરક્ષણ સંવર્ધન વન વિભાગની સાથે રહી અને કેમ કરું એમનો મને ખૂબ આનંદ છે બેન.
2: વાહ, તો વિપુલભાઈ બહુ સરસ, તમને સરકારે સન્માનિત પણ કર્યા એટલે સમાજે આવા લોકોને પોખવા જ જોઈએ અને તમને પોખ્યા પણ ખરા. હવે એક, આપણી પાસે સમય ઓછો છે, પણ મને એવો પ્રશ્ન થાય છે કે તમે વ્યવસાય ફોટોગ્રાફર અને આટલી બધી અનેકવિધ વન્ય જીવોના સંરક્ષણની પ્રવૃત્તિઓ કરો છો, તો વ્યવસાય અને શોખ આ બંને વચ્ચે તાલમેલ, પછી એ પૈસાનું તાલમેલ હોય, સમયનું તાલમેલ, એ કેવી રીતે બેસાડો છો?
0: વિરલભાઈ ખૂબ સાચી વાત કરી, કેમ કે દરેક મનુષ્યને આવક તો હોવી જ જોઈએ. અને ફોટોગ્રાફી છે ને એક સિઝનેબલ બિઝનેસ છે. અમારે લગ્ન ગાળો હોય, બાકી કમૂરતા હોય તો અમને કોઈ પૂછે પણ નહીં. એટલે એ દરમિયાન હું સદઉપયોગ આ બધું વાઇલ્ડ લાઈફ ઉપર કરી રહ્યો છું. અને ફોટોગ્રાફી પહેલાના જમાનામાં તો રીલ હતી, હવે તો બધા હાઈટેક કેમેરા આવી ગયા છે, ગમે એટલા ફોટા પડો એટલે કઈ ખર્ચો આવતો નથી. પેલા તો ખર્ચાની પણ બીક લાગતી હતી. એટલે આ જમાનામાં હું સારા ફોટોગ્રાફ્સ પણ લઉં છું. તમે નહીં માનો, મને વર્લ્ડ લેવલે એક ફોટોગ્રાફ્સના 3 લાખ રૂપિયા પણ મળેલા છે. એટલે ફોટોગ્રાફીમાં એવું નથી કે કઈ નથી, પણ તમારી કુશળતા, તમારું કાર્ય શું છે, કઈ બાજુ તમે એને વળાક આપી રહ્યા છો, એ ખૂબ મહત્વનું છે. આજે એ જમાનામાં 95માં વિચારતો કે મારા ફોટા આવશે કે નહીં, આજે મારા ફોટોગ્રાફ્સ દરેક દૈનિક પેપરોમાં, આજે મારા ઇન્ટરવ્યુ પણ આવે છે. તો આ એક મને ખૂબ ગૌરવની વાત છે કે હું ફોટોગ્રાફી સાથે સાથે વન વિભાગમાં આ સંરક્ષણ સંવર્ધન પર્યાવરણનું કામગીરી કરું છું. એ મને ખૂબ ગમે છે અને મને મજા આવે છે એટલે કરું છું.
1: ખૂબ સરસ. તો મને લાગે છે કે વિરલભાઈ કે કેટલી મજાથી વિપુલભાઈ કામ કરે છે એનો અનુભવ મિત્રોને એમના અવાજ ઉપરથી જ થઈ ગયો છે. અને સ્વાભાવિક છે કે વિપુલભાઈ સાથે વાત કરવા માટે આપણા મિત્રો પણ આમ તત્પર થયા હશે. તો આપણે વિપુલભાઈ લહેરી કે જે રાજુલાથી આવ્યા છે, વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત પણ છે અને ફોટો ફોટોગ્રાફીનો વ્યવસાય પણ કરે છે, એમનો મોબાઈલ નંબર મિત્રોને આપી દઈએ.
2: 9842 41 7 30 30 7 30 30. અને અંગ્રેજીમાં કહું તો 9824173030.
1: અત્યારે આપણે એક કામ કરીએ, એક સરસ મજાનું ગીત સાંભળીએ, બરોબર ને? અને છૂટા પડીએ અને બધા મિત્રોને કહીએ રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્રમંડળ રમત 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ.

0: અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ.
1: આજ હમ સભી જીસ અભિયાન કે સાક્ષી બન રહે હૈ વો અભિયાન વ્યક્તિ કે લિયે હૈ, પરિવાર કે લિયે હૈ, સમાજ કે લિયે ભી હૈ, ઓર સબસે બડી બાત હૈ યે રાષ્ટ્ર કે લિયે હૈ. આજ જબ દેશ ને વિકસિત ભારત કા લક્ષ્ય તય કિયા હૈ તો ઇસકે લિયે આવશ્યક હૈ દેશ કા યુવા તન સે સ્વસ્થ હો, મન સે સ્વસ્થ હો, આત્મવિશ્વાસ સે ભરપૂર હો, ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હમેશા હમેશા દૂર હો.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ, ઓર જબ પરિવાર મેં સમાજ મેં એસા હોતા હૈ ઓર કહીં ના કહીં રાષ્ટ્ર કી શક્તિ ભી કમજોર પડ જાતી હૈ. ઓર ઇસલિયે હમેં હર એક યુવા કો નશે કે ચુંગલ મેં ફંસને સે બચાના હૈ.
0: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓ પણ સમાવેશ થાય છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિ પામશે, જે અગાઉની અપેક્ષા કરતાં વધુ છે. મજબૂત આર્થિક સૂચકાંકો સુધારેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને નિકાસમાં રિકવરી દ્વારા સમર્થિત છે. ગઈકાલે જાહેર કરાયેલા એસબીઆઈ રિસર્ચ પ્રી મોનિટરી પોલિસી કમિટીના અહેવાલ મુજબ વૃદ્ધિ અંદાજ ભારતીય રિઝર્વ બેંકના અગાઉના અંદાજોથી સુધારો દર્શાવે છે, જે ભૂ રાજકીય અનિશ્ચિતતાને કારણે ઘટાડવામાં આવ્યો હતો. અહેવાલમાં એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં ઉચ્ચ આવર્તન સૂચકાંકો વ્યાપક આધારિત ઉછાળાને કારણે સુધારેલા દ્રષ્ટિકોણને આભારી છે. એસબીઆઈ રિસર્ચે એ પણ નોંધ્યું છે કે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે વૈશ્વિક વાતાવરણ અનિશ્ચિત રહે છે, પરંતુ ભારતના સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. વૈશ્વિક તેલ બજારની સમિતિની સમીક્ષા કરવા માટે આજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરાયો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્યોએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ તેલ બજારની સ્થિરતાને ટેકો આપવાનો અને ભાગ લેનારા દેશોને અગાઉના વધુ ઉત્પાદન માટે વળતર ઝડપી બનાવવાની મંજૂરી આપવાનો છે. આંધ્રપ્રદેશ અને ઓસ્ટ્રેલિયાની સરકારે અમરાવતીમાં સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, સમાવિષ્ટ શિક્ષણ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આંધ્રપ્રદેશના શિક્ષણ, માહિતી અને ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી નારા લોકેશ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિક્ષણ, નાગરિકતા, કસ્ટમ્સ અને બહુ સાંસ્કૃતિક બાબતોના સહાયક મંત્રી જુલિયન હિલની ઉપસ્થિતિમાં આ કરાર થયા. અગાઉ શ્રી હિલના નેતૃત્વમાં એક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ અમરાવતીમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને મળ્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના ઝડપી આર્થિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓ અને વ્યવસાયોને રાજ્યમાં રોકાણ અને સહયોગ વધારવા આમંત્રણ આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસની બેઠક આવતીકાલથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણના મુખ્ય વિષય પર આધારિત છે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત યુએના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે. બેઠકનો હેતુ બ્રિક્સ સંયુક્ત આંકડાકીય પ્રકાશન દ્વારા આંકડાઓના પ્રસાર, આંકડાકીય પ્રણાલી નવીનતા તથા જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં જીઆઈ અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે, જેથી ભારતના જીઆઈ ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો

0: પ્રદર્શન કરી શકાય. કાપડ રાજ્યમંત્રી પાવિત્રા માર્ગારિતા આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જેમાં લગભગ 10 દેશોના ખરીદદારો, નિકાસકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ પરિષદ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સ્થિતિ મજબૂત કરશે. દેશભરમાંથી 100થી વધુ જીઆઈ રજીસ્ટર્ડ હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુના પાણીમાં આજે 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી એક હોડીમાં આગ લાગતા 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 41 લોકો ગુમ છે. તપાસ અને બચાવ સંસ્થાએ જણાવ્યું હતું કે હોડીના 225 મુસાફરોને બચાવી લેવાયા. ગુમ થયેલા મુસાફરોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, માહે, રાજસ્થાન અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં આજે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 2 દિવસ જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા અને વીજળી પડવાની સ્થિતિ યથાવત રહી શકે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ગવર્નર બોબ ફર્ગ્યુસને રાજ્યવ્યાપી કટોકટી જાહેર કરી છે અને આગ પર પ્રતિબંધ લાદ્યો છે, કારણ કે ભારે પવનને કારણે ઝડપથી ફેલાતી જંગલની આગ લગભગ 3,000 એકર સુધી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું. રાષ્ટ્રીય હવામાન સેવાએ ભારે પવન અને ઓછી ભેજને કારણે મધ્ય અને પૂર્વ વોશિંગ્ટનના ભાગો માટે વોશિંગ્ટનની પહેલીવાર ખાસ કરીને જોખમી પરિસ્થિતિની રેડ ફ્લેગ ચેતવણી જારી કરી છે. ઇજાગ્રસ્ત ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકાના ભારતની 2 ટેસ્ટ મેચના પ્રવાસમાંથી બહાર રહી શકે છે. શ્રીલંકાની આ શ્રેણી આગામી 15 ઓગસ્ટે ગાલેમાં શરૂ થશે. બેંગલુરુના ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતેની રમતગમત વિજ્ઞાન ટુકડી આગામી વ્યસ્ત કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આ અનુભવી ઝડપી બોલરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં ઉતાવળ કરવા દેવા માંગતી નથી. 2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસ્કોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 1:30 વાગે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા, મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના 11 દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે, જે ભારતને શતાબ્દી 2030 આવૃત્તિ માટે યજમાન બનાવશે. ગ્લાસ્કોના પ્રખ્યાત હાઇડ્રો એરેના સ્ટેડિયમમાં 13,000 જેટલા લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. તે 11 દિવસની એથ્લેટિક સ્પર્ધાને અંતિમ તબક્કામાં પહોંચાડશે. આ કાર્યક્રમ અસંખ્ય સ્વયંસેવકોનો આભાર માનવાનું કામ પણ કરે છે અને સાંસ્કૃતિક સંગઠનો અને સમુદાય જૂથો દ્વારા છેલ્લા સમય માટે પ્રદર્શન સાથે યજમાનોને રજૂ કરે છે. 2030માં અમદાવાદમાં 24મી રાષ્ટ્રમંડળ રમતમાં સત્તાવાર ટ્રાન્સફર પણ આ કાર્યક્રમમાં દરમિયાન થશે. દૂરદર્શન ચાહકો માટે સમારોહનું જીવંત પ્રસારણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્ર રમત મંડળ 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.
2: હરિયાળું ગુજરાત કાર્યક્રમ નંબર 904, પ્રસારણ તારીખ 2 ઓગસ્ટ 2026.

0: વન મહોત્સવ શરૂ થાય તે પહેલા જ જગ્યા મળે ત્યાં વિવિધ વૃક્ષોના રોપા વાવી દેવા તૈયાર અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ. જય હરિયાળું ગુજરાત. મિત્રો, આરક્ષિત વનોમાં તો

0: આપણા વન વિભાગ નવા વૃક્ષો વાવવા, ઉભા વૃક્ષોનું રક્ષણ કરવા અને વન વિસ્તાર વધારવા પ્રયત્નશીલ રહે છે, પણ વન વિસ્તારની બહારના વિસ્તારોમાં એટલે કે ગ્રામ પંચાયતની જમીનમાં, ગૌચરમાં, તળાવની પાળે, શાળા કે બીજી સરકારી કચેરીઓના પ્રાંગણમાં અને ધર્મસ્થાનોની આસપાસ પણ વૃક્ષો ઉછેરવાની ઝુંબેશ આપણી સરકારે શરૂ કરી છે.
1: એટલું જ નહીં, ખેડૂતો પણ પોતાના વાડી ખેતરના શેઢા પાડે વૃક્ષો ઉછેરીને લાભ મેળવે તે માટે ખાસ કૃષિ વનીકરણ એટલે કે એગ્રો ફોરેસ્ટ્રી યોજના અમલમાં મૂકી છે. ગાંધીનગર રેન્જના વન અધિકારી શ્રી રામદેવસિંહ ગોહિલે આજે આ સામાજિક વનીકરણ યોજના વિશે જ માહિતી આપી છે, તો તમે પણ સાંભળો તમારા લાભની વાત.
0: બિલકુલ,
1: નમસ્કાર શ્રી રામદેવસિંહ ગોહિલ સાહેબ.
2: નમસ્કાર.
0: નમસ્કાર ગોહિલ સાહેબ.
2: નમસ્કાર.
0: અહીને શ્રોતા મિત્રોને તને પરિચય આપી દઉં કે જે યુવાન વન પ્રેમીઓ અને વન અધિકારીઓ તરીકે અત્યારે જે સેવા આપી રહ્યા છે એમાંના એક છે રામદેવસિંહજી ગોહિલ, અને અત્યારે આમ તો ગાંધીનગર રેન્જમાં જ સેવા આપી રહ્યા છે.
1: બરાબર છે.
0: એટલે સામાજિક વનીકરણ યોજના, જંગલમાં તો વન વિભાગ સંભાળે છે બધું, જે આરક્ષિત જંગલો છે, આરક્ષિત વનો છે, એની અંદર તો વન વિભાગના કર્મચારીઓ કામ કરતા જ હોય, વનને સાચવવાની પ્રવૃત્તિઓ. પણ બહારના વિસ્તારમાં જ્યાં લોકોની સાથે સંપર્ક કરીને સામાજિક વનીકરણ એટલે જંગલની બહાર જેટલા વનો કેટલા વધારી શકાય વૃક્ષો, એના માટે પ્રયત્ન કરી રહ્યા છે એવા જ આ એક રામદેવસિંહજી છે.
1: ટૂંકમાં આપણી નર્સરીઓનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે, આપણી વન ખાતાની નર્સરીઓ એમના દેખરેખ હેઠળ આવે છે,
0: વૃક્ષો વધારે એના માટે પ્રયત્ન કરી રહ્યા
1: છે. જી જી જી. અને હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને ખાસ કહેવાનું કે બહુ જ કિંમતી સમય આપણને આ સમય આપ્યો છે રામદેવસિંહ ગોહિલ સાહેબે, કારણ કે ખૂબ જ વ્યસ્તતા વચ્ચે આવ્યા છે અને એ વ્યસ્તતા વચ્ચે આપણે એમની પાસે ઘણી બધી માહિતી લેવાની છે. તો સાહેબ, સામાજિક વનીકરણ આપણે વધારવું હોય અને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ, કેવા પ્રયત્નો હોવા જોઈએ?
2: જી બિલકુલ. સૌ પ્રથમ તો હું સામાજિક વનીકરણ વિશે માહિતી આપી દઉં. ગુજરાતમાં આપણે 1970 ના વર્ષથી સામાજિક વનીકરણ ની શરૂઆત,
0: એટલા બધા વર્ષથી થઈ,
2: એટલા બધા વર્ષથી થઈ. એનો મુખ્ય હેતુ એ હતો કે જે જંગલો તો આપણી પાસે હતા જ, જો બાકીની જે આપણી જમીન છે, ગૌચર જમીન છે કે પંચાયત હસ્તકની કોઈ જમીન છે, સરકારી પડતર જમીનો છે, ખરાબાની જમીનો છે, એમાં વધારેમાં વધારેમાં વાવેતર કઈ રીતે થઈ શકે કે જેથી આપણું જે આવરણ છે, વૃક્ષોનું આવરણ જે 33% કરવાની આપણી સરકારની નેમ છે, એ કઈ રીતે પૂરી થઈ શકે, અને વધુમાં સાથે ને સાથે ખેડૂતો આમાં કઈ રીતે ભાગ લઈ શકે વધારે, એનો મુખ્ય હેતુ જે તો એગ્રો ફોરેસ્ટ્રી કે જેમાંથી એવા વૃક્ષો વાવીએ કે એનો આવક તરીકે મળે ખેડૂતોને, અને આપણે વૃક્ષોનું આવરણ પણ વધી શકે, સાથે જે પશુપાલન છે કે એનો ઘાસચારો ને એ વગેરે પણ મળી
0: શકે,
2: એ મુખ્ય હેતુ હતો સામાજિક વનીકરણનો. અને જે હાલ મતલબ મોટાભાગના લોકો સુધી પહોંચી ગઈ છે યોજના, અને ગુજરાતમાં બહુ બહોળા વિસ્તારમાં આનો વ્યાપ પણ છે.
0: અચ્છા, એટલે આમ તો એવું અત્યાર સુધીના આપણે કેટલાક વન વિભાગના સર્વેમાં તો એવું જાણતા હતા કે દરિયાકાંઠામાં ચેરના વૃક્ષો ને એ બધા વન વિભાગના પ્રયત્નો લીધે વધી રહ્યા છે, પણ આમાં પણ વધારો થઈ રહ્યો છે સામાજિક વનીકરણમાં, ખેડૂતો વધારે અપનાવી રહ્યા છે.
2: જી બિલકુલ, દર વર્ષે નવા નવા ખેડૂતો જાગૃત થાય છે અને એગ્રો ફોરેસ્ટ્રીમાં વધારે લાભ લે છે.
0: અચ્છા.
2: પ્લસ જે ગ્રામ પંચાયતની જમીનો છે કે ખરાબાની જમીનો છે, પડતરની જમીનો છે, એમાં પણ વધારે વધારે વાવેતર થાય છે. પહેલા શું હતું, માત્ર વન વિભાગ જ વાવેતર કરતું હતું.
0: બરાબર.
2: હવે એવું થયું છે કે બાકીના જે વિભાગો છે કે જિલ્લા વહીવટી તંત્ર હોય છે, કલેક્ટર સાહેબ તરફથી, મામલતદાર સાહેબ તરફથી કે ટીડીઓ તરફથી, અને પ્લસ સેવાભાવી સંસ્થાઓ કે એનજીઓ હોય છે, એ લોકોએ પણ પૂરતો સહયોગ આપ્યો છે આ યોજનામાં. એટલે હવે આનો વ્યાપ બહુ ઘણો બધો વધી ગયો છે, સૌથી વધારે તો ખેડૂતો જ લાભ લે છે.
0: બરાબર છે. તો આ સામાજિક વનીકરણમાં આપણે કઈ રીતે લાભ આપીએ, વન વિભાગ બીજા બધાને કઈ રીતે આમાં મદદરૂપ થાય?
2: સામાજિક વનીકરણમાં મુખ્ય તો આપણે એગ્રો ફોરેસ્ટ્રી કરીને યોજના ચાલે છે કે જેમાં ખેડૂતોને જે વાવેતર કરે પોતાની જમીનમાં એમાં રોપા દીઠ અને એની જીવન ટકાવારી દીઠ સરકાર તરફથી સહાય આપવામાં આવે છે.
0: અચ્છા, દર વર્ષે
2: સહાય આપવામાં આવે છે.
0: અચ્છા.
2: જી, એમાંથી મતલબ જે રોપાઓ દાખલા તરીકે નીલગીરી છે, કોઈ શાક છે, કેવા મતલબ જે ઉત્પાદન થાય લાકડાનું અને વેચીને પણ પોતે આવક કમાઈ શકે, અથવા તો ફળાઉ રોપા પણ લગાવી શકે છે, જે ફળ ફળાદી આંબા છે કે સીતાફળ છે, જાંબુ છે, એનું પણ એ પોતે વેચાણ કરીને એમાંથી આવક કમાઈ શકે.

0: એ રીતે દરેક ખેડૂતોને દર વર્ષે લાભ આપવામાં આવે છે સરકાર તરફથી.
1: તો ગોહિલ સાહેબ, આ દર વર્ષે લાભ આપવામાં આવે છે, પણ આપણા ગુજરાતની અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ રોપાઓ આપવામાં આવતા હશે, કારણ કે કોઈ જગ્યા ઉપર કોઈ વૃક્ષનું વાવેતર વધારે કરવામાં આવતું હોય, કારણ કે જમીન એ વધારે ભાવતું હોય.
2: એટલે એમ કે ઉત્તર ગુજરાતમાં આંબાની એ પ્રમાણમાં ઓછા જ થવાના છે.
1: એટલે સૌરાષ્ટ્રમાં જુદું હોય, ઉત્તર ગુજરાતમાં જુદું હોય, કચ્છ બાજુ જુદું હોય, આપણે અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં જુદું હોય,
2: દક્ષિણ ગુજરાતમાં જુદું હોય,
1: તો એ કેવી રીતે એનું વહેંચણી કરવામાં આવે છે?
0: વહેંચણીમાં તેવું જ હોય છે, મોસ્ટ ઓફ આપણી જે દેશી જાતો હોય છે એવી જાતોને પ્રાધાન્ય આપવામાં આવે છે, મતલબ જે લોકાલિટીના આધારે
1: ટૂંકમાં બધી જગ્યાએ ઉગી નીકળે એવા રોપા,
0: એવા મતલબ જે જમીનને, ત્યાંની જમીનને, દક્ષિણ ગુજરાતની જમીનને જે વધારે માફક આવે તો એવા વૃક્ષો ત્યાં આપે. ઉત્તર ગુજરાતમાં જે વધારે માફક આવતા હોય જમીનને, અને ખેડૂતને બહુ પરેશાની ના થાય, આસાની રહે.
1: એટલે ખેડૂત આવીને જ કહેતા હશે ને કે અમને આવા રોપાની માંગ વધારે છે, એટલે પછી એને ગણતરી મુજબ એને
0: આપણે નર્સરીમાં એનો ઉછેર કરીએ. જી,
2: તો ગોહિલ સાહેબ, આમાં એક નિષ્ણાતનો મત છે, એટલે જર્મની સુધી સેવા આપી ચૂક્યા છે શાહ સાહેબ, હવે તો કદાચ મારા કરતા ઘણા બધા વયોવૃદ્ધ એટલે હશે કેમ સવાલ છે, પણ એમના મતે એવું હતું કે ખેડૂતોએ હંમેશા દક્ષિણ બાજુ એકાદ આંબલી વાવવી જોઈએ, વચ્ચેના ભાગમાં હંમેશા એકાદ મહુડાના બે ચાર, એક વીઘામાં એક જેવા પ્રમાણે મહુડાના વૃક્ષો વાવવા જોઈએ, આ શેઢેપાળે જ્યાં કશું જ ન થઈ શકે એવું હોય તો ત્યાં આંકડા વાવવા જોઈએ કે જેથી એ ફૂગનું પ્રમાણ ઓછું થાય જે તે ખેતરમાં કે વાડીમાં. તો આવી આપણે બધી કંઈ સલાહ આપીએ છીએ ખરા કે ખેડૂતો પોતાની મેળે જે વાવવું હોય તેવા આવે?
0: ના, આપણે પણ ખેડૂતોને સલાહ આપીએ છીએ, એમને આપણે કહીએ છીએ કે ભાઈ તમારી જમીન કેવા પ્રકારની છે,
2: બરાબર,
0: તમારા વિસ્તારમાં વરસાદ કેવો થાય છે, પાણીની શું સગવડ છે, માર્કેટ કેવું છે,
2: બરાબર,
0: એ રીતની બધી સલાહ આપીએ છીએ આપણે, અને પછી જ આપણે એમને મતલબ વૃક્ષો વાવવા માટે કે ભાઈ તમારી જમીન મુજબ આ વૃક્ષો સારા રહેશે એ બધી સલાહ આપીએ છીએ. ખાતર કઈ રીતે નાખવું, કેટલા ટાઈમે નાખવું, શું એનો કોઈ મતલબ ઉધઈ કે કોઈ બીજી કોઈ જંતુ આવી જાય તો આપણે શું એમાં કરી શકીએ,
2: બરાબર,
0: એ બધી જ રીતની સલાહ આપણે તરફથી આપવામાં આવે છે.
2: તો આપની રેન્જમાં અત્યારે કેટલા ગામોમાં લગભગ?
0: મારી બોરીજ રેન્જમાં અત્યારે 21 ગામ છે. 21 ગામમાંથી જો હું વાત કરું તો 2024-25 માં એગ્રો ફોરેસ્ટ્રીમાં 98 હેક્ટર જેટલું વાવેતર થયું હતું.
2: 98 હેક્ટર?
0: જી.
2: ઓહો, એટલે લગભગ 500 વીઘા થયું.
0: હા. 2025-26 માં 95 હેક્ટર, અને આ વખતે 2026-27 માં 165 હેક્ટર નો લક્ષ્યાંક છે. એટલે વધારેમાં જે લાભાર્થીઓની સંખ્યા દર વર્ષે સતત વધતી જ રહે છે.
2: અને એ ખેડૂતો કયા કયા વૃક્ષો આવે છે લગભગ?
0: ખેડૂતો અહીંયા મોસ્ટ ઓફ તો ફળ, ફળાદી ઉપર વધારે આપે છે, ભાર આપે છે,
2: ગાંધીનગરમાં વૃક્ષો,
0: બાગાયતી વૃક્ષો ઉપર, આમળા છે, આંબા છે, સીતાફળ છે, બાકી જે લોકો લાંબો ટાઈમ રાખવા માંગતા હોય એ લોકો નીલગીરી વાવે છે, અરડુસા વાવે છે, શાક પણ ઘણી જગ્યાએ વાવે છે, એ રીતે અલગ અલગ વાવે છે.
2: એટલે ખેડા અને એ તરફ તો અરડુસાનું પ્રમાણ ખૂબ હતું એવું આપણે એક વન વિભાગના સર્વેમાં આવ્યું હતું માહિતી. તો અરડુસાને પછી મોટા થાય એટલે ખેડૂતો પોતે જ જે તે લાકડાને ઉદ્યોગ માટે, પેપર ઉદ્યોગ માટે વાપરી નાખે?
0: હા, વાપરી નાખે, પણ એના માટે જે જરૂરી કઈ પરમિશન લેવાની હોય છે
2: એ લઈ વન વિભાગને
0: લઈ,
2: બરાબર,
0: અને પોતે પણ આપી શકે છે.
1: પછી ગોહિલ સાહેબ, આ જે રોપા તૈયાર કરવામાં આવે છે આપણી નર્સરીમાં,
0: જી,
1: તો એને અત્યારે ચોમાસાની સિઝન છે તો અત્યારે આપણે લગભગ વિતરણ કરીએ છીએ, મહિનાથી ચાલુ થઈ ગયું છે વિતરણ, પણ એને તૈયાર કરવા માટે કેટલો સમય લાગે છે?
0: જો તમે કીધું એમ વરસાદ સિઝન ચાલુ છે, આ સિઝન બેસ્ટ છે કે અત્યારે જો બેગ ભરાઈ જાય, પોલીથીન બેગમાં માટી અને ખાતર રેશિયો પ્રમાણે યોગ્ય મિક્સ થઈને જો ભરાઈ જાય અને બીજ વાવી દેવામાં આવે તો અત્યારે બેસ્ટ સિઝન છે રોપા ઉછેરવા માટે.
1: નહીં નહીં, એટલે રોપા જે તમે આપો તો એને પણ પહેલા તૈયાર કરવા પડતા હશે,
0: પ્રોસેસ સમજાવું છું. એટલે કોઈ પણ દાખલા તરીકે આ ચોમાસામાં આપણે બેગ ભરી દીધી, એમાં બીજ નાખી દીધા, એટલે એ રોપા ધીમે ધીમે અંકુરિત થઈને ફૂટશે, બસ પછી એની માવજત કરવાની છે આપણે નર્સરીમાં,
1: તૂટી ના જાય, ભાંગી ના જાય,
0: ભાંગી ના જાય, ઘાસ ના થઈ જાય, પોષક તત્વો માટે ખાતર પૂરું પાડવું, પછી દર થોડા દિવસો એમને ગ્રેડિંગ ને શિફ્ટિંગ કરવું પડે જેથી એના પોતાના મૂળ છે જમીનમાં ના જતા રે એકને એક જગ્યાએ, પાણી બરાબર આપવું, ઘાસ ના થઈ જાય એમ નિંદામણ કરવું, એ રીતની બધી જ પ્રોસેસ કરવામાં આવે છે. પછી કોઈ નાની બેગમાં હોય તો રોપો મોટો થઈ જાય કે એના મૂળ છે આ બેગમાં ફાટી જશે તો એને મોટી બેગમાં ટ્રાન્સફર કરવી એ પ્રવૃત્તિ ચાલે છે, જે છે જૂન મહિના સુધી.

0: વિચારે.
1: બરાબર, એના માટે કોઈ માળી કે કોઈ વ્યક્તિને હાયર કરેલા હોય?
0: એટલે આપ મોસ્ટ ઓફ અમારી મારી રેન્જમાં તો વાત કરું તો કાયમી રોજમદારો છે, જે વર્ષોના અનુભવી છે, એટલે બહુ સારી રીતે બધી જ નર્સરીઓ સંભાળે.
1: એટલે એ જે રોપા લઈ જાય એને સમજાવે કે તમે આમ આમ કરજો, કે એમની જોડે જાય પાછા?
0: નહીં કે નહીં, રોપા તો આખું વર્ષ છે, અત્યારે ચોમાસામાં આપણે લગાવ્યા, એક જૂન મહિના સુધી આપણી પાસે રહેશે નર્સરીમાં.
1: અચ્છા, એમ?
0: હા, મોટો થઈ જાય, 3-4 ફૂટની હાઈટ થઈ જાય, એ મુજબ 4-5 ફૂટની હાઈટ થઈ જાય, ત્યાં સુધી રોપો આપણી પાસે રહેશે. 5 જૂન વિશ્વ પર્યાવરણના દિવસ, ત્યાર પછી આપણું વિતરણ શરૂ થશે.
2: શરૂ થાય છે. તો અત્યાર સુધીમાં એટલે કેટલાક રોપા દર વર્ષે, તો આ વર્ષે કેટલા રોપાનું વિતરણ થયું લોકો?
0: આ વર્ષે જો ગાંધીનગર પર્ટીક્યુલર મારી રેન્જની વાત કરું તો 11 લાખ રોપા જેવું વિતરણ થઈ ચુક્યું છે.
2: 11 લાખ.
1: અને એવો કોઈ રેશિયો કે આંકડો ખરો કે તમે 11 લાખ રોપાનું વિતરણ કરો પછી એનીમાં કેટલા ઉછરે છે, કેટલા નાશ થાય છે, એવો કોઈ આંકડો સર્વે કર્યો?
0: સંસ્થાઓને જે આપીએ છીએ, મોટા ભાગે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે, ગ્રામ પંચાયતને આપીએ છીએ, મહાનગરપાલિકામાં આપીએ છીએ, તો એ લોકો તો લગભગ બહુ સારો આંકડો છે એમનો સર્વાઈવ થવાનો. પણ જે એકલ દોકલ વ્યક્તિઓ લઈ જાય છે એમાં આપણે કોઈ મતલબ પછી સર્વે નથી કરી શકતા, નાની હોય છે,
2: સંપર્ક રહી પણ ના શકે ને, દરેકનો વ્યક્તિગત સંપર્ક ના કરી શકે,
1: રેશિયો બહુ નાનો હોય, કારણ કે એકલ દોકલ હોય એટલે હવે એ તો કઈ બહુ, અને 1 લાખની અંદર 11 લાખની અંદર તમે 200-500 રોપાનું કઈ એ થાય તો એ કઈ બહુ ગણતરી
2: ના, એટલે કદાચ 200-500 ને 5-10 હજાર રોપા હશે, પણ બાકીના રોપા તો સંસ્થાકીય રોપા. તો હવે આજે પંચાયતો ને પોતાના ખાસ કરીને ગૌચર આમ તો હવે ઘણા ઘટી રહ્યા છે, પણ ગૌચર વિસ્તારમાં કે પંચાયતની પોતાની જમીનમાં વાવે છે એને કઈ રીતે પછી આપણે સહાય કરીએ છીએ?
0: ના, એમને કોઈ સહાય નથી કરતા. આપણે તો ખેડૂત લાભાર્થી હોય જે એગ્રો ફોરેસ્ટ્રી સ્કીમ હેઠળ કરી હોય છે અરજી, એમને જ આપણે કરીએ છીએ. અમને તો આપણે ખાલી રોપા પૂરા પાડીએ છીએ, બાકીની તમામ જવાબદારી એમની પંચાયતની રહે છે.
2: બરાબર છે. તો આમાં માનો કે કોઈ ખેડૂતને પોતાને અત્યારે રોપા વાવવા હોય તો એના માટે શું આખી પ્રક્રિયા છે?
0: એમના માટે જો એગ્રો ફોરેસ્ટ્રીમાં લાભ લેવો હોય તો સૌ પ્રથમ જે DCF સાહેબ હોય છે, નાયબ વન સંરક્ષક શ્રી,
2: બરાબર,
0: એમને ત્યાં કચેરીમાં અરજી કરવાની હોય છે.
2: બરાબર.
0: એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે, ગામનું નામ, સરનામું, સર્વે નંબર, 8-12 નકલ ને એ બધું એમને આપવાનું હોય છે.
2: બરાબર.
0: અને જે યોજનામાં એને લાભ લેવો હોય એનું ફોર્મ ભરી આપે છે, એટલે આપણે પછી આપણો સ્ટાફ તપાસ કરી લે છે કે ભાઈ બરાબર છે જમીન, એમની પાસે જે વ્યક્તિ છે સાચી માહિતી આપી છે.
2: બરાબર.
0: એ મુજબ આપણે બધું ઓકે થઈ જાય પછી આપણને સલાહ આપીએ કે ભાઈ અમારી નર્સરીમાં આ જાતના રોપા અવેલેબલ છે, તમે લઈ શકીને વાવેતર કરી શકો.
2: બરાબર.
0: વાવેતર થઈ જાય એના પછી જીવન ટકાવારી આપણે ગણીએ, કે એમણે જેટલા રોપાનું વાવેતર કર્યું હતું એમાંથી હવે ટકાવારી એટલી છે જીવંત, તો એ મુજબ જે નિયમ મુજબ સરકારી સહાય હોય એ આપણે ચૂકવી દઈએ.
2: બરાબર છે. એટલે એ સહાય જે ભાઈ રૂપા વાવે, રૂપા લઈ જાય નર્સરીમાં અને ત્યાં બધા પોતાને ત્યાં વાવ્યા પછી મોટા કરે ઉછેરે, એટલે સહાય જોયા પછી જ આપવાની?
0: પછી જોયા પછી.
2: બરાબર છે. અને પછી દર વર્ષે એને સહાય મળ્યા કરે?
0: દર વર્ષે એટલે 3 વર્ષ સુધી સહાય મળે છે.
2: ઓકે. બરાબર.
1: તો પછી ગોહિલ સાહેબ, આમાં રોપા લઈ જાય અને આપણે સહાય 3 વર્ષ સુધી આપીએ ખરા આતે, પણ પછી કઈક ચલો મન ફર્યું અને એ લોકોએ કઈ કદાચ કાપી નાખ્યા બધા રોપા કે જળમૂર્તિ કાઢી નાખ્યા, તો એના માટે પણ કોઈ કાયદો છે ખરો કે એને કઈ પૈસા ભરવાના હોય કે કોઈક સજા કે દંડ ને પાત્ર કે એવું કઈ?
0: ના, એવું કોઈ ખાસ કઈ નથી.
1: હા.
0: પરંતુ આપણો સ્ટાફ સતત ધ્યાન રાખતો હોય છે, લગભગ કોઈ એવી ઘટના જોવા નથી મળતી. માઇનોર 1-2% ક્યાંક હોય છે કે ભાઈ કોઈને જમીનના ભાગલા પડી ગયા, પિતા તરફથી પુત્રોને જમીન મળી,
2: ભાઈઓ
0: રાખવા ના માંગતા હોય તેવી ઘટના પણ, બાકી લગભગ તો બધા ખેડૂતો રાખે છે.
1: પણ એટલે ઘણી વખત જતા દિવસોમાં નથી આપણે છાપામાં જોતા હોય છે કે આડેધડ વૃક્ષો કાપ્યા અને પછી એની ફરિયાદ કરવામાં આવીને, તો એના માટે કઈ પગલા લીધા છે ખરા?
0: ના, એટલે કોઈ ઘટના ધ્યાનમાં નથી આવી. બાકી શું છે, ગ્રામ પંચાયત વિસ્તારમાં તો મામલતદાર સાહેબ ને લાગુ પડતું હોય છે.
1: બરાબર છે.
0: એટલે એ લોકો એની રીતના તરફથી,
1: આપણા ઘર પાસે જો કોઈ એવા 2-4 વૃક્ષો મોટા થઈ ગયા હોય ને, નડતરરૂપ હોય કદાચ કે ઘર પર પડી જાય, અથવા તો પેલી બાજુ પડે કે વાડને નુકસાન થાય એવું કઈ હોય, કારણ કે બંગલા સિસ્ટમ હોય એટલે આજુબાજુ રાખ્યા જ હોય, તો એ કાપીએ અને સોસાયટી વાળા કોઈ કઈ ફરિયાદ કરે તો એના ઉપર કોઈ પગલા લેવામાં આવે?
0: પગલા મતલબ જે અધિકારીઓને લાગુ પડતું હોય છે, કોર્પોરેશન હોય તો કોર્પોરેશનના અધિકારી,
1: આપણા ઘર પાસે આપણે કાપી ના શકીએ?
0: ના, મતલબ જ્યાં નિયમો જેમના લાગુ પડતા હોય એ અધિકારીઓની મંજૂરી લેવી પડે.
1: અચ્છા,
2: એટલે ખાસ કરીને મંજૂરી લેવી પડે એવા વૃક્ષો કયા કયા, જેથી શ્રોતા મિત્રો પણ જાગૃત થાય કે આવા આ વૃક્ષો તો નહીં જ કાપવા.

0: જોઈએ, મંજૂરી
1: આમ
0: વિના.
1: તો કોઈ પણ વૃક્ષ ના કાપવું જોઈએ,
0: હા,
1: પણ એવા જે સરકારશ્રીનો એક પરિપત્ર છે એમાંથી 86 જેટલા ઝાડોને છે જે મુક્તિ આપવામાં આવી છે.
0: 86 વૃક્ષોને
1: મુક્તિ આપવામાં આવી. બાકી જે આપણા 5 રિઝર્વ વૃક્ષો છે, સાગ છે, મહુડો છે, ખેર છે, એવા જે વૃક્ષો છે 5, એ અનામત વૃક્ષોની કેટેગરીમાં આવે છે.
0: અચ્છા,
1: એના માટે ઠીક ડીસીએફ સાહેબ સુધી પરમિશનની જરૂર પડે છે.
0: અચ્છા,
1: બાકીના જે મુક્તિ આપવામાં આવી છે એમાં કોઈ પરમિશનની જરૂર નથી. પરંતુ તમે કોઈ લાકડા કાપ્યા, એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહતુક કરવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડે.
2: ગોલ સાહેબ, એ વાત જણાવો કે આપણે લોકોમાં જાગૃતિ આવે માટેની કોઈ સામાજિક વનીકરણની શિબિરો ગોઠવાય છે?
1: સામાજિક વનીકરણમાં આપણે કિસાન શિબિર હોય છે, દરેક ડિવિઝન અને રેન્જ વાઇઝ દર વર્ષે લક્ષ્યાંક આપવામાં આવે છે કે આ વર્ષે તમારે એટલી કિસાન શિબિર કરવાની રહેશે. એટલે એ કિસાન શિબિર તો હોય જ છે, બીજું દર વખતે જે નીચેનો ફિલ્ડ સ્ટાફ હોય છે, ફોરેસ્ટર કે બીટ ગાર્ડ, એ જે પોતાની રાઉન્ડ બીટમાં લાગુ પડતા ગામડાઓમાં જઈને મિટિંગો કરતા હોય છે સરપંચીઓ સાથે મળીને, અને આપણે વિવિધ યોજનાની માહિતી આપતા હોય છે. બાકી જે કોઈ આપણા દિવસો આવે છે, વિશ્વ વન દિવસ હોય કે પર્યાવરણ દિવસ હોય, તો એ દિવસે પણ રેલી છે કે કોઈ નાટક છે એ રીતે હોય છે. પ્લસ જયારે અત્યારે દાખલા તરીકે સિઝન ચાલે છે રોપા વિતરણ કરવાની, તો એનામાં વૃક્ષરથ એક નવો કોન્સેપ્ટ આવ્યો છે. હા, કે લોકોએ નર્સરી સુધી આવવું ના પડે, આપણે જેમના રોપા ઘરના દ્વાર સુધી પહોંચાડીએ, એટલે એ રીતે ટ્રેક્ટર કે કોઈ પણ વાહનમાં એને વૃક્ષરથ એવું નામ આપવામાં આવે છે. એવા સારા રોપા લઈને આપણે દરેક જગ્યાએ શેરીઓમાં,
0: એટલે કોઈ ઓફિસ સુધી જવાની જરૂર, નર્સરી સુધી જવાની જરૂર નથી,
2: એટલે એ એરિયામાં આવી જાય.
1: હા, ત્યાં આખો રથ ટાઈપ વાહનને આપણે રથ નામ આપ્યું છે.
2: અચ્છા અચ્છા,
1: એ બધે ફરે છે,
2: તમારે જે લેવા હોય લઈ શકો.
1: હા, લઈ શકો.
2: બરાબર, એમાં નોંધણી કરાવવાની હોય છે?
1: ના, એમાં કોઈ
2: કઈ જ નોંધણી,
1: સીધું ડાયરેક્ટ જ વાહન આવે આપણા ઘર આગળ,
2: લોકલ વ્યક્તિ પણ લઈ શકે.
1: લઈ શકે કોઈ પણ.
2: નોમિનલ પૈસા આપવાના કે એવું કઈ?
1: એટલે જે સરકારશ્રીનો નિયમ છે, બેગની સાઈઝ ઉપર એનો ભાવ હોય છે, 7.5 રૂપિયા થી શરૂ કરીને 20 રૂપિયા સુધી.
2: બરાબર,
1: એ રીતે અલગ અલગ હોય છે, એકદમ નોમિનલ ભાવ.
0: 20 રૂપિયા તો કઈ ના,
2: એટલે પૈસા એટલા માટે લે છે તરુભાઈ કે એ પછી વેરફી ના દેવાય. જો મફતમાં આપે ને તો લાયા છે, મૂક્યા છે, ઉગ્યા નથી.
0: આપણે લીમડી ગયા હતા આવા જ વંચિત કેન્દ્રમાં, ત્યાં નર્સરીમાં, ત્યારે એમણે નહોતા બતાવ્યા કે આટલા મોટા રૂપા, 5-5, 6-6 ફૂટ ઊંચા રૂપા હોય, એ માત્ર 20 રૂપિયામાં
2: મળતા હોય. હા, એટલે એનો હેતુ એક જ છે કે એને બરબાદ નથી કરવાના. એમ તમે પૈસા આપ્યા, કોઈ પણ વસ્તુનું મૂલ્ય તમે આપો તો તમને એની કિંમત હોય.
0: બિલકુલ,
2: કે મેં આના પૈસા ચૂકવ્યા છે તો હું આને વેડફું નહીં, ભલે 5 રૂપિયા તો 5 રૂપિયા.
0: તો હવે આમાં બીજું, એટલે એનાથી ખેડૂતોનું વાતાવરણ તો સુધરે જ છે, તો સીધી જ વાત છે. જમીનમાં એટલે આપણે એમને જયારે શિબિરો કરીએ છીએ ત્યારે શિબિરમાં આપણે શું એને માહિતી આપીએ છીએ? બીજી
1: મુખ્યત્વે તો યોજનાઓની જ માહિતી હોય છે કે કઈ રીતે આમાં પ્રોસેસ છે, શું કરવાનું છે, ક્યાં અરજી કરવાની છે, કોને અરજી કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, અને કયા કયા વૃક્ષો આપણી પાસે છે.
0: અચ્છા, એટલે આપણે દર વર્ષે નક્કી કરતા હોઈશું પેલા કે આવા જ વૃક્ષો આપણે નર્સરીમાં તૈયાર કરવાના રોપા?
1: હા, એટલે દર વર્ષે ડિમાન્ડ ઉપર આધાર રાખે છે કે આ વર્ષે આ વૃક્ષોની વધારે ડિમાન્ડ હતી, તો એ વૃક્ષ આપણે આવતી વખતે વધારે ઉછેર કરશું.
0: અને ન હોય તો પછી એ તો જો કે બહારથી
1: થોડા થોડા પ્રમાણમાં તો આપણી પાસે હોય જ છે. દાખલા તરીકે મિશન સિંદુર વખતે સિંદુરની ડિમાન્ડ અચાનક વધી ગઈ હતી.
0: અચ્છા, સિંદુરના વૃક્ષો જો,
1: તો પછી આપણે સિંદુરના વૃક્ષો ઉછેર કરેલો.
0: બીજા ઔષધિય કોઈ એવા વૃક્ષો આપણે નર્સરીમાં તૈયાર?
1: નર્સરીમાં થાય છે. ઔષધિઓમાં આપણે બ્રાહ્મી છે, અશ્વગંધા છે, શતાવરી છે,
0: સરગવો,
1: એ તો છે જ, સરગવો છે, નગોળ છે,
0: આસોપાલો,
1: આસોપાલો, એ બધું તો છે જ. પણ જે મેઇન આપણે મેડિકલમાં ગણીએ છીએ એ બધા પણ ઘણા થાય છે. ફૂલ છોડે કરીએ છીએ, શહેરી વિસ્તારમાં ફૂલ છોડની ડિમાન્ડ વધારે હોય છે, કારણ કે લોકોને વાવવા કરતા આપણે કુંડામાં રાખવાનું વધારે, કારણ કે ફ્લેટ હોય જમીન તો હોતી નથી, કિચન ગાર્ડન ટાઈપમાં વધારે થોડી
0: ડિમાન્ડ મૂકી રાખે.
1: સ્નેક પ્લાન્ટ છે, મની પ્લાન્ટ છે, એ બધાની ડિમાન્ડ વધારે રહે.
0: હવે ગોયલ સાહેબ, આ પ્રવૃત્તિઓ તો ખુબ સરસ થઈ રહી છે, પણ મને એવું લાગે છે કે હજી એનો વ્યાપ વધે એના માટે વન વિભાગ પ્રયત્ન કરે જ છે. તો વન વિભાગ જે પોતાના વન વિસ્તાર છે, આરક્ષિત વન છે, એમાં વૃક્ષો વાવવા માટે કઈ બીજા ખાસ આયોજનો કરે છે?
1: એટલે મતલબ જે દર વર્ષે યોજનાઓ હોય, મોડેલ હોય, એ મુજબ તો આપણે લગાવાય જ છે આરક્ષિત વનમાં તો.
0: બરાબર,
1: પણ હવે જે મેઇન ફોકસ છે એ બહાર ના વિસ્તારમાં

0: કે લોકોને કઈ રીતે વધારે વધારે ફાયદો મળે, કારણ કે જંગલમાં તો આપણને કોઈ પરમિશન મળતી નથી જવાની, તો વધારે એમાં વધારે બહાર જંગલ વિસ્તારની બહાર જંગલ જેવું જ વાતાવરણ કઈ રીતે મળી શકે.
1: બરાબર.
0: તો એના માટે છે જે વન કવચ નવી યોજના છે,
1: આ મિયાવાકી
0: પદ્ધતિ.
1: બરાબર. એને આપણે ગુજરાતી
0: વન કવચ નામ આપ્યું છે. એ અત્યારે ખૂબ પ્રચલિત થઈ છે. તો એ મતલબ આખું એક ડેન્સ ફોરેસ્ટ ટાઈપ, માઇક્રો ફોરેસ્ટ, ડેન્સ ફોરેસ્ટ કહી શકો. ઓછા વિસ્તારમાં ખૂબ જ ડેન્સિટી, અલગ અલગ પ્રજાતિના વૃક્ષો હોય છે, એટલે એમાં જૈવ વિવિધતા પણ વધારે જોવા મળે છે. પછી અર્બન ફોરેસ્ટ છે, નગર વન છે, સાંસ્કૃતિક વનો છે, એ રીતનું
1: રાશિવન છે.
0: હા, એટલે સાંસ્કૃતિક વનના ભાગમાં જ રાશિવન છે, નક્ષત્રવન
1: છે,
0: એ બધું હોય છે અંદર. પછી પવિત્ર ઉપવન,
1: અચ્છા,
0: કે જે કોઈ
1: ધાર્મિક સ્થાનની આજુબાજુમાં,
0: હા, ધાર્મિક સ્થાનની આજુબાજુમાં ત્યાં બધી રમતગમતના સાધનો પણ પૂરા પાડવામાં આવે છે. વાવેતર તો આવે છે.

0: નક્ષત્ર વન જે
1: એ બધું હોય છે અંદર. પછી પવિત્ર ઉપવન,
0: અચ્છા,
1: કે જે
0: કોઈ ધાર્મિક સ્થાનની આજુબાજુમાં,
1: હા, ધાર્મિક સ્થાનની આજુબાજુમાં ત્યાં બધી રમતગમતના સાધનો પણ પૂરા પાડવામાં આવે છે. વાવેતર તો આવે જ છે. હા, પછી છે અમૃત સરોવર, પંચગ્રામ રત્ન વાટિકા. તો કે કોઈ પણ ગામમાં તળાવ હોય તો તળાવની આજુબાજુ વાવેતર કરવામાં આવે છે. હા, પછી હરિયાળું ગામ છે, તો કે જ્યાં લોકો વધારે પ્રમાણમાં ભેગા થતા હોય, ગામનો ચોરો હોય કે મંદિર હોય કે એવી કોઈ જગ્યા હોય, સ્મશાન હોય, તો એવા વિસ્તારોમાં પણ આ મોડેલ હેઠળ વાવેતર કરવામાં આવે છે.
0: અચ્છા, એટલે હરિયાળું, ગુજરાતની જેમ હરિયાળું ગામ
2: છે
0: એના પાયામાં હરિયાળું ગામ છે,
2: બરાબર છે. તો પછી ધીમે ધીમે હરિયાળું ગુજરાત.
0: માનો કે કોઈ ધાર્મિક સ્થાન હોય અને એમાં ધાર્મિક સ્થાનને પોતાને એની આજુબાજુની જમીન પણ પડી હોય ખુલ્લી, તો એમાં શું કરવાનું?
1: એમણે અરજી કરવાની નજીકની રેન્જમાં, તો અમારી પાસે આ રીતે જમીન છે ઉપલબ્ધ, વન વિભાગ તરફથી કોઈ વાવેતર કરવામાં આવે તો અમે સાથ સહકાર આપવા તૈયાર છીએ.
0: બરાબર.
1: તો પછી એ મુજબ સ્થળ તપાસ કરીને જે કોઈ પણ મોડલ યોગ્ય રીતે લાગુ પડતું હોય, વધારે જમીન હોય તો આપણે વન કવચ કરી શકીએ, ઓછી હોય તો પવિત્ર ઉપવન છે, કે પછી ઈ પર્યાવરણ કરીને મોડલ છે, કે હરિયાળું ગામ છે, જે માફક આવે એ રીતે મોડેલ મુજબ વાવેતર કરી શકીએ.
0: આ બધા મોડેલની થોડીક વિગતો આપશો, કારણ કે વનકવચ સાંભળ્યું જ ખૂબ. વનકવચમાં ખરેખર શું અને કઈ રીતનું હોય છે?
1: વનકવચમાં એવું છે કે જે એકદમ મિયાવાકીમાં ડેન્સ ફોરેસ્ટ જેને કહીએ છીએ,
0: અચ્છા,
1: કે રોપાઓ ખૂબ નજીક નજીક,
0: અચ્છા,
1: એક મીટરના સ્પેસ ઉપર,
0: ત્રણ
1: ફૂટ અંતરે ગાઢ જંગલ, એકદમ ડેન્સ ફોરેસ્ટ, અને એમાં ઉચ્ચ ઘનતાવાળા, મધ્યમ ઘનતાવાળા અને નિમ્ન ઘનતાવાળા રોપા એ રીતે લગાવવામાં આવે છે, કે દર 4-5 મીટરે ઉચ્ચ ઘનતાવાળા રોપા, કે જે બહુ મોટું ઝાડ થશે, પછી 2-2 મીટરે મધ્યમ ઘનતા અને નિમ્ન ઘનતાવાળા રોપાઓ લગાવવામાં આવે.
0: એટલે ધીરે ધીરે મોટું વૃક્ષ છે, આપોઆપ મોટું થઈ જવાનું, બીજા ન હોય તો પછી.
1: એટલે મતલબ સ્પર્ધાને લીધે જે એમનો વિકાસ છે ને એ ખૂબ જ ઝડપથી થાય છે.
0: અચ્છા.
1: એટલે સામાન્ય વાવેતર જે બહુ દૂર દૂર કર્યા હોય, એક વર્ષમાં જેટલો વિકાસ થાય એની સામે એક વર્ષમાં ખૂબ આખું વિકાસ થઈને જંગલ જેવું ગાઢ થઈ જાય.
0: એ સિવાય E1 ને એ બધામાં
1: એ મતલબ અલગ અલગ સ્પેસ ઉપર અને એમાં રોપાની જાત અલગ અલગ, એ રીતે બધા મોડેલ અલગ અલગ હોય. દાખલા હરિયાળું ગામ હોય છે તો એમાં આપણે મતલબ મોટા વૃક્ષો થાય, લીમડો છે, વડલો છે, પીપળો છે, એ રીતે લગાવતા હોઈએ છીએ. ઈ પર્યાવરણમાં પરડુસા છે, કણજી છે, એવી બધી જાતો લગાવતા હોય કે જે લાંબા સમય સુધી એવરગ્રીન રહેતી હોય,
0: એટલે સતત લીલોતરી ત્યાં છવાયેલી રહે. ખાસ કરીને ગ્રામ પંચાયતની જમીનમાં ને ગામના પાદરમાં એમાં તો આ જ યોજના લાગુ પડે છે.
1: હરિયાળું ગામ, આંગણવાડી છે, કે પછી આપણે આરોગ્ય કેન્દ્ર છે, એવી બધી જગ્યાએ.
2: મને તો લાગે છે સરકાર નામ એવું, હરિયાળું ગામ, હરિયાળું આંગણવાડી, હરિયાળું ગુજરાત, હરિયાળી સીમ, હરિયાળું પાદર.
0: હવે એ સિવાય જે માનો કે ક્યાંક પોતે આ પંચાયતે વાવ્યા છે, એ વૃક્ષોને માટે એને પછી ઉછેરવાની એની મંજૂરી પંચાયતને ક્યારે મળે, કાપવાની કે એની કે અથવા તો?
1: એમાં બે મોડલ આપણે આવે છે, ગ્રામ વન કરીને આવે છે, પિયત હોય છે અને એક બિન પિયત હોય છે.
0: અચ્છા.
1: બંનેમાં એમાં તો એવું હોય છે ગ્રામ વનમાં કે જયારે જે આપણે ઝાડેમાં એવા જ લગાવવાના હોય છે કે જે એમાંથી ઉત્પાદન આપી શકે ગ્રામ પંચાયતને.
0: અચ્છા.
1: એટલે લગભગ 5 વર્ષ સુધી વન વિભાગ એની જાળવણી કરે છે, ત્યારબાદ એ ગ્રામ પંચાયતને સોંપી દેવા
0: સોંપી દે છે.
1: પછી જે મેચ્યોર થઈ જાય વૃક્ષ ત્યારે એનું કાપીને હરાજી કરીને જે આવક થાય છે એની જે ટકાવારી મુજબ વહેંચી લેવામાં આવે છે વન વિભાગ અને ગ્રામ પંચાયત મુજબ.
0: અચ્છા.
1: વચ્ચે
0: તો એમાં કઈ રીતે વહેંચણી? એટલે
1: 25% વન વિભાગની
0: અને
1: 75% ગ્રામ પંચાયત.
0: બહુ સારું કહેવાય. તો એટલે ખેડૂત મિત્રોએ અને ખાસ કરીને શ્રોતા મિત્રોએ સાંભળવા જેવું છે.
2: ગોહિલ સાહેબ, આપની પાસે એવા કોન્ટેક નંબર ટોટલ ગુજરાતમાં અલગ અલગ તાલુકામાંથી મને ફોન આવતા હોય, અલગ અલગ ગામમાંથી ફોન આવતા હોય કે અમારા ગામની નર્સરી ક્યાં કે કેવી રીતે અને અમારે ત્યાંથી રોપા લેવા છે, તો એનો કોન્ટેક નંબર તો એ મને લિસ્ટ એવું હોય તો આપો, કે મેઇન જે કહીએ કે ઉત્તર હોય કે દક્ષિણ હોય કે પૂર્વ હોય કે પશ્ચિમ હોય, ગુજરાતમાં 4 સેન્ટરના મેઇન નંબર હોય ને,
0: એવા કયા કયા વંચિતના કેન્દ્રો છે કે જ્યાં સંપર્ક કરી શકાય?
1: હું તમને માહિતી આપું અથવા તો બધા શ્રોતાગણને જણાવું છું કે ગુજરાત સરકાર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે એના ઉપર જે મુખપૃષ્ઠ છે ત્યાં તમને નર્સરીના લોકેશન એવું કરીને મળી જશે. એક આખો નકશો છે, નકશા ઉપર અલગ અલગ લોકેશન બતાવેલા છે કે કઈ જગ્યાએ નર્સરીઓ છે. એના ઉપર ક્લિક કરો એટલે નર્સરી જે સંભાળનાર માણસ હશે કે જે સ્ટાફ હશે એનું નામ અને નંબર સહિત તમામ માહિતી મળી જશે.
2: સપોઝ હમણાં મને થોડાક વખત પહેલા પોરબંદર થી ફોન આવ્યો તો કે મારા પોરબંદરમાં મારે નજીકની નર્સરી કઈ લાગે, તો પછી મારે અહીંયા આગળ કોન્ટેક કરીને તપાસ કરવી પડે. એના કરતા શ્રોતા મિત્રને કહી દઈએ કે તમે મોબાઈલમાં ગુગલ એપમાં જઈ અને
1: ગુજરાત ફોરેસ્ટ

0: ડિપાર્ટમેન્ટની વેબસાઇટ,
1: ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ, ઓકે,
0: એમાં તમે જે ફર્સ્ટ પેજ આવે એમાં જ છે નર્સરીના લોકેશન એવું કરીને નર્સરીની માહિતી,
1: ટોટલ ગુજરાતના અલગ અલગ
0: અલગ આખો ગુજરાતના મેપમાં જ્યાં જ્યાં નર્સરી છે વન વિભાગની એમના લોકેશનો દર્શાવેલા છે એમાં.
1: એટલે જે નજીક પડે,
0: નજીક પડે ક્લિક કરો એટલે ત્યાં નામ અને નંબર આપેલું છે,
1: બરાબર,
0: કોન્ટેક્ટ પર્સન, એટલે ત્યાંથી મળી જશે.
2: આપણે ગોયલ સાહેબ, આપનો બીજા બધા મિત્રો માટે સંદેશ શું છે? પછી
0: વધારે તો એ જ કહેવાનું છે કે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરીએ. ખેડૂત મિત્રોને કહેવાનું છે કે સરકારની યોજનાઓનો લાભ લે.
2: બરાબર,
0: આ વર્ષે એક નવી યોજના હેરિટેજ ટ્રી કરીને લાગુ થઈ છે.
2: અચ્છા
0: જી, કે જે મોટા મોટા ઘેરાવાના વૃક્ષો હોય છે એમને હેરિટેજ વૃક્ષ જાહેર કરીને સરકાર તરફથી જે કોઈ ખેડૂતના ખેતરમાં હોય તો એ પોતે અરજી કરી શકે છે કે મારા ખેતરમાં આ રીતે એક મોટું ઝાડ છે.
1: બરાબર,
0: ઘેરાવો અને જે નિયમ છે તે નજીકની રેન્જ કચેરીમાંથી જે કઈ હશે એ બધી માહિતી મળી જશે તમને.
2: બરાબર,
0: તો એના પાછળ પણ સરકાર એની જાળવણી માટે પણ સહાય આપે છે. હેરિટેજ ટ્રી સહાય કરીને આ વર્ષે નવી યોજના લાગુ પડી છે.
2: જી, એટલે 5-7 મીટરનો ઘેરાવો હોય તો લગભગ હેરિટેજ ટ્રીમાં ગણાય જતું.
0: બિલકુલ બિલકુલ,
2: એટલે મને એવું લાગે છે કે 50-100 વર્ષ જૂના જે વૃક્ષો છે, હમણાં ગઈકાલે આપણે એક સરપંચ સાથે વાત કરતા એમણે કહ્યું એમ 500 વર્ષ જૂનું એમને ત્યાં ઝાડ હોય તો એ હેરિટેજ વૃક્ષમાં આવતું
1: આવી જાય. 100%
2: વારસાગત વૃક્ષ
1: 100 વર્ષ ઉપર થાય એટલે આવી જાય, કારણ કે માણસનું આયુષ્ય એટલું 100 વર્ષ નથી રહ્યું હવે.
2: એટલે શ્રોતા મિત્રો, આ સંદેશો ગોયલ સાહેબનો ખાસ યાદ રાખજો કે તમારા ગામમાં પણ આવો મોટા ઘેરાવા વાળું વૃક્ષ હોય તો હેરિટેજ ટ્રી માટે અરજી કરી શકો છો અને દર વર્ષે સરકાર એમાં તમને ચોક્કસ મદદ કરશે. ગોયલ સાહેબે આજે ખૂબ સરસ માહિતી આપી.
1: જી જી,
2: આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.
1: ખૂબ ખૂબ આભાર ગોયલ સાહેબ. નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર, થેન્ક યુ.
1: મિત્રો, તમે પણ તમારા વિસ્તારના વન અધિકારીઓનો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેવા અરજી કરી જ દેજો.
2: અને આ અંગે કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો નિસંકોચ અમને ફોન કરજો. એ માટે ફોન નંબર
1: 94-276-0-65-96
2: આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
1: સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
2: હરિયાળું ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
2: તો આવતા રવિવારે આવી જ સરસ તમારા લાભની વાત લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનો પ્રારંભ કરીશું હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે, જેના રચયિતા છે રામ નારાયણ પાઠક.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કાંતિ અશોકની શબ્દરચના હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ વારમાં જોડાઈએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર સાથે અને સાંભળીએ રવિવાસરીય સંગીત સભા અંતર્ગત સુધાકર દેવલેનું ગાયન.

Dani dani ma da ma ni dani ma da ma da ga ma ga re sa.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. જણાવીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 3 ઓગસ્ટ 2026 સોમવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30, 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતાનો સમય રહેશે 6:45, 7 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 સાહિત્ય પત્રિકા અંતર્ગત હરદ્વાર ગોસ્વામી સ્વરચિત કાવ્યોની પ્રસ્તુતિ કરશે, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીતના કલાકાર છે શિલ્પા પંડિત, 11:02 ફિલ્મી ગીતો, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો, 12:02 વિશ્વ સ્તનપાન સપ્તાહના ઉપક્રમે બાળરોગ નિષ્ણાત ડોક્ટર હિરેન શાહ સાથે ઉત્કર્ષ મરાઠીની વાતચીત આપ સાંભળશો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ કલાકાર સોનિક સુથાર, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગીતો, અમારી સાંજે પ્રસારણ સભામાં 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત વિપુલભાઈ રાવરાણીના સ્વરમાં પ્રાચીન ભજનો અને મનુભાઈ સોલંકીના કંઠે લોકગીતો આપ સાંભળશો, 6:30 યુવવાણી, 7 સમય રહેશે સુરીલા ગીતોના કાર્યક્રમનો, 7:21 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8 સમય રહેશે સંસદ સમીક્ષાનો, 8:15 સુરમાધવી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ, 9:30 આજ કે ફનકાર અને રાત્રે 10 સંસદના પ્રશ્નોત્તરી કાળના ધ્વનિ મુદ્રિત અંશો આકાશવાણીના દિલ્હી

કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણી અમદાવાદ વડોદરા પર હવે જણાવીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ સાંજે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 86% નોંધાયું હતું અને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે સાથે વરસાદના હળવા ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 AM બેન્ડ અર્થાત 846 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14:35 થઈ રહી છે. અમારી આજની આ સાંજે પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. જો કે DTHની પ્રસારણ સેવા પર આપ અમારા કાર્યક્રમો નિરંતર સાંભળી શકશો. અત્યારે આપની રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે પણ તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:16 થઈ છે.

કાર્યક્રમની વિગતો પહેલા આપણે સમય સાથે તાલ મેળવી લીધો. ત્યારે સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:17 અને વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. શરૂઆત કરીશું સુગમ સંગીતથી. ગાયક કલાકારો વિભા દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભવંસ ગાયક વૃંદ. મધરાત્રિએ 12:05 ગુજરાતી નાટક, જેમાં સાંભળીશું મેરી રોઝ. 1 વાગ્યાથી હિન્દી ફિલ્મ સંગીત અને 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું વિભિષાળ. સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી લિખિત આ નાટિકાનો ભાગ 16-20. 5 વાગે હશે સુગમ સંગીત અને 5 વાગ્યાનો સમય રહેશે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ.

કાર્યક્રમોની શરૂઆત કરીએ સુગમ સંગીતથી. સાંભળીએ વિભા દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભવન ક્રેક વૃંદે ગાયેલા આ સુગમ ગીતોથી.

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોકસી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એને મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું. અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એટલે ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
5: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા.
3: આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
5: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
3: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી.
5: ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
6: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું.

0: શું કહીશું?
1: નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ. ઓટોમોબાઈલ્સના સ્પેર પાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ
2: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
1: તમે સુંદર છો.
2: નો નો મિસ્ટર ડીક.
1: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક અ ફ્લાવર.
2: પ્લીઝ ડોન્ટ એમ્બરેસ મી.
3: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો. પ્લીઝ પ્રોસીડ.
2: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર.
3: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
4: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
3: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
4: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
3: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ મિસ
4: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
3: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
1: બ્યુટીફુલ ફ્લાવર.
5: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
2: અરે મને એમ લાગે છે કે આ ડીક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશન માં આવ્યા છે.
3: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
4: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
5: મુકુલ?
4: હા, મુકુલ મારા પતિનું નામ છે.
2: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
4: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરીડોઝ એક્સપીડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
5: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
6: તમે ઇતિહાસકાર છો,
5: ને મારું નામ મનીશ્વર ભટ્ટ.
2: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીકથી માડી ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
1: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
5: બોલો બોલો, કઈ વાત?
1: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
5: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
2: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
5: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટ્રી ઇઝ અ મિસ્ટરી.

0: થ્રિલર.
1: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
2: યસ યસ.
1: હજી તો આપણે 4 વાગ્યા આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
0: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
3: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને 1-2 પ્રશ્નો પૂછવાના છે.
4: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે નહીં?
1: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
0: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
4: ક્યાં ડૂબ્યું હતું?
0: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
5: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
0: હા હા મિસ્ટર ડિક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
2: એમ
1: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
0: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આજ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
4: This is really fantastic.
2: Yes.
0: Yes, really fantastic.
4: શું ખરેખર આ સત્ય ઘટના છે?
3: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
1: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જોઈએ.
0: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
4: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
5: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
0: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું, એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે એ કેમ ડૂબી ગયું?
5: ના.
1: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
0: હા, ને તરત ફેંસલો.
5: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
3: હા હા, પૂછો.
5: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
3: હા, અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો,
5: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
3: આ શ્રીમતી યામિની મુકુલને.
5: અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
3: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
4: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
1: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
3: નેતા?
4: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
5: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
0: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોકસી પોતે જ ભલે ને આપણા નેતા બનતા. ધ યંગેસ્ટ લીડર
5: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
1: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં 5 ના નામ લખું છું. પછી ઉપાડીએ ચિઠ્ઠી.
3: હા એવું જ કરો. હા ચાલો લખો.

0: બીગ યસ લખ્યું. હવે તમારું પોતાનું નામ, હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ, યસ યસ, અને હા છેલ્લે મારું નામ, યસ અંશુમાન.
1: ચાલો બધી લખાઈ ગઈ.
0: હા તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
1: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો લાવો. ડી
2: ડી
3: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલન્સ સાયલન્સ.
4: મેકી સાહેબ, મેકી સાહેબ, મેકી સાહેબ, મેકી સાહેબ.

0: डीक
1: यस तो ना
0: आज ट्रीमर ने डेक ऊपर उभा उभा अने आ उछळता मोजा जोता जोता मने मन में शो विचार आवे छे एनी तने खबर छे
1: मने खबर छे तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું. આપણે બંને સાથે ડૂબી જઈએ.
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા. હું અત્યારે મરવા નથી ઈચ્છતી.
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું. સારું, ચાલ જા જવા દે મારી આ વાત. ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હમ, આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે. અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે.
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આજ વાત કર્યા કરે છે. આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે.
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો. તું ખરેખર ખૂબ સુંદર છે. તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાને પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર. તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું. અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે અને સ્ત્રી આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
0: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
1: જવા દેને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશું ટપકાવ્યા જ કરે છે.
1: ને પેલી યામિની

0: કુલ એને ફોટા પાડે છે.
1: દુકુલ નહીં, મુકુલ.
0: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
1: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
0: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
1: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું.

0: જ પેલા માણસોને દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
1: ડીક,
0: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
1: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
0: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
1: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
0: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
1: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબુ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે, અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તુંના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તુન્ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા ચાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો. અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તુન્ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબડતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે. પણ તુના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો.
0: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડીક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરો.
0: ઓ, કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા. જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તુન્નાબેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડીક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડીક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાંય બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઉભા છો, પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની?
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું,
3: થોડીક

પહેલા જ મેકી સાહેબ મને કહે, કેમિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો? ડિક સાહેબ, તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડીક સાહેબ? કુમારી તુન્ના.

0: શું કહો છો મુનેશ્વર, મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા,
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે? કઈ
0: છે ભારે હસમુખ. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
2: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું. આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું. બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
2: બીજી બધી ધૂનો જાઓ તમને અનડીકને સોંપી.
0: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
2: મેકી સાહેબ તમને મળ્યા હતા?
0: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
0: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
2: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
0: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
2: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
0: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
2: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
2: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર, બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં. પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારે બંને જણા બેસો. ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે નહીં?
1: સાલો ભેદીય છે ને ઈર્ષાળુ પણ છે.
0: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
1: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે? મુનીશ્વર.
0: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
1: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
0: તો
1: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
0: પૈસા માટે?
1: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ અભાવ અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
0: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
1: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈ

0: તું સુખ છીનવી લઈશ યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
1: તમને મારામાં રસ છે ને?
0: હા.
2: તો સાંભળી લો,
1: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
0: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
1: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો, ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
0: દુઃખને ભૂલવા?
1: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ, એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
0: એવું તો તને શું દુઃખ છે યામિની?
1: પૈસો હંમેશા એના સુખની સાથે સાથેના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં એમાં વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
0: જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
1: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
0: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની, કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળ યામિની, ડીક તો કુંવારો છે, પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું, એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો.
1: અરે અંશુમાન જલ્દી આવી પહોંચો.
2: આ યામિની બેન જોજો, સંભાળજો ત્યાં. હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
3: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું?
2: બાપરે, હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે.
0: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
1: લાવો તમારો હાથ, સંભાળજો, આ પથરો વાગશે, ખરબચડો છે.
3: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
1: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
2: હા, જાણે નાનું રમકડું.
0: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
1: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
3: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
0: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા હશો.
3: શી ખબર શું થયું.
1: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
3: ના ના, એવું તો નથી.
2: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
0: મને એક વાત સમજાતી નથી.
1: કઈ વાત?
0: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું, તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
2: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
1: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અંડરકરન્ટ્સ કહે છે.
0: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
1: બરાબર એમ જ.
2: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
4: શક્ય છે.
3: મેકી સાહેબ ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
1: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
3: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
2: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
0: હા, કેટલું સુંદર.

0: હોય છે એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા, એનો લીલોતરો રંગ કેટલો સરસ છે. જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
0: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
2: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
3: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ, એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો. મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
0: અમને બતાવજો.
1: જરૂર.
2: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
4: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
1: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
0: હા, એ બાજુ જે લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
1: નીચે પાણીમાં તરતા તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
5: હા હા, લગાવો.
0: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નેકી સાહેબ પણ કહેતા હતા.
3: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
1: અરે, મને તો મોજાની ચાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
3: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ સ્ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ, અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેગ્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
0: હા હા, બોલાવતા જ લાગે છે.
3: ઓલ રાઈટ, ચાલો જઈએ. લેટ અસ ગો.
1: હા, પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
3: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
1: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું. ખબર એ ના પડી.
0: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે, પાણી જેને ઊંડું છે.
2: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તુલના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તું ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમ માં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થેટ્સ ઓલ.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે. આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહે.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે.

0: સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય, પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
2: બસ બસ બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે, ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
2: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઉભો કર્યો?
0: સંબંધ સંબંધ સંબંધ, મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીક, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબુ આવે છે.
3: તને મારા સ્વાર્થની નરી બદબુ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબુ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
2: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું, પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
2: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ બિસાઈ જશે, મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
0: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
2: તુન્ના?
0: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
2: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
0: ધેટ્સ ઓલ રાઈટ,
2: ચાલ હવે હું જાઉં.
0: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલું નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપીડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વર જી, આ દેખ પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં.

0: એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો, શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાણ, મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઉભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો, જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ,
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ, મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને હું ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનીશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનીશ્વર, સાચું કહું, માનશો, મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી, અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
1: મિસ્ટર અંશુમાન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમાન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે, તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપીડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમાન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
3: શા માટે?
2: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જયારે સ્વાગત થઈ રહ્યું છે, તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: Congratulations, Mr. D.

0: congratulations to you both.
1: Thanks.
2: ખરો ઇટલીઓ ગણ જીતી આવ્યા, મેરી રોઝ લઈ આવ્યા.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
3: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
4: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
5: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર નહીં પડી હોય.
6: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
4: મેરી રોઝ જોઈને કેવા ગાંડા ગાંડા થઈ ગયા હતા.
5: પડખું ફરીને સૂતું હોય એમ કેવો આરામથી આડું પડ્યું હતું.
7: ફ્લોટિંગ ક્રેનથી ઉપર લાવવામાં કેટલી મહેનત પડી.
6: આવું જબરજસ્ત ગ્રાન્ડ ઓપરેશન મેં તો જીવનમાં પહેલી વાર જોયું.
4: બીજા બધાએ પણ પહેલી જ વાર જોયું હશે. કોઈએ બીજી વાર જોયું છે?
7: મેકી સાહેબના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશનની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે.
0: તો કેટલી રકમ કઈ ખબર છે? $4 મિલિયન.
4: $4 મિલિયન?
0: યસ.
4: પણ અંદર કેટલી બધી વસ્તુ અકબંધ સચવાયેલી પડી છે. એ વખતનો કેટલો મોટો ખજાનો હાથ લાગ્યો છે.
3: મને તો ફોટા પાડવાની ખૂબ જ મજા આવી.
7: હા મિસિસ યામિની મુકુલ, ઠીક યાદ આવ્યું. તમે પાડેલા દરેકે દરેક ફોટાનું આલ્બમ બનાવી પછી મને આપશો?
3: હા હા, કેમ નહીં. વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મનીશ્વર.
6: થેન્ક યુ.
3: નો સોરી.
4: અરે દીક, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
7: કઈ વાત?
4: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને.
7: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી. એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
5: ઠેઠ તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
7: એમ જ લાગે છે.
4: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
6: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય. ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
5: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
6: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
4: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી. તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
3: હા, અમુક રોઝવુડની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
7: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
6: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
4: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
3: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથી મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા. ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
6: મિસ્ટર ડીક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે. આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
5: દુઃખ ભૂલવા?
6: હા, દુઃખ ભૂલવા. ત્યારે

0: પેલા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
1: એકલતા ભૂલવા?
0: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
1: પૈસા માટે?
0: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા. એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું. અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વિરલ રાવળ, અરવિંદ રાવળ અને વર્ષા પટેલ.

0: ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલીપાથી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાયની હાજરીમાં લે જ નહીં, એક જ સવાલનો જવાબ મારે માટે બસ થઈ પડશે. પછી તો હું જોઈ લઈશ. મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
1: સુખા,
2: હા,
1: ગાડી ઉપડી ત્યાં સુધી ફુવા એક વેણ પણ ન ભૂલા. જો કે એમનું ઉતરેલું મોં જોઈને હું સમજી ગયો કે જરૂર કઈક બન્યું છે. સુખા,
2: હા,
1: તને કઈ ખબર છે?
2: ના ના, મને બહુ ખબર નથી. ઘેર આવીને ઝટ દેશમાં જવું છે એવી વાત કરી, મને હારે આવવા કીધું પણ મેં ઘસીને ના પાડી દીધી. ધંધો છોડીને ગામડામાં ઠેબા ખાવા જવાનો કોઈ અરથ ખરો? હે
1: સુખા,
2: હા,
1: 6 મહિનામાં તો તું અહીં ઓરડી રાખીને હોઉં ને તેડાવી લઈશ
2: એમ,
1: અને તારો હહરો જો વાંકો નહીં આલે તો અહીંયા જ વિવાહ જમાવી દઈશું. દોસ્ત,
2: હું વાત કરસ,
1: એક વાર વહુને હાથ કરી લઈ પછી જખ મારે ને જોડા ફાડ્યા તારો મોટો હહરો ને તારી હાવ.
2: ખુશાલ, હજી થોડી વધુ તપાસ કરવી પડશે.
1: મુદ્દાની વાત એક જ છે, સંતોકડીની આરે ભૂલો ભાઈ ભૂલો, સુશીલાની તારે મરજી જાણી લેવી જોઈએ. નાહકનું હાલ ઘરમાં ન પોહાય હો.
2: હું એવું જ વિચારતો હતો,
1: મરજી જાણ્યા વિના બધું નકામું.
2: સાચી વાત,
1: જીવતા સુધી હોવના લોહી પીવે અને પોતાનું પીવરાવે, ઈ ધંધે આપણે નથી ચડવું. ના, હું એમ કઉ છું કે નો મરજી હોય તો પછી ભલે ને ગુમાસ્તા હેરે પરિણામે, એમાં આપણને સી લેવા દેવા.
2: પણ હે ખુશાલ, સુશીલાને ક્યાં ઠેકાણે મળવું, એના ઘરે કે બીજે ઠેકાણે?
1: પાયડા થઈને જીવું અને અવસર ઉભો થાય તો બાખડીએ લેવું, ટંટો ફિસાદ થાય તો એની આબરૂ જવાની છે. અહીં મુંબઈમાં હજી તારી આબરૂ બંધાણી છે ક્યાં હે?
2: અને સુશીલા ના પાડે તો?
1: તો કોના બાપની ગુજરાત? અરે હારી 1700 કહીને હું ગામડે ગામડે હળે દે, વાત તો બહુ બહુ બે કોથળીની છે ને, થઈ રહેશે. ભાઈ સુખા, અહીં તો અમે આપણા 50 ભાઈઓના ડૂબતા વાહણ પાર ઉતારી દીધા છે, ચાળા જૂથની મજા જી છે ને.
2: સાચી વાત,
1: પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો સુખા.
2: કઈ?
1: હા, પણ હુતો ને હુતી બે થયા એટલે તું જાણ કે એકલો શાંતાક્રુઝ રેવા વયો જાઉં તો ઈ વાત ભરમાન ફેરે નહીં બને હો.
2: અરે ભાઈને છોડીને જવાનો સવાલ જ નથી.
1: હો બસ,
0: મધરાત થઈ ગઈ તોય ઊંઘ આવતી નથી. ઓહ, સુશીલાનો વિચારો જંપવા દેતા નથી. સુશીલા, સુશીલા, સુશીલાની મારી હારે વિવાહ ન કરવાની મરજી હશે તો પછી તંત મૂકી

0: દેવો પડશે ને.
1: પણ સુખલાલ, તારામાં સુશીલાને જતી કરવાની હિંમત છે? દરિયામાં ડૂબતો માણસ તડખલાને મૂકી શકતો નથી તો એને મૂકવાનો વિચાર કરનાર તું કોણ?
0: પણ મને તો મૂકી દેવામાં આવ્યો છે ને.
1: તો પછી સુશીલાને મૂકવા ન મૂકવાની હૈયા વડતરા કાં કરે છે?
0: પણ ચંપક શેઠે મને મૂકી દીધો છે. સુશીલાએ ક્યાં મને જાકારો આપ્યો છે?
1: તું કોને મળવા માંગે છે? સુશીલાને કે તારા મોટા સસરાને? સુશીલા હજી તારી છે એમ કેમ વિચારે છે?
0: જો એને મારી કોર ખેંચાણ ન હોય તો ઉજાણીમાં કા આવી હતી મારી હારે વાતો કરવા? ઇસ્પિતાલમાં હા માટે ચોર મુલાકાત લીધી હતી. એ પછી એ ફરી ઇસ્પિતાલે આવીને નરસલીનાને મળીને ક્યાં ગયા ક્યાં ગયા એવા સવાલો વારંવાર કાં પૂછતી હતી?
1: તો હવે તું શું કરવા માંગે છે?
0: શું કરવા માંગુ છું? હું નર્સ બાબાને જઈને મળીશ, એમને પૂછીશ કે ઇસ્પિતાલમાંથી મને છૂટો કરવામાં આવ્યો, એ પછી સુશીલાના મને મળવા આવી તો એના મોં ઉપર કેવા રંગ ઘોળાતા થયા હે, આંખોમાં મને મળવાના તલસાટ ઉભરાતો હતો કે નહીં. ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલી પાતી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારા માટે બસ થઈ પડશે, પછી તો હું જોઈ લઈશ મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
2: માય સન, જો તું જીવતો હોત તો આજે સ્માર્ટી જેવડો છો. સ્માર્ટીને કમાવું છે કેમ કે એને પરણવું છે. તું એ આજે પરણવા જેવડો છો. ના ના દીકરા ના, તારે હજી 2 વર્ષની વાર હોત. માય સન, જો તું અપંગ બન્યો હોત તો હું તને રઝળતો મુખત કાંઈ, તારી સ્ત્રીને સુવાવડ આવત તો હું જ દોડીને આવત. હું તો મારું હરેક વર્તન એમ સમજતી જ કરું છું કે તું મધર મેરીના ખોળે બેઠો જોતો હોઈશ અને તને એ ગમતું હશે. વાસણો વેચતા સ્માર્ટીને મેં બોની કરાવી. મારે કઈ વધારાના વાસણોની જરૂર હતી, પણ મનમાં થયું કે એને આ શહેરમાં સેટલ થવાનું છે, મેરેજ કરવાના છે, એને હેલ્પ કરવી જોઈએ ને.

0: માટે જાણે સંભારતા જ તું આવ્યો.
1: એ આવ્યો આવ્યો, આવું છું ઉપર આવું છું.
0: ગોડ ગ્રેટ જીસસ, તે મારા એક દીકરાને તો તારી પાસે બોલાવી લીધો છે, પણ મારા બીજા સન માર્ટીને સુખી કરજે ગોડ. આવું છું માર્ટી.
2: હા નર્સ બાબા.
0: તું આટલા બધા દિવસ અહીંયા રહ્યો છતાંય મને કાઢવા ન દીધું. હું તારા પર ગુસ્સે થઈ છું.
2: કેમ?
0: તે મને કેમ જણાવવા ન દીધું?
2: પણ હું નર્સ બાબા.
0: તારું તરકાર.
2: હે?
0: મે તને ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે કે સ્માર્ટી તું કેમ રડે છે, ફેલી ભાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા મંડી પડ્યો હતો.

0: તે મને બનાવટી જવાબ વાળેલો કે દરાદું પડ્યું હતું, તે મને ખબર જ ના પડવા દીધી કે એ આવનાર કોણ હતી અને તારે શું થતી હતી.
1: ના ના,
0: તે મારી સાથે આવી બનાવટ કેમ કરીશ માટી?
1: મેમ સાહેબ મને માફ કરો, ઈ વેળાએ મારા મનની હાલત હાલક ડોલક હતી.
0: સ્માર્ટી,
1: હા,
0: સાચી ખબર તો મને કાલે પડી.
1: હું
0: કાલે હે છોકરી ફરીવાર હોસ્પિટલે આવી હતી. હે તારી ફિયાન્સી છે એ વાતની મને મોડી ખબર પડી.
1: નર્સ બાબા,
0: સ્માર્ટી, મેં તો તને એનો નોકર માનેલો, હે મને શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે? હું તારી કોણ સગી છું કે મને ચીડાઈ ચીડાઈને પૂછે છે? શું મેં તને છુપાવ્યો છે?
1: ના.
0: તું શું એનાથી રિસાયો છે સ્માર્ટી?
1: ના.
0: તને એ નથી ગમતી?
1: ના ના.
0: તો એ એમ કેમ કહેતી હતી કે હું સાહુકારની પુત્રી છું? હે જ મારું દુર્ભાગ્ય છે. હે કાલે કેમ ઉશ્કેરાયેલી હતી? હે કેટલી બધી વેદના ભરી લાગતી હતી સ્માર્ટી.
1: તમે એને મારી વાત કરી?
0: મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલ્દી પરણવું છે, તે માટે તો તું તનતોડ મહેનત કરીને કમાવા નીકળ્યો છે. એણે તો એ સાંભળીને ફાળ ખાધી. એ થોડી વાર તો વિચારમાં પડી ગઈ.
1: કેમ?
0: એણે મને અચકાતા અચકાતા પૂછ્યું કે પરણવા માટે પૈસા ભેગા કરે છે? કોને પરણવા? કોઈ બીજે ઠેકાને પરણવાનો છે? હું એને સો જવાબ આપું, તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજવાત તું મને કરીને જતો હોય?
1: બાબા,
0: કોણ તું અને કોણ હું? કોણ એ? હું તે આ મામલામાં ક્યાંથી પેસી ગઈ?
1: બાબા, પણ તમે મને ઈ તો કયો કે હું ધંધે ચેડું એને ગયું કે નહીં?
0: સ્માર્ટી,
1: હા,
0: હે પૂછતી હતી કે એને વેચતા આવડે છે? મેં કહ્યું કે આવડતું નથી, હે તો પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ખરાકનું જ દિલ નહીં ચાલે, એવો વાલો પણ છે.
1: અમને બેયને તમારા જ આશ્રય સ્થાનમાં મેળવી આપશો? એવો પ્રશ્ન મારા હોઠ સુધી આવ્યો અને મને થયું કે એવું એમને કેમ પૂછાય. નર્સ બાબા, તમે એને મળવાના છો?
0: કદાચ એ માંદી પડે અને મને પેડાવે તો મારાથી મળી શકાય. સ્માર્ટી, તું થોડો વખત એનાથી દૂર જ રહે. હું એને કહું ને કે તું બીજે પરણવાનો છે તો એ તને મળવા દોડી આવશે.
1: સુશીલા પોતે મને તજનાર છે કે હું એનો ત્યાગ કરું છું એવી વાત નથી લાગતી. લાગે છે કે એ ફારગતીની વાતથી અજાણ છે. શું મોટા શેઠે જ એનામાં ઝેર રેડી દીધું છે? આ બધા સવાલોનો જવાબ તો અમે એકબીજાને મળીએ ને તો જ મળે. પણ મળીએ ક્યાં?
0: શું વિચારે છે સ્માર્ટી? તારા કપાળની નસો આટલી બધી કેમ ઉપસી આવી છે ડાર્લિંગ?
1: મેમ સાહેબ, મારે એને મળવું છે. મહિડા વિના બધી બાબતોના ખુલાસા નહીં થાય મેમ સાહેબ.
0: પણ સ્માર્ટી, તું એને ક્યાં મળશે?
1: ઈને ઘેર.
0: બ્રેવો માય સન, બ્રેવો, શાબાશ મારા દીકરા. ગોડ બ્લેસ યુ માય સન, ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ.

નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, કેશવસિંહ પરમાર, જ્યોતિ રાવળ, વિરલ રાવળ, અરવિંદ રાવળ. વેવિશાળ

0: પોતાને ગરીબ કઈ ગુમાન શું કરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય તેને જઈને કા નથી પૂછતા?
1: બોલો, શું ખોબો પડી ગયો કે આપણી છોકરી ના જાતિ બંધ થઈ ગઈ?
0: એના પેટની તો બીજી શી રીતે ખબર પડે, પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી.
1: ન્યા એને કોઈ મારે જ, કૂટે જ, ગાળ ભેળ દે જ, શું કરે છે કે ન્યા જવું ગમતું નથી?
0: મને તો શી ખબર, પણ પહેલી વાર ગયેલી ત્યારે કંઈક બોલાચાલી થઈ લાગે છે. મારે કૂટે તો શું કોઈ બચ્ચાડા જીવ.
1: બોલાચાલી એ કરી આવી, બસ બે ચાર દીની એ ધીરજ ન રહી. અરે ભાગમાં ભમરો હોય ત્યાં બીજું શું થાય? ઈ છોકરીના ભાગમાં વિજયચંદ્ર જેવો જુવાન ક્યાંથી હમાય? અરે રે, મારી આટ આટલી મહેનત પાણીમાં જવા બેઠી છે. મેં કેટ કેટલી કૈનાના માગા ભુહાડા, નો કરવાના કામા કર્યા, નો રમવાની ખટપટું ખેલો કે કોઈ પણ વાતે આપણો પગ રહી જાય, પણ છોકરીના કપાળમાં
0: થોભો કઈ ન બોલાય. છોકરીના કપાળના લેખ ભાંડવાને બદલે એનું ભલું વાંચો. એ સૂજે તોય આપણું પેટ છે.
1: આપણું પેટ? અરે આપણે પેટે તો પાણો નથી, એથી તો મનના તાણા વાણા પીડે છે ને.
0: મારું ધણી હવે જતી ઉંમરે વાંચ્યા મેળા મારે છે. હે નાથ, ધણીની પોતાની હઠીલાઈ ન હોત તો હું એમને ફેરદાણ ફેરાવા વયના રેત ખરી? મારા પેટમાં લગી રહે એક પાપ હતું. હે પ્રભુ,
1: પણ હું એમ પૂછું છું કે એવડી બધી શી બોલાચાલી કરી આવી? મને ખબર પડે કે નહીં? આજ લગી મોમાં જીભ નહોતી છોકરીને અને બીજે કાંઈ નહીં ને ન્યાજ જઈને કાં ભકભકી આવી? તમે કાંઈ બોલતા નથી, મોમાંથી કાક તો ફાટો.
0: હું તે શું કહું?
1: મીંઢી કઈ માથું ભાંગે એવી બાયડી મળી છે મારા બાપ. અરે કહું છું મનમાં જ કાં ઝેર ભરી રાખો.
0: પણ હું તે શું બોલું, મને જ બરાબર સમજામાં નથી આવતું ને. પૂછ્યું હશે છોકરા થાય ગમે કે નો થાય ગમે, અટકાવશી જ પાડો છો. આ ધણી માથે વેમ તો નહીં આવ્યા કરે ને. લગન કેડે તમારે ભાભુના પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે ને પછી તો તમારે મારા કીધામાં રહેવું પડશે. વિજયચંદ્ર તો મારા મા જણ્યા ભાઈ જેવો છે. તમને છોડવા પડે તો છોડે, પણ અમારો નાતો તો અકબંધ રહેશે. અને તમે વારે ઘડીએ હરકિશનદાસ ઇસ્પિતાલમાં નરસ પાસે કા આટા ફેરાવ કરો છો? આ તમારા પૈણમાં કોઈક રોગ બોગ તો નથી ને? ને જો કાંઈ છાનું દર્દ હોય તો અટાણથી જ કહી દેજો. લેડી

0: ડાક્ટરને દેખાડી જોઈએ. અને
1: અને શું?
0: અને એમ કે પછી તો વિજયચંદ્ર આવી ગયા છે, તે એમની સામે જ ઈ બાએ પૂછ્યું હશે કે તમારા બાપા તમને પેરામણી કેટલી કરશે, વિજયચંદ્રને વિલાયત ભણવા જવાનો ખર્ચ આપશે કે
1: નહીં.
0: અમને તો ઘણી ફેશન વાળી છોડ્યું મળે એમ છે. હા, તો તમારા બાપુજી એ કરગરી કરગરી ને બે હાથ જોડીને અમને રોકી રાખ્યા છે. હા, એ છેવટની વાત સુશીલાને જરાક વહમી લાગી હશે કે એ કઈક બોલી પડી હશે.
1: શું બોલી પડી હશે?
0: બોલી હશે કે મારા બાપુજી હાથે પગે લાગ્યા હોય તો એની મને ખબર નથી. હું તો કોઈને કરગરવા નથી આવી. મને આ એટલા હારું મોકલી છે એની એ મને ખબર નહોતી. હું તો તમારી પાસે ભણવા કરવાનું છે એમ સમજીને આવી હતી. ને ઈ કારણ બાઈએ કીધું હશે કે તમારે ગુમાનીમાં નો રહેવું જોવે. આ ભણેલા ભાયડા રેડા નથી પડ્યા.
1: પછી શું થયું? પછી
0: પછી તો આપણી સુશીલા ચા પીધા વગર ઉઠીને હાલવા માંડી હશે. ને તઈએ વિજયચંદ્ર મારા હમ કરતા આડા ફેરા હશે. તે સુશીલાનો ધક્કો લાગતા ઈ બચાડા જીવના હાથમાંથી ચાનો પિયાલો પડી ગયો હશે. ને એના લુગડા બેગડા હશે કે ઈ બિચારાથી બોલાઈ જવાનું હશે કે આ ધોઈ દેવા તમારે આવવું પડશે.
1: એમ
0: તે એના જવાબમાં સુશીલા જરાક ઊંચે હાથે બોલી હશે.
1: શું બોલી હતી એ છોકરી?
0: કે ધોઈ દેશે તમારી આ બોન કે જી હોય ઈ.
1: ઠીક, તે તો ભમરો ભૂહીને આવી. ઈ છોકરી કઈ નર્સ હારે હળી ગઈ છે?
0: ઈ તો આમથી હું હારે હતી. અને એકવાર ગયા તા અમે.
1: ક્યાં?
0: હરકિશનદાસ ઇસ્પિતાલમાં. સુખલાલ હતા અહીંયા.
1: એનું નામ શીત લેવું પડે છે?
0: ઈ બચાડા જીવ.
1: હવે બેસ બેસ બચાડા જીવ વાળી. ખબરદાર, કઈ રાખું છું કે ઈ છોકરાનો ટાંટિયો મારા ઘરની દિશામાં ન જોઈ. હા, ને એનું નામ મારા ઘરના કોઈની જીભે નહીં. નીકળ, જીભ ખેંચી કાઢીશ.
0: પણ ઈને આપણું શું બગાડ્યું છે? ઈને ઠેકાણે ને આપણે આપણા ઠેકાણે.
1: બેસ બેસ. હવે આમથી તો રાય જેવડી જીભ નહોતી ને આજે એટમ બોમ્બની જેમ ભડાકા કરો છો. છોકરીને ફસાવા હજી એણે ઇસ્પિતાલની નર્સોને સાધી છે એમને. હું શું ગધેડો છું? અરે 3% ડ્રાઈવર પણ તારા જેવો આંતળો નથી.
0: પણ સુશીલાને જે વાત નો ગમતી હોય એ આપણે કાં કરવી? ને જે ગમતું હોય એમાં વાંધો શો?
1: ચૂપ રહે જ કે નહીં?
0: નકામો ઉત્પાત.
1: લે લે બીજા.
0: અરે રે બચાડા જીવ.
2: અરે શું કામ આવ્યા? કહું છું અત્યારે અહીંથી ચાલ્યા જાઉં. કહું છું જટ ચાલ્યા જાઉં.
3: મને જતા રહેવાનું કાં કયો છો? છેલ્લી વાર મળી લેવા પૂછી જોવા આવ્યો છું.
2: પણ કહું છું અત્યારે નહીં.
3: અરે હું કામ જાઉં? મેં કઈ ગુનો નથી કર્યો.
2: અરે
3: તમારા મોટા બાપુ છે કે નહીં? મારે એમને મળવું છે.
2: પણ કેમ મળવું છે?
3: આજે બધી બાબતનો ફેસલો કરી નાખો છે.
2: જે કામ હોય એ નિપટાવવા સવારે વહેલા આવો. અત્યારે જાઓ, મોટા બાપુનો મિજાજ ઠેકાણે નથી. પણ મળવાની આટલી બધી ઉતાવળ કેમ છે?
3: તમે બધે ફરિયાદ કરતા ફરો છો ને એટલે.
2: જો મારો ગુનો કેવો હોય એ કહીને જતા રહ્યો. જટ બોલો, જો લિફ્ટ આવે છે.
3: મારા બાપુની પાસે તમે લખાવી તો લીધું ને હવે મને ગરીબને ટોણો મારો છો?
2: પોતાને ગરીબ કહીને ગુમાન શું કરો છો?
3: હે,
2: સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી? તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય ને તેને જઈને કા નથી પૂછતા?
3: અરે પૂછવા જાણવાને ચોખવટ કરવા તો આવ્યો છું.
2: સાંભળો, અત્યારે તો મોટા બાપુ કાળ ઝાડ છે. મારા બાપુ પર તડા પીટ ચાલે છે. તમે ઝટ નીકળી જાઓ, તમારા માથે કાળ ભમે છે. જુઓ વળી લિફ્ટ ઉપર આવી.
4: સબૂર સબૂર, ગભરાશો નહીં. સુખલાલ મારી હારે રહે છે. હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં, ને જૂના નાતાને હિસાબે હું તમારો મામો પણ થાઉં. બેન સંતોષ,
2: હું તો તમને નથી ઓળખતી.

0: પણ તમે બે કટાણે આવ્યા છો, મારા લીધે ઘરમાં દંગલ ખેલાય છે.
1: છે તો આળેતી હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું પચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.
2: હા સુશીલા, બારણા બહાર કાં ઊભી છે? અરે આ કોણ? આ તો સુખલાલ જ લાગે છે. ઉજાણીના દાડે અને માંદગીના ખાટલે

0: अब भला भूला पड़ा, नरवा छो ने?
1: हाँ हो, केम छो घेली बेन? ओळखता तो क्या थी हो? तमारू मोसाळ उपलेटे ने मारू मोसाळे उपलेटे। मारी बेन हेमी बेन नी दीक्षा मा तमे आवेला।
0: हेमी बाई स्वामी ना भाई, तमे घोघा बाई ने?
1: हा घेली बोन, हा નામ તો બરાબર યાદ રાખ્યું છે ને શું હે?
0: બેહો બેહો ભાઈ,
1: બે બે સુખલા, હેમીબેન ની હારે તમને દીક્ષા લેવાના ભાવ ઈટાણે હતા, એવા તમારા બે ના બેનપણા, તમે જરાક નાના હતા એટલે વળી મનાવી લીધા, મારી હેમીબેને જેવો સંયમ ઉજાડ્યો ને એવો ઘેલીબેન તમે ભલો સંસાર ઉજાણી જાડ્યો, હું તો ઘણા વખત થી તમને મળવા માંગતો હતો પણ પગ ઉપડતા નહોતા, આજ ઓચિંતો ભટકાઈ ગયો, જોઈને આખું ઠરે દેવો, જાણે મારી હેમીબેન ને મળતો હોય ને એવું.
0: સુખલાલ લ્યો પાણી.
2: જી,
0: તમે તો ઓળખાય એવાય નથી રહ્યા, ભલું થયું તમને મુંબઈ નું પાણી સદી ગયું.
1: ઘેલી બેન, સુખો સ્વતંત્ર થયો ને એટલે એનું શરીર જરાક વળ્યું, બાકી તો
0: ધંધો કરે છે એમને,
1: ત્યારે રસ્તાસર થઈ ગયો,
0: બહુ સારું,
1: 5 પૈસા એના બાપ ને મોકલતો થઈ ગયો અને 5-25 નોખાય મૂકી હકે એવો ઠેકાણે ફૂકી ગયો. લ્યો હવે વાંધો નથી, તમારા પુન પ્રતાપે સુખનો રોટલો રડી લીએ દે.
0: સુશીલાના મોટા બાપુએ મારી ઉપર પહેલી વાર ચપ્પલનો ઘા કર્યો, એ આ સુખલાલને લીધે જ ને. સુખલાલ અહીં હાજર છે, એને નજરે જોશે તો કાળો કેર નહીં ગુજારે. મહેમાન જટ જાય એટલા હારું તો ઊભી અને ઊભી છું, પણ મહેમાન તો અડીગો જમાવીને જ બેઠા છે, ઉઠવાનું નામે લેતા નથી.
1: કેલી બેન,
0: હા
1: શેઠિયા હજુ પેઢીએથી આવ્યા નથી,
0: હા
1: ક્યારે આવશે?

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો અરવિંદ રાવળ, કેશવસિંહ પરમાર, વિરલ રાવળ અને મિલન ત્રિવેદી. વેવિશાળ

0: તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું, અમારા કરમ મોળા, એટલે આખો દી ઢહળડા કરવા પડે. લ્યો
1: બોલો, કઈ કામ હતું?
0: દરિયા જેવડા મુંબઈમાં કામ હોય તો જ મળાય ને. ઘણી વાર આવવાનું મન થાય પણ તાકડો બાજે જ નહીં. પછી આ તો નક્કી કર્યું કે થાવી હોય થાય. ચંપકભાઈ ને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યા નથી. હા, એકવાર નાતના જમણમાં આપણે બે પડખો પડખ બેઠેલા અને અમારું વાહનું હથાણું તમને તે દી બહુ ભાવેલું. પછી તો મળવાનો મોકો જ ન મળ્યો. આજ તો હિંમત કરી અને આ સુખલાલ ને ભેળો લીધો.
1: જે વાત કરવી હોય જટ કરો, મારું માથું ભમે છે.
0: કામ તો બીજું હું હોય, હું હમણાં જ મારા ઘેલી બેન ને કહેતો હતો કે હવે તો સુખલાલ લાઇન્સર થઈ ગયો છે, હવે તો તમારું ઘર પુત્રવંતુ બનાવો એટલે હોનો ભાર હળવો થાય. હજાર માણું હજાર જાતની વાતો બોલે. લ્યો, તમને તો કોઈ કેવા ન આવે પણ અમારે તો જાખ મારીને બજારમાં સાંભળવું જ પડે ને ચંપકભાઈ.
1: એ વાત મારે સાંભળવી નથી, એ વાત તો પતી ગઈ છે.
0: પતી ગઈ છે કોની હારે?
1: આના બાપા હારે.
2: હું એ જ જાણવા આવ્યો છું કે મારા બાપા હાથે તમે હું સમજાવટ કરી છે.
1: શું કામ છે?
3: એમને મળવું છે. ચંપક શેઠ કોણ છે?
1: હું છું, પણ મારું આ મોડી રાતે શું કામ છે?
4: વિજય ચંદ્ર દલપત નામનો જુવાન આપને ત્યાં આવે જાય છે.
1: કેમ?
4: એ આપનો ભાવિ જમાય છે, એ વાત સાચી છે.
1: પણ આ બધું મને કેમ પૂછો છો?
4: છેલ્લે અહીં ક્યારે આવેલા?
1: મને કઈ યાદ, કઈ યાદ?
4: તમારા પુત્રી ઘરમાં છે.
1: છે ને?
4: એમને થોડા સવાલો કરવાના છે.
1: સુશીલા!
2: ઇન્સ્પેક્ટર સાહેબ, એને આપ હું પૂછવા માંગો છો અને ક્યાં આધારે પૂછવા માંગો છો?
0: આપ તો સાહેબ ધાસ્તી પમારવા જેવું કરો છો. અમને જે જે પૂછવું હોય તે પૂછો ને, પણ આ શી વાત છે વિજયચંદ્રની?
4: તમે કોણ છો?
0: ઈ જાણવું હોય તો હાલો હું આપના ભેળો કમિશનર સાહેબની કચેરી પર આવું, ત્યાં જ મારી હાચી ઓળખાણ પડી જાય. કાયદેસર જે કરતા હોય તે કરો ને.
4: તમારે વાત જાણવી જ છે ને?
0: બેલાશક.
4: તો સાંભળો, વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી ગ્રેજ્યુએટ પોતાના લગ્નની લાલચમાં સારા સારા કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાના મા બાપો પાસેથી પરદેશ અભ્યાસ કરવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક ધર્મની બહેનને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે. એ બા એક ભણેલી વિધવા છે, પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે.
0: તો કરે ભાઈ, મુંબઈનું પેટ બહુ મોટું છે. મુંબઈ બધે ટાઈપના માણસો ને અંકરે છે. રાવ સાહેબ,
4: એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મેરેજ કરવાની ઝાળ એ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વૈવિશાળ બીજે ઠેકાણે થયું હતું. છોકરીની વિધવા માતાને જાણ થવા દીધા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવી અને વિજયચંદ્ર અને તેની ધર્મની બહેન કાલે રાત્રે ક્યાંક ચાલ્યા ગયા હતા. આજે સાંજે પકડાયા છે.
0: પણ ઈ વાતની હારે આ ચંપક શેઠ અને એના કુટુંબને શી લેવા દેવા હે?
4: હું એ જ વાત હવે કરું છું. હું તમને કોઈને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વૈવિશાળ થયું છે ને એણે આ બીજી કન્યાના ઘરેણા તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યા છે એવો શક પડવાથી હું અહીં આવ્યો છું. એ છોકરીનો મરહુમ પિતા મારો મિત્ર હતો.
0: વાહ સાહેબ વાહ, મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે ને, એનો આ ફક્કડ નવું ન દેવો.
4: તમે ફાવે તેમ કેમ બોલો છો?
0: આપે જે પગ માથા વગરની બાતમી મેળવીને અહીં સુધી આવવાની તસ્દી લીધી ને, એટલે કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં અહીં મૂકતા નથી.

ચંપકભાઈ, આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવો કે આ જમાઈ ને અહીં તમે દેશ માંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાઈ ને છેવટની બધી વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં. તમારા પૂર્વજોના પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન,

0: ના થાય છે સાહેબ.
1: હું કઈ સમજ્યો નહીં.
0: એ તમને અમારા મોટાભાઈ સમજાવશે. કહો ચંપકભાઈ કહો, બેન સુશીલા નું વેવિશાળ કરે કેટલા દહક તો વર થયા જઈ છે ને?
2: 11 મુ જાય છે.
0: કહો આ સામે બેઠા એ સુખલાલ તમારા જમાય કે બીજા કોઈ? કહો ચંપકભાઈ.
2: ઈ જ
0: કહો. હવે એ કહી દો કે આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવી દો કે આ જમાય ને અહીં તમે દેશમાંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાય ને છેવટની બધી જ વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં?

0: અત્યારે કામમાં છે. હું કોણ છું ભાઈ? એનું તમારે શું કામ છે? આજે હોય તે કહી દો. અરે ભાઈ હું શેઠ ને કહી દઈશ. અરે ભાઈ અત્યારે ખોટી લપ કરો મને એ કહું છું ભાઈ. અત્યારે પોલીસ નો મામલો છે, શેઠ સાહેબ નવરા નથી. આ તમારી આરે પછી વાત કરશે. આ
1: કોનો ફોન હતો?
0: કદાચ તમારા કોઈ લેણિયાત નો ફોન હતો. હા નામ તો ન બોલો, પણ ભારે ઉશ્કેરાટ કે ગભરામણ માં બોલતો હતો. તાકીદ નું કામ છે, મુશ્કેલીમાં છું, એવું એવું બોલીને ટેલિફોન માં હુકમ ચલાવતો હતો. ચંપકભાઈ તમે ફોન ન ઉપાડશો, લપિયાની યાર શું માથા કટ કરવી. ઇન્સ્પેક્ટર સાહેબ આપ જ ફોન ઉઠાવો, જેથી આપને એમ ન લાગે કે અમે કઈ ડાકો ઢૂંઢો કરીએ છીએ.
2: કોઈની પર્સનલ બાબત સાથે કશી લેવા દેવા અમે રાખતા નથી. પોલીસ ખાતા વતી હું એટલે જ અહીં આવ્યો હતો કે બીજાની જેમ તમે પણ વિજય ચંદ્રની છેતરામણીનો ભોગ ન બનો.
0: ચંપકભાઈ આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તમને કહે છે એ જરા કાને ધરજો, અમે તો બહાર ના કહેવાય ને.
3: રાવ સાહેબ, એ વિજયચંદ્રને આ ઘરની હારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય હવે કાંઈ બનશે ને તો તમને જરૂર ફોનથી જાણ કરશું.
2: થેન્ક યુ વેરી મચ, જરૂર પડશે તો ફરી આવીશું.
0: લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા એ તો હજુ બાકી જ છે.
4: પણ મારે બાકી રાખીને નથી જવું શેઠ. સાંભળો, હું બે બાબતો માંગવા આવ્યો છું.
3: કઈ?
4: એક તો મારા બાપે કરી આપેલી ફારગતિ પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતિ કરવા તૈયાર છું. ને બીજું, મને એ ડાક્ટરી સર્ટિફિકેટ બતાવો જે મારી નામરદાઈ સાબિત કરવા તમે ઊભું કર્યું છે.
3: શેની ફારગતિ? શેનું સર્ટિફિકેટ?
4: શેનું સર્ટિફિકેટ એ મને પૂછો છો શેઠ? અરે અરે, કહેતા તો મારી જીભ તૂટી પડે છે. તમે ઊભું કરેલું નામરદાઈનું એ સર્ટિફિકેટ ચીરી ફાડીને હું એ ડાક્ટરનું નામ જાણવા આવ્યો છું.
0: નામરદાઈનું સર્ટિફિકેટ અને શેની ફારગતિ?
4: મારા વેવિશાળની ખુશાલ, મારા બાપને રાતે પાણીએ રોવડાવી એ સર્ટિફિકેટની ડરામણી આપીને આ ચાલાક શેઠે મારા બાપ પાસે ફારગતિ લખાવી લીધી છે.
0: તું ધીરો થા ભાઈ, ધીરો થા.
4: હું ધીરો નથી રહી શકતો ખુશાલ. આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું, હારી. આ માટે તો મારા બાપને આ શેઠે આહુડા પડાવ્યા, અને મને પીલીને કૂતરાને ઢરડેને એમ ઢરડીને દવાખાને નખાયો હતો, ને આટલાથી ધરવ ન થયો ને હવે.
0: શુક્રાલ શાંત થઈ જા. ચંપકભાઈ ક્યાં છે કાગળિયા? હવે કઈ આ વાતુના ભવાળા શોભશે બાપા? સુખા તો છાનો રે. શેઠ એ બેઉ કાગળો રજૂ કરે એના તું તારા હાથે ચિરાડિયા કરી નાખજે ને. પછી શેઠ ની મરજી ફારગત થવાની હોય તો તું હાથે જ ફારગતી લખી દેજે ને.
4: મારે ફારગતી આપવી જ છે અને ફારગતી મેળવવી જ છે.
0: બરાબર, બધા પોત પોતાના દરજ્જા ને સંસ્કાર ને બંધ બેસતો સંસાર માંડે એમાં સુખ છે. તું તો સાણો જવાન છો ભાઈ સુખા. લ્યો ચંપકભાઈ હવે અત્યારે ટાણું હાંચવી લ્યો બાપા. ત્રણ ઉપરાંત ચોથું ચકલું જાણ.

0: કે નહીં, એ દસ્તાવેજના નાશના આપણે ત્રણ જ સાહેબ રહીશું, જ્યાં મૂકા હોય ત્યાંથી લઈ આવો છો ત્યાં.
1: જો જો જો ખુશાલ, હજી આ મીંઢાનું રૂવાડું ફરકતું નથી.
0: કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં, અત્યારે ને અત્યારે ઉતાવળ નથી. ચંપકભાઈ, અત્યાર સુધીમાં તો તમે મને પૂરેપૂરો ઓળખી ગયા છો. પોલીસના હાથમાંથી મેં તમને બચાવ્યા અને પોલીસ સામે તમે સુખલાલનો જમાઈ રૂપે સ્વીકાર કર્યો છે અને વિજયચંદ્ર સાથે કોઈ વ્યવહાર નથી એવું તમે કબૂલી લીધું છે. હવે તમે કાલ રાત સુધીમાં વિચારી લેજો. હાલ સુખા હાલ
1: હાલ,
0: હારા માણાના મકાનમાં મારા જેવા નાગા આદમીનું કામ નહીં. હાલ
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ, કેશવસિંહ પરમાર અને સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો 14.
1: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો તમે મને નહીં છોડો.
2: વચન આપવું બાકી છે ગગી? સૌને છોડી હું તને નથી સાચવતી.
1: અરે રે ખુશાલભાઈ, તમારી જાત માટે આવા હીણા વેણ કાં કાઢો?
3: ના કેલીબેન, હું જૂઠું નથી બોલતો. તમે ક્યાંથી જાણો કેલીબેન? તમે કલ્પીએ ક્યાંથી હકો કે તમારી બેનપણી હેમીબાઈ સાધ્વીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક નાગો આદમી ગણાતો હશે. પણ વાત ખરી છે, કોઈ આબરૂદારના ઘરમાં મારો રાત વાસો જ હોય નહીં. એમાં કઈ નવાઈ પામવા જેવું નથી કેલીબેન. સાપનો ગુણ જ એને કોથળીનું ઝેર છે ને, અને એનું દૈવત પણ એ ઝેર જ છે. તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાય જ હોય છે. નિકર પોલીસ અમલદાર એક ગામડિયા કાઠિયાવાડથી થોડી જ બીવાનો હતો. આવજો બેન.
1: આવજો ભાઈ.
3: ચંપકભાઈમાં તો કાંઈ કરતા કાંઈ પલટો નહીં આવે, પણ આ સુખલાલ ભણી જેવો ભાવ છે એવો રાખજો. કાલે બધું પતાવે છૂટકો છે ને બેન? સુખા, હું ઘેલી બેન અરે વાતો કરતો હતો ત્યારે તું બારણાની બહાર કેમ નીકળી ગયો તો?
4: ખુશાલ, ખુશાલ કોણ જાણે કેમ, પણ મને એ ઘર પર તિરસ્કાર આવે છે. વિજયચંદ્ર જેવો ચારિત્ર્ય વિનાના અને દગાખોર માણસ પર હજી ચંપક શેઠને હેત કેમ છે? હું તઈએ બરણા બહાર સીડી સુધી પહોંચી ગયો હતો ત્યારે મને ખબર પડી કે સુશીલા મને બહાર વળાવવા આવી હતી.
3: શું કઈ બોલી તો નહોતી ને?
4: ખુશાલી એવું બોલી કે એના વેણ મારા હૈયા હોહરવા નીકળી ગયા હો. ઈ બોલી,
3: ભરોસા લાયક તો બે જણ છે હો, એક સુશીલા અને બીજા

0: ખુશાલ, તારો હું મત પડે છે.
1: સુશીલાને કોઈ કાળે છોડતો નહીં સુખા, હું વર્તી હકું છું. કઈનામાં કેવા પણ નહીં રીએ, એને બસાડીને ખુડી વસે હોપારી જેવું થયું લાગે છે.
2: આજે એવું લાગે છે જાણે 6 મહિનાનો મંદવાળ ભોગવીને હું ઉઠો હું. હા, જે 2 દસ્તાવેજ, એક ફારગતી ને બીજું ડાક્ટરનું નકલી સર્ટિફિકેટ. કાગળોની કડી ઉખેડતા ને હંકેલતા જે ખરખરાટ થાય છે એ સાંભળીને થાય છે કે જાણે એક હારે બે હરફ ફૂફાડા દે છે.

0: હવે મને સમજાયું કે મોટા બાપુ તિજોરી ઉઘાડવાસ કરીને ક્યાં કાગળો જોઈ જોઈને પાછા મૂકી દેતા હતા. એ દાડી મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઉઠેલા આકરણ સ્વરોનું રહસ્ય હવે સમજાય છે. સુખલાલની આવેગભરી આજની વેદના વાણી પરથી મને બરાબર સમજાયું કે મારા મોટા બાપુ મારી સગાઈની નવી તજવીજો કરે છે. બાબુ, ઓ બાબુ.
1: હા હા ગગી, તે મને બોલાવી.
0: હા બાબુ, મારે તમને થોડું કહેવું છે.
1: બોલ બેટા.
0: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો એ તમે મને નહીં છોડો.
1: વચન આપવું બાકી છે ગગી? હઉને છોડીને હું તને નથી સાચવતી.
0: બાબુ બાબુ, એલા હેમીબેનની જેમ તમે દીક્ષા લેશો ને તો હું એ તમારી હારે દીક્ષા લઈશ. પછી છે કઈ?
1: ઘેલી થઈ દીક્ષા? જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને. ઘર જેવું કોઈ દેવસ્થાન નથી ગગી. બીક રાખ્યા વગર નિરાતે સુઈ જા. હો નમો અરિહંતાણ.
2: એલાવ, આટલી મોડી રાતે કોણ બોલે છે?
3: હું વિજયચંદ્ર બોલું છું. આવું હોય કે છે જ, ટેલિફોન કરી કરીને થાકી ગયો. આખરે કોઈને જામીન મેળવીને છૂટો છું. આપે મને મદદ કરવી જ પડશે. મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે. કાલે સવારે 10 વાગે મળવા આવું છું.
2: આપાજી વિજયચંદ્ર, પોતાના બચાવ માટે મને ને મારી લાડલી સુશીલાને પોતાના સાહેબ રૂપે અદાલતમાં જરૂર ખેંચી જશે. સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કોર્ટમાં મારી સુશીલા? જીવથી એ વધુ વાલી મારી સુશીલા અદાલતમાં? એક તો ખુશાલ ને સુખલાલે મારા અભિમાનના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. પોલીસ આ ઘરનો ઉમરો વળોઠીને અંતર આવી ગઈ છે. વિજયચંદ્રના કળા કરતૂત જેલના દરવાજા સુધી પહોંચી ગયા છે. ને કાલે અદાલતના ખંડ સુધી પહોંચી જશે. હે અરિહંત અટાણે અટાણે, મને એવું લાગે છે કે હું જી ઓરડામાં હૂતો છું એના ખપેડામાં કાળો નાક ઘૂમે છે. તમે જાગો છો?

0: હા હો, હમણાં જ આંખ મળી હતી. તમે તમારા ઓરડામાં જાઓ, હું ન્યા આવું છું. નાહકની સુશીલા જાગી જશે. નમો અરિહંતાણમ. બોલો, શું કેવું છે?
1: સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જાશો? ઉપડી શકશો સવારની ગાડીમાં?
0: અરે હા, હારું નહીં, તમે કહેતા હો તો.
1: હું અટાણે કહું છું, એનું કારણ બદલી ગયું છે. મને હવે આ સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી. હું એમ કહું છું, તમે બે જણા થોડા દિવસ થોરવાડ જઈ આવો. તેજપુરની આપણી દુકાન પર હું તાર કરી દઉં છું. મેં તો આજને આજ થોરવાડના મકાનની સાફસૂફી કરાવી દેશે.
0: ભલે,
1: તો અટાણથી તૈયારી કરો.
0: હા, બધું જ તૈયાર છે. લુગડા લત્તા સિવાય તો કંઈ લઈ જવાનું નથી. ને થોરવાડના નવા ચણાયેલા ઘરમાં તવેથાથી માંડીને થર્મોમીટર સુધીની તમામ ચીજો વસાવેલી છે.
1: તમને કાંઈ મુશ્કેલી તો નહીં પડે ને?
0: ના રે, પોતાના ઘેર જવામાં શી અડચણ થાય? ભાઈને અને વહુને વાત કરી છે?
1: એ તો હવારે કહી દેશો. ભાઈ તો હમી હાજનો ઘોટાઈ ગયો છે. એને બાપડાને ક્યાં ખબર છે કે આ દી છે કે રાયત?
0: તમે તમારી તબિયત સાચવજો.
1: એ તો હચવાશે.
0: એક વાત કહેવા દો તો કહું.
1: ના, એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી. મારા મનમાં નિગંઠ ગાંઠ પડી ગઈ છે. ઈ રોચાના ખંઢેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી. ઈ તું વજ્રલેપ જાણજે. હા, આજ રાતે છોકરો જી બોલી ગયો ને, એથી મારા કાનમાં ફળફળતું લોહી રેડાણો છે. તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ જૂનાગઢમાં ઠેકાણા ઘણા છે. તપાસ રાખજે. હું અહીં બેઠો બેઠો તજવીજ કરીશ.
0: હેમની ચરણ રજ માથે ચડાવી ત્યારે ખબર પડી કે હેમના પગના તળિયા કેવા ધકધકતા છે. હાર્ટ આટલું એકહારે થયું, પણ હેમના અંતરમાં એક એક ઘૂંપણ ફૂટી નહીં. ગર્વની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ છે. અમારો આ મેળાપ છેલ્લી વારનો છે. ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી? અમારા ઘરમાં સૌથી વધુ દયાપાત્ર જણ હોય તો તે મારા પિતા છે. મોટા ભાઈની સામે, પોતાની પત્નીની સામે મારા પિતા એટલા બધા લાચાર બની ગયા કે તેઓ મને આવજે બેન સાચવીને રહેજે જેવા લાડ વચન પણ ન બોલી શક્યા. પિતાના જેવો એકલવાયો અને દુઃખી જણ આ ઘરમાં કોઈ નથી. ગાડી ઉપડવાને ફક્ત 3 મિનિટની વાર છે ને આ દુષ્ટ વિજયચંદ્ર એકાએક ક્યાંથી આવી ચડ્યો? અરે, એ તો 10 વાગે ઘેર આવવાનો હતો ને અત્યારે કઈ કાટડ્યો.
2: વારે વાહ શેઠિયા, મને ખબર પણ ના આપ્યા.
1: તમને રેલવે સ્ટેશનનું કોણ કીધું?
2: ના ના શેઠે, પણ કેમ એકાએક?
1: શરીરે ઠીક નથી રહેતું એટલે હવા ફેર કરવા.
2: અરે પણ અહીં ક્યાં ડોક્ટરનો દુકાળ છે? નાહક દેશની 5 શેર ધૂળ ખાશે. મને પૂછવું તો હતું. હજુ કહું છું કે દાદર સ્ટેશને એને ઉતારી લઈએ.
0: મને હજુ પોતાની માલિકીની ચીજ માને છે
1: ને વળી અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવાના છે.

0: લ્યો ત્યારે હું એ ટ્રેનમાં ચડી જાઉં, મારે દાદર થોડું કામ છે.
1: હા નાલાયક તો અમારા ખાનામાં જ બેઠો. હા બાબુ, આપણે થોરવાડ ક્યારે પહોંચશું? સાંજ પડી જાય તો તેજપુરમાં રાતવાસો કરશું.
0: આવજો ત્યારે, નિવેદ પતાવીને વેલા વેલા આવજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ અને પૂનમ ચૌહાણ. વેવિશાળ

0: સુશીલા, તને સુખલાલની દયા આવે છે? એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
1: બાપુ,
0: મને તારા પેટની શી ગતાગમ પડે બેન?
1: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
0: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ત્યાં સુધી.

0: સુશીલા, તે વાર્તાઓની ચોપડી હારે લીધી નથી તો તું રસ્તો કેમ કરીને ખૂટાડીશ?
1: બાપુ, આ જગતમાં આટલા બધા માણસો ભર્યા ભર્યા છે એની મને જાણ કે ખબર જ કેમ નહોતી. કેટલા ઉતારોની ચડ ઉતર છે, મને ગંદા બાળકોની જરાય સુખ કેમ નથી આવતી બાબુ? અને કોઈના નાના છોકરા માટે ઉપલા પાટિયા પર ખોયું બાંધવામાં મને કેટલી બધી ખુશી થાય છે. ગામઠી બાયુ હારે એમના છોરાઓની ઉંમર, ખાનપાન, મજૂરી, દવાદારૂ વગેરેની જાણકારી મેળવીને મને એમ લાગે છે કે જાણે હું જૂની દુનિયામાં જ છું બાબુ.
0: બહુ ડાયતે, મુંબઈમાં તો માણસ ગંદી થઈને ઘરમાં ફરાઈ રહેતી હતી.
1: કોણ જાણે કેમ બાબુ, પણ એ ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણ ભર્યા મોંવાળા છોકરાઓની સોડમ મને મીઠી લાગે છે.
0: દીકરી, મને લાગે છે કે ઘણા વર્ષે મુંબઈ બહાર નીકળી તું ઘેલી થઈ ગઈ છે. નીકળ, ડોસીમાનું પોટલું ઉપાડી એમને ઉતારવામાં મદદ કર ખરી.
1: હા હો,
0: કોઈ બાઈને પ્લેટફોર્મ પર સાવચેતીથી ઉતારી એનું છોકરું અંબાવ ખરી.
1: બાબુ,
0: શું કહેતી હતી ગગી?
1: હા, ના ના, કઈ નહીં.
0: હજીએ તું મારાથી પેટ ચોરે છે, કઈ નાખને બાઈ.
1: હે,
0: પેટમાં હંગરીને સૂતી રહીશ તો નીંદર ક્યાંથી આવશે? ને આવા નાનપણમાં જ મનને લોચ લોચ કરતા ન શીખીએ બાઈ.
1: બાબુ, મને મારા મોટા બાપુ સાંભળી આવ્યા, અત્યારે ઘેર શું થતું હશે? હે,
0: કા શું થતું હશે?
1: તમે તો સવાલ સામે સવાલ કરો છો, મારી મૂંઝવણ તો સમજો. પણ
0: બોલ, તારી શી

0: મૂંઝવણ છે.
1: પેલા બે જણ ઘેર આવ્યા હશે ને, રાતે પાછા આવશે એમ કીધું તું ને.
2: સુશીલા, એમ તો મને કેટલીય બાબતો મૂંઝવે છે. એક રાતમાં ખેટ કેટલું બની ગયું. પરોઢના 3 વાગે તારા મોટા બાપુની મેં ચરણરજ લીધી. તઈએ મને એવું ઓહાણ થયું હતું કે આ ઘરમાં હું હવે ક્યારેય પાછી નહીં આવું. મારા મનમાં કેટલી મૂંઝવણ હોય, પણ શું હું એ તને કહી શકું? સુઈ જા સુશીલા, સુઈ જા તું તારે. એમાં બીવા જેવું હું છે? તારા મોટા બાપુને તો તું ઓળખીશ ને. એ બે જણા આવીને જો કાંઈ 3-5 કરશે તો એને રાંડવા હારે બાંધી ને પકડી જનારા પોલીસ એ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે. છોકરી, તું ભારે પક્કી છે. તારે નામ લેવું છે તારા મોટા બાપુની ચિંતાનું, અને અંદરથી દાજે છે તો પેલા બે દુશ્મનોનું.
1: બાપુ,
2: બોલ, સાચી વાત છે ને?
1: બાપુ, મને જ મારા મનની ખબર પડતી નથી, ત્યાં તમને હું શું કહું?
2: અને તું તારી બાને નથી ઓળખતી? હા, તારા મોટા બાપુ ઉપર ઈ બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીશો લઈને હળી કાઢે એવી છે.
1: હે?
2: ને તેજાબની છાલક છાંટે તો શું થાય એની તને ખબર છે? ઈ સુખલાલના મોં ઉપર તો કાયમનું ચિત્રામણ જ કરી દે, ને બળ વળતા ફોલ્લા જ ઉપડી આવે, અને આંખમાં પડે તો તો ઈ.
1: અરે બાપુ, તમે શું જેમ આવે એમ બસ બોલે જ જાઓ છો?
2: કા, તને શું થયું?
1: કેવું બીક લગાડે એવું બોલો છો તમે.
2: આ બીક લગાડે એવું કેમ? આ હું તો તારા મોટા બાપુનું ક્ષેમ કલ્યાણ વાંચું છું.
1: હા હા,
2: એમનું એક રૂવાણું તો કોઈ હલાવી જોઈએ. ખબર છે, આખો મોહલ્લો ગજાવી મૂકી ને એ બે જણાને માથે ખૂન કરવા આવ્યાનું આળ જ મૂકે. ભલે ને 50,000 ખર્ચવા પડે, એક વાર તો એ સુખલાલ ને 2-4 વર્ષની જેલ ટીપાવી દે.
1: અરે પણ
2: ખબર છે, પણ સુશીલા, તું જરાય બીશમાં
1: હા
2: કેમ કઈ બોલતી નથી? હજી એ તારા મોટા બાપુની ફિકર કરી રહી છે.
1: તમને તો ક્યાં કોઈની ફિકર થાય છે?
2: સુશીલા, મને તો લાગે છે કે તારા મોટા બાપુ અગમચેતી રાખીને વેળાસર જ પોલીસ ખાતામાં જઈને કહી આવ્યા છે કે આજે રાતે અમુક સમયે અમારે ઘેર 2-4 મવાલી આવનાર છે, માટે મારે ઘેર છુપી પોલીસ બેહાડો. અને અત્યારે તો એ રેઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને માફ કરો માફ કરો કે તો ઊભો જ હશે.
1: હા, પણ એ કોઈથી ગાંજા જાય એવા છે નહીં હો. અને એમની હારે પોતાની જાતને નાગા લેખાવતા પેલા ખુશાલભાઈ તો હશે ને?
2: તું જોજે ને, તારા મોટા બાપુના પગમાં માથું મૂકીને બે આહુડાથી પગ ધોઈ ધોઈને માફી માંગશે, પછી સુખલાલના હાથે જડબે સલાક ફારગતી લખાવી લેશે.
1: એમ?
2: એમના હાથ બહુ લાંબા છે અને કોઈથી ગાંજ્યા જાય એવા નથી. ઈ સુખલાલની તો બધી ઉફાન બેહારી દઈ ને મુંબઈનો કેળો જ છોડાવી દે.
1: અરે, આજે બાબુને આ શું થઈ ગયું છે? કોઈ દાડો સુખલાલનું વાયટું નથી ને આજે તો લસણની જેમ એમને લસોટી જ રાખે છે. હું બાબુની સામે ક્યારેય એક કેવી વેણ બોલી નથી, પણ હવે તો હદ થાય છે. બાબુ સામે હાલીને એમની આમને તોડાવવા માંગે છે, પણ એ ગમે તે બોલે, હું એમની સામે એકે વેણ નહીં કાઢું. લાવ, માથા હુધી ચાદર ઓઢીને હુઈ જ જાઉં.
2: ઈ તો સારું થયું કે ઈ સુખલાલે બારના બાર લિફ્ટ આગળ તારી કઈ છેડતી ન કરી. એ તો તને ભરમાવીને નીચે લઈ જવા માંગતો હતો ને, ને પછી ફોસલાવી પટાવી ને મોટરમાં ઉપાડી જઈ ને તારી હારે લગ્ન કરી લેવાનો જ એનો મેલો ઈરાદો હતો ને. પણ આ તો તારા મોટા બાપુ પહોંચતા માણસ એટલે પછી એને.
1: પણ મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે?
2: તને સંતાપું છું? અરે બેન, હું તો ઉલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું. તને હિંમત આપું છું.
1: આવે મોટા હિંમત દેનારા.
2: હું ક્યાં મોટી છું? મોટા તો તારા મોટા બાપુ.
1: મારે એ કોઈ વાત સાંભળવી નથી.
2: પણ ચિંતા તો તું જ કરતી હતી ને ગગી.
1: કરતી

0: મોટો સમજે તો ને.
1: પણ હું તો તારા પેટની વાત સમજું બાય, કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપનું, તારા મોટા બાપુની ચિંતા, અને ચિંતા કરતી હોઈશ કોક બીજાની.
0: હા લ્યો, તમારા ખોળામાં માથું મૂક્યું, હવે જે કરવું હોય કરો મારા મોટામાં.
1: કાઠિયાવાડની હવા અડી ન અડી, ત્યાં તો છોકરાઓ કેવા દૂધતા બની જાય છે. હે બોલ તો ખરી, તારા મોટા બાપુનું હેમખેમ વાંચશ કે બીજાનું? સાચું કહી દે.
0: તમે બાબુ, તમે તો ભારે ધર્મી છો. કોક બીજાને તેજાબ છાંટવાની અને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે તમારા મોઢામાં.
1: સુશીલા, તને સુખલાલની દયા આવે છે એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
0: બાબુ,
1: મને તારા પેટની શી ગતાગમ પડે બેન.
0: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
1: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ને ત્યાં સુધી. હું તને કાઠિયાવાડમાં કેમ લઈ જાઉં છું એ જાણે છે?
0: કેમ?
1: તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા.
0: એમ કરો તો ખરા, હું જોઈ લઈશ. મને વાઘણ બનતા વાર નહીં લાગે હો.
1: શું કરીશ, તું તો હાવ એકલી છો.
0: તમે તો મારી હારે છો, તે વખતે જે સૂચ છે એ કરીશ.
1: તારા મોટા બાપુ તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માંગે છે.
0: એ તો એમની આબરૂ વધારવા માંગે છે, મને તો માત્ર આબરૂ વધારવાનું જાણે હથિયાર સમજી બેઠા છે.
1: આબરૂદાર તો આબરૂદારને જ ગોતે ને.
0: બાબુ, હું કહી રાખું છું તમને, મારે માટે ક્યાંય જોશો નહીં હો, અને કોઈને મને જોવાય બોલાવશો નહીં.
1: પણ તારા મોટા બાપુએ તો મને ઈ હાટું જ દેશમાં તારી હારે મોકલી છે.
0: એ તો પોતાની આબરૂ બચાવવા, ખુશાલભાઈ વગેરેને જવાબ દેવાથી બચવા, અને વિજયચંદ્રનો મામલો ટાઢો પડે ત્યાં સુધી આપણને દેશમાં મોકલ્યા છે. આપણું દેશમાં આવવું એ તો ઢાલરૂપ છે, જેથી કાળજાળ હથિયારો એમને ઊની આંચ ન પોગાડી શકે.
1: ને સુશીલા, આ હું તને જોવા મૂર્તિયાઓ બોલાવીશ તો તને
0: તો હું બોબડી બેરી અને લૂલી હોવાનો ઢોંગ કરીશ. ઢોંગ હું બૂમ બરાડા પાડીશ. બાબુ, એવું કરીશ કે આવનારા તો ભાગી જ જવાના.
1: તો પછી તે શું ધાર્યું છે?
0: બાબુ, શું તમે જાણતા નથી? જે તમે ધાર્યું છે એ જ મેં ધાર્યું છે. આમ અજાણ કા બનો?
1: સુખલાલ તો નહીં? તું મૂંગી રહી, એમાં જ તારો જવાબ મળી ગયો.
0: બીજાના પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડ્યું છે એ કેમ કોઈ દિવસ કહેતા નથી?
1: મારું કહ્યું શા કામનું? તે નક્કી કર્યું હશે એમાં મારે કહે શું થવાનું છે?
0: એમ હોય તો હું આજ સુધી સાસારું ખમતી હોત.
1: ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે?
0: મારે વાટ ક્યાં જોવાની જ છે? હું તો તમારી હારે ચડાયેલી છું. તમે ધારો તોય કે હું ધારું તોય તમને છોડીને આગી પાછી થઈ શકું તેમ નથી.
1: એટલે તું કહેવા શું માંગે છે? હું તને ન ગમતું હોય તેવું કરવાનું કહીશ તોય તું કરીશ?
0: એકવાર મને નાની તો જોવો. હું કહું છું એનો અર્થ તમે સમજી ન શકો એવું હું માનતી હતી. બાબુ, જો મને તમે ના પાડશો તો પણ કાયમને માટે તમારા ચરણોમાં જ પડી રહીશ.
1: ઠીક ત્યારે 4 દિવસની વાટ જોજે, જેવું હશે તેવું તને આજથી બરાબર 4થા દિવસે કહીશ.
0: બાબુ, બધાય નિર્ણય કર્યા પછી, મારા બધા પ્રશ્નો તમારે ચરણે ધરી દીધા પછી પણ મને એક જ બીક છે.
1: જે હોય તે કહી દે દીકરી, અંદર ને અંદર ઠાંસી ન રાખીશ, ને મારી કસોટી કરવી હોય તો એ પણ કરી લે દીકરી.
0: તમે મારા મોટા બાપુની એટલી બધી ભક્તિ કરો છો ને
1: કે હું તને એના હાથમાં સોંપી દઈશ એમ ને? સુશીલા, હું એમની ભક્તિ જરૂર કરું છું, પણ ભક્તિના પાત્રને દૂરથી નમસ્કાર કરાય અને પ્રીતિ પાત્રને છાતીએ લગાડાય.
0: બાબુ,
1: જો એમ જ હોત તો આટલા દિવસ શા માટે જવા દેત? તો એમના પગનું.
0: બાબુ, એ ચપ્પલનો છૂટો ઘા તમને નહીં, પણ જાણે

0: મારા કાળજે વાગો તો.
1: બસ બસ બેટા, શાંતિથી સુઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ થયું નહીં હોય. તારા મોટા બાપુ બપોરે જ નાસિક જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો કજિયો કરવા બેઠો ન રહે બેન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
2: પ્રસ્તુત છે નવરાત્રી પર્વને અનુલક્ષીને કવિ વલ્લભ ભટ્ટની રચનાઓ પર આધારિત વિશેષ રૂપક આજ મુને આનંદ વાગ્યો. લેખક તુષાર શુક્લ, પ્રવક્તા તુષાર શુક્લ પારુલ વ્યાસ, નિર્માણ સહયોગ શશિકાંત પરાતે, પ્રસ્તુતકર્તા પારુલ વ્યાસ. તો પ્રસ્તુત છે રૂપક આજ મુને આનંદ વાગ્યો.

0: સ્વામીની વિનવું હો બહુચરી, ગણપત લાગું પાય, દયા કરો ગુણ પાઠવું હો બહુચરી, વાણી દો મુજ માય, પરમેશ્વરીને પાયે પડી હો બહુચરી, કહું કળી ના કર્મ. એમ કહીને ભક્ત કવિ વલ્લભ મેવાડાએ ઈસવીસન 1731ના દુકાળથી વ્યથિત થઈને કલિકાળનો ગરબો ગાયો છે. 61 કડીના આ ગરબામાં કળિયુગની સ્થિતિનું વર્ણન છે. આ કઠણ કાળમાં કવિનું હૈયું મૂંઝાયું છે. પ્રજા પંડને પાળનારી જાત રખું થઈ ગઈ છે, સ્વાર્થલોલુપ થઈ ગઈ છે. આવા સમયને વર્ણવતા કવિ કહે છે, કળિયુગ આવ્યો કોપતો હો બહુચરી, કરવા શુભ સંહાર, લાજ મર્યાદા લોપતો હો બહુચરી, ભ્રષ્ટ કર્યા આચાર.
1: જે શબ્દ ભ્રષ્ટાચાર, જેના વગર આજે એક પણ દિવસ નથી જતો, એને કવિ વલ્લભે વર્ષો પૂર્વે ભાખ્યો છે. એમ લાગે છે કે કવિ આર્ષદ્રષ્ટા છે, ભવિષ્યને જુએ છે. અન્ન અતિ મોઘા થયા, આપી થા પણ ઓળવે, વંશનો વિક્રય કરે, વાડ ઉઠીને ખેતરને ગળે, આવા કંઈક ચિત્રો એમણે આલેખી અંતમાં માં બહુચરને વિનંતી કરી છે કે હે માં, ઉછેરીને નવ છેદીએ, છોરુને છે ન દઈએ, બાય ગ્રહીને નવ છોડીએ, સર્વના શોક હરો, કરુણા કરો.
0: ગે રચનાઓમાં સાહિત્ય સ્વરૂપ તરીકે આલેખાયેલો ગરબો શક્તિ આરાધનાનું સરળ અને ભાવપ્રદ ઉપનિષદ બન્યો કવિ વલ્લભની કલમે. જગત માતા, જોગમાયા, અંબા, જગદંબા, એના સૌંદર્ય, શણગાર અને સામર્થ્યને વર્ણવતા અનેક ગરબા એમણે રચ્યા. એમનો પરિચય વલ્લભ ભટ્ટ, વલ્લભ મેવાડો, વલ્લભ ધોળા એમ મળે છે. ઈસવીસન 18મી સદીના પૂર્વાર્ધમાં હયાત એવા કવિ બહુચરમાના અનન્ય ભક્ત હતા. અમદાવાદ પાસેના નવાપુરના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ. માતાનું નામ ફૂલકોર, પિતાનું કે ભાઈનું નામ હરિભ

એ સ્પષ્ટ થતું નથી. અને એમની સાથે લેવાતું ધોળા નામ એ એમના ભાઈનું નામ. મુખ્યત્વે એ ગરબા કવિ. ગાવા ગરબા છંદ બહુચર માત તણા એ કવિનો સર્જન સંકલ્પ છે. ચુંવાળના બહુચરમાના અનન્ય ભક્તે રચેલા ગરબા ગુજરાતણના કંઠમાં માળો બાંધીને બેઠા છે અને પ્રસંગ પડે ટહુકી ઉઠે છે.

રંગ તાળી, કેવો રસ ઝરતો પ્રયોગ! તાળીનો રંગ, રંગદાર તાળી, તાળીનો રંગ, રંગ તને તાળી, રંગમાં રંગ તાળીનો, રંગમાં રમમાણ હોય મન તન ત્યારે વાગી ઉઠતી તાલી, રંગ તાલી. સંગીતના વૈવિધ્યને જાણનારાને રંગ નામના પ્રકારની ખબર હોય જ. ભક્તિભાવની ચરમ સ્થિતિમાં અનુભૂતિ જે અભિવ્યક્તિ બને છે તે રંગ છે. રંગમાં દેહભાન રહેતું નથી, મન એકાકાર બની જાય, સુરતાની સ્થિતિ છે રંગ. વલ્લભ ભટ્ટને આ અવસ્થાનો અનુભવ હશે જ, અને એટલે જ એમણે રંગમાં આવીને આ રંગને જાણ્યો, માણ્યો ને ગાયો છે.

0: થંભ મારે બાળી બહુચરમાં અલબેલી રંગભેર ગરબે ઘૂમે છે, ચપટી લે છે, ઠેક દે છે, તાળી પાડે છે. મા તો ત્રિભુવનેશ્વરી છે, એની તાળી પડે તો એની ગુંજ બ્રહ્માંડે ગાજે. વિરાટનું દર્શન કરનાર, બ્રહ્મનાદનું શ્રવણ કરનાર, એના ચિત્તમાં જાગે જે ભાવ એ કવિ વલ્લભે આલેખ્યો. આ કવિએ ગાગરનો ગરબો પણ આલેખ્યો છે. એમાં ગાયું છે, ગગન મંડળ કેરી ગાગરી રે, સુંદર સકળ શોભા ભરી રે, આવે ભવાની ઉમંગ શું રે, રાસ રમે મધ્ય રંગ શું રે.
1: જગત જનની માં ભવાની ના હૈયે ઉમંગ જાગ્યો છે. માં સ્વયં આ ગગન મંડળની ગાગરડીને માથે ધરીને ગરબે ઘૂમી રહી છે. આ સમસ્ત સૃષ્ટિની સકળ શોભા એ માતાનું જ સર્જન છે. સૂર્યનો દીવડો ધર્યો છે, મેરુ પર્વતની વાટ કરી છે, સાત સાગર ઘીના ભર્યા છે. અજર અમર આઈ ઈશ્વરી રે, રાસે રમે રંગમાં ભરી રે. 40 કળીના ગરબામાં કવિ વલ્લભે શિશુને વ્હાલ કરતી માનું ભવ્ય સ્વરૂપ પણ વર્ણવ્યું છે.
0: કવિ વલ્લભે 29 કડીનો કજોડાનો ગરબો પણ લખ્યો છે અને એમાં સમાજમાં પ્રચલિત લોકાચારનું વર્ણન કર્યું છે. 55 કડીનો વ્રજવિયોગનો ગરબો, 43 કડીનો સત્યભામાના રૂસણાનો ગરબો, 84 કડીનો આંખ મીચામણાનો ગરબો, એક ધનુષધારીનો ગરબો પણ આલેખ્યો. ધનુષધારીનો ગરબો 156 કડીનો છે. આ ગરબો ધનબાઈને સંબોધીને કહેવાયો હોય એવું લાગે છે. ગરબો સંપૂર્ણ ગાઈને જો, વદે વલ્લભ દિનનિશ જો, એમ કહે ધનબાઈને જો, સદા સક્ત રહો મમ શીશ જો.
1: આવા સુદીર્ઘ ગરબા પ્રચલિત અર્થમાં ગરબે ગુમતા ગવાતા નહીં હોય. એક પરંપરા બેઠા ગરબાની પણ છે. માતાજીની સ્તુતિ, આરાધના, થાળ વગેરેના ગરબા માં સન્મુખ બેસીને ગવાય છે. કેટલીક જ્ઞાતિમાં આવા બેઠા ગરબાનો ચાલ છે. વલ્લભ ભટ્ટ મેવાડાના ગરબામાં 61 કડીનો માના શણગારનો ગરબો કવિત્વની શક્તિથી સભર મનાયો છે. વિવેચકો અને ગુજરાતીમાં આલેખાયેલું સૌંદર્ય લહેરી સ્તોત્ર કહે છે.
0: પ્રથમ પૂજું ગણપતિને, સમરું શારદા માય કે રમવા નીસર્યામાં, અલબેલી ઈચ્છા ધરીને ગરબે રમવા જાય કે રમવા નીસર્યામાં. જોગ માયાએ ઈચ્છા કરી છે, શણગાર ધરીને ગરબે રમવા નીસર્યા છે. કવિ એક ક્ષણ પણ એ નથી ભૂલતા કે આ સગળું માની ઈચ્છાનું પરિણામ છે. માં ઈચ્છા કરે એ આકાર ધરે. આ ગરબાની પંક્તિઓ અન્ય રચનાઓમાં પણ જોવા મળે છે. સોના ગરબો શિરે ધર્યો ને રમતા વાધ્યો રંગ, શનખલપુરના ચોકમાં ને 64 બેની સંગ.
1: નવરાત્રિના 9 દિવસ પછી દશેરાએ હોમ હવન ને પછી માં પુનઃ ગોખમાં બિરાજે. આખી રચના સ્ત્રીના વિધવિધ શણગારના ઉલ્લેખથી સભર તો છે જ, પણ એ શણગાર ધરનારી માં જગદંબા છે, એની ધન્યતા પણ છે.

0: કવિ વલ્લભભટ્ટની રચનાઓમાં દેવી મહાત્મ્ય દર્શાવતી કથા પણ છે. પાવાની પટરાણીનો ગરબો 59 કડીનો છે. એમાં દંતકથાના ઓઠે નારીના ગૌરવને સાચવવાનો સંદેશ છે. પાવાના રાજવીને ઉદારચરિત માતા રાજી થઈને વરદાન માંગવા કહે છે, ત્યારે રાજા વિવેક ચૂકે છે. માંગતા પણ આવડવું જોઈએ. પતાઈ રાજાની કામુકતા જ પાવાના પતનનું કારણ બને છે.
1: માગ માગ એ માની પ્રસન્નતાની સામે મોલે પધારો એવી માગણી જ્યારે મુકાય ત્યારે માએ કહ્યું, ફટ ફટ પાવાના રાજન કે પાવો તારે પાપે જશે રેલોર. પાવાગઢ પર ગુજરાતનું મહાપ્રતાપી માતૃતીર્થ છે, જ્યાં મહાકાળી બેઠા છે. ગરબામાં આજે પણ ગવાય છે, મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે.

0: જ્યાં વસે બહુચરમાં ત્રિભુવન ધણી રે, આઈજી નોધારાના આધાર.
1: અઢાર અંતરાના ગરબામાં કવિએ આ તીર્થધામનો મહિમા ગાયો છે. 68 તીર્થથી અધિક એવા આ યાત્રાધામમાં વસતા બહુચરમાં કવિના આરાધ્ય દેવી છે. બાળી બહુચરાનો ગરબો પણ 30 અંતરામાં માની વંદના કરે છે.
0: માં તારું કારણ કલિયુગ માય કે બાળી બહુચરા રે, માં તું નિર્મળ ગંગ માય કે વાળી બહુચરા રે, માં તું બુડતા ઝટલે બાય કે બાળી બહુચરા રે, શનખલપુર વાસો વસે રે માં, વદે ભર્યા બહુ મસમસે રે માં, માં તારું સુંદર વદન સુહાય કે બાળી બહુચરા રે. કવિ વલ્લભનો એક ગરબો છે લોલનો ગરબો. 82 કડીના આ ગરબામાં ગરબા પ્રકારમાં લોકપ્રિય એવો લોલ શબ્દ પ્રયોગ છે. મારી માં તું બહુચરા રે લોલ, દેવી દૈત્ય સૌ ચર્યા રે લોલ, હરિહર ઉચ્ચર્યા રે લોલ, માં તું બહુચરા રે લોલ, કવિએ કથની કથી રે લોલ, અનેક તે એક થી રે લોલ, બહુચર બીજી નથી રે લોલ, મારી માં તું બહુચરા રે લોલ.
1: એકમાંથી અનેકનું સર્જન એ સૃષ્ટિ મંડાણનું એક ચિંતન છે, ને એની રચનારી માં આદ્ય શક્તિ એક જ છે. આવો અનન્ય ભક્તિભાવ કવિની વાણીમાં છલકે છે અને એ ગાય છે, લ્યો લ્યો મોતી વેરાણા ચોકમાં, લ્યો લ્યો મોતી વેરાણા ચોકમાં, ડુંગરવાળી ડોશીના ગોખમાં, લ્યો લ્યો મોતી વેરાણા ચોકમાં. કવિ વલ્લભે બહુચરમાની સ્તુતિમાં થાળ ઝૂલણ જોટો ગરબી ગાયા છે, એમ એક આરાસુરમાં પંચતીર્થનો ગરબો ગાયાની પણ નોંધ મળે છે. 39 કડીના આ ગરબામાં આરાસુરની આઈ માં અંબિકાને ભજી છે. 52 શક્તિપીઠમાં જ્યાં જગત જનનીનું હૃદય છે એવા પરમ કલ્યાણકારી માતૃતીર્થ અંબાજીમાં ભક્તિભાવથી તથા પૂજન અર્ચન અને દર્શન વર્ણવાયા છે.
0: મંડપની રચના ઘણી રે માં, હીરા રત્ન જડ્યા મણી રે માં, શોભે શ્રીસુરના ધણી રે માં, માજી તુને દીઠે પાતક જાય. અહીંના પંચતીર્થને એમણે યાદ કર્યા છે. ગણપતિ વંદના, શિવ સન્મુખ બેસીને પૂજન, ચાચરની પૂજા, ભૈરવને વંદન, વરાહી, સિદ્ધવઈ, માનસરોવર વગેરેનો એમાં ઉલ્લેખ છે. સકલ તીર્થ તહીં વાસીએ રે માં, ભમવું ન પડે કાશીએ રે માં, સકલ તીર્થ તહીં વાસીએ રે માં, ભમવું ન પડે કાશીએ રે માં, એ ઉચ્ચારતા કવિ વલ્લભે આ તીર્થધામનો મહિમા કર્યો છે.

0: જાણીતા વિવેચક વિજયરાય વૈદ્યે મધ્યકાલીન સાહિત્યની નથની જેવા ગૌણ પણ ચિત્તહર અલંકાર તરીકે એમના ગરબાને વખાણ્યા છે. આવા અપ્રતિમ ગરબા કવિ વલ્લભની અમરકૃતિ છે આનંદનો ગરબો. એમાં શબ્દની ઝમક, પ્રાસાનુપ્રાસ અને એમાંથી સર્જાતો નાદ વૈભવ અલૌકિક વાતાવરણ રચે છે.
1: અણગણ ગુણ ગતિ ગોત ખેલ ખરો ન્યારો માં માત જાગતી જ્યોત જળહળતો પારો માં આદ્ય નિરંજન એક અલખ અકળ રાણી માં તું થી અવર અનેક વિસ્તરતા જાણી માં મૂલ મહી મંડાણ મહામાયેશ્વરી માં યુગ સચરાચર જાણ જય વિશ્વેશ્વરી માં આદ્ય શક્તિ માં જગદંબા ઠાલે ઘેર ઠકુરાયની દેનારી આ માં એને આપણા સૌના કોટી કોટી પ્રણામ. વારંવાર પ્રણામ કરજોડી કીજે માં નિર્મળ નિશ્ચય નામ જનનીનું લીજે માં કરી દુર્લભ સુલભ રહું છું છેવાડોમાં કરજોડી વલ્લભ કહે ભટ મેવાડોમાં.

ગુજરાતની ગરવી ગરબા પરંપરાના આ ઉજળા કવિ વલ્લભને વંદન કરતા કવિ નર્મદે એમને બીજા વર્ગની પહેલી ટુકડીમાં સમાવ્યા છે.

0: નવરાત્રી પર્વને અનુલક્ષીને હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કવિ વલ્લભ ભટ્ટની રચનાઓ પર આધારિત વિશેષ રૂપક આજ મુને આનંદ વાગ્યો. લેખક હતા તુષાર શુક્લ, પ્રવક્તા તુષાર શુક્લ અને પારુલ વ્યાસ, નિર્માણ સહયોગ શશિકાંત પરાતે, પ્રસ્તુતકર્તા પારુલ વ્યાસ.
1: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: કાયમ ફરફર કરે છે, તારા પગે પૈડા મૂકે છે સફર. મને પણ તો ક્યારેક લઈ જા. આ વખતે ક્યાં ક્યાં ફરી આવ્યો?
1: આ વખતે નદી, ઝરણા અને પર્વતોને માણી આવ્યો છું. કુદરતના પ્રેમમાં પડી ગયો છું. ઉત્તર ગુજરાતના યાત્રાધામોનો તને સરસ પરિચય કરાવું. બોલ,

0: અંબાજી, બહુચરાજી, શામળાજી. હા હા, ચાલ ચાલ, જરૂર જઈશું.
1: જો યાત્રા અરવલ્લીની ડુંગરમાળ અને પાલનપુરની પૂર્વમાં સાતપુડાની અર્ધવર્તુળ ડુંગરાળ રેખા આ ગુજરાતની મુખ્ય તળભૂમિને જુદું પાડે છે.
0: અને મોટે ભાગે રાજસ્થાનમાં આવેલી પ્રાચીનતમ અરવલ્લીની ગિરિમાળા આબો આગળ ગુજરાતમાં પ્રવેશતી પાવાગઢ તરફ વાંકી ચૂકી થતી આખરે વિંધ્ય ગિરિમાળામાં ભળી જાય છે.
1: હા, અને આ ગિરિમાળા પર મહેસાણા અને વિસનગરની વચ્ચે તારંગાની ટેકરીઓ છે. આની એક ટેકરી ઉપર તીર્થધામ છે, જ્યાં અજિતનાથ ભગવાનનું સુંદર મંદિર છે.
0: આ મંદિર ઈસવીસન 1120 માં ગુજરાતના રાજા કુમારપાળે બંધાવ્યું હતું, એ જ ને?
1: હા, એ જ. આ જૈન મંદિર એમણે જ બંધાવ્યું. આ ડુંગરની તળેટીમાં ગાઢ જંગલ છે અને જાનવરો પણ.
0: પણ અહીં સગવડ સારી છે નહીં? જનાવરનો તો ભય નહીં.
1: ડુંગરને ફરતો કોટ છે ને.
0: બહુ સરસ જગ્યા છે, ફરી ફરી આવવાનું મન થાય એટલું સરસ છે.
1: હવે તને પાટણ લઈ જાઉં.
0: એ સફર, મને પટોળું અપાવજે હોને, મારે પહેરીને ફરવું છે.
1: ગાંડી, બહુ મોંઘા આવે છે. પાટણના પટોળા ઉપરાંત તલવાર અને સુડી પણ વખણાય છે.
0: તો પછી તારા માટે તલવાર, મારા માટે પટોળું, ને આપણા માટે સુડી. ચાલ હવે જઈએ.
1: જો આ પાટણ આવી પહોંચ્યા. તને ખ્યાલ છે યાત્રા કે પાટણ કોણે વસાવ્યું?
0: હાસ તો, વનરાજ ચાવડાએ.
1: અને હવે જો આ રાણી વાવ, કર્ણદેવ પહેલાની માતા અને ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી.
0: એ સફર, કેટલી સુંદર મૂર્તિઓ છે આ. બાપરે, આટલી સુંદર મૂર્તિઓ આપણા ગુજરાતમાં જવલ્લે જોવા મળે.
1: હા, મોઢેરાનું મંદિર કે સહસ્ત્રલિંગનું તળાવ, રુદ્ર મહાલય કે બીજા નજીકના ઘણા સ્મારકો લગભગ ખંડેર થઈ ગયા છે, પણ આ મૂર્તિઓ તો જાણે હમણાં બોલશે એમ લાગે છે.
0: દટાઈ ગઈ હતી આ વાવ કોઈક રીતે.
1: હા, અને હજુ 1987 જ ફરી શોધી કઢાઈ, એટલે આક્રમણોનો ભોગ નથી બની એમ કહેવાય. સમયને કારણે અને દટાઈ જવાને કારણે તૂટફૂટ થઈ છે તે જ.
0: અદભુત વાવ છે.
1: ચાલ હવે નજીકમાં જ તને સહસ્ત્રલિંગ તળાવ છે તે બતાવું. જો કે હવે તો એ પુરાઈ ગયું છે, પણ એનો એક વખત હતો. એની પણ એક દંત કથા છે, સાંભળ.
2: મહારાજા સિદ્ધરાજનો જય હો. માળવાનો વિજય કર્યા પછી આપનું અણહિલવાડમાં સ્વાગત છે.
3: મંત્રી, અમે હવે અહીં જ એક સરોવર બંધાવવા માંગીએ છીએ, જેની ફરતે 1000 શિવ મંદિરો પણ બંધાવવા માંગીએ છીએ.
2: આપની ઈચ્છા પૂર્ણ હો. આવો મહારાજ, સરોવર બંધાઈ ગયું છે, આપ જુઓ.
3: ઓહ, કામ તો સરસ થયું છે, પાણી પણ સારું છે. મંત્રીજી, પેલી સ્ત્રી કોણ છે? કોઈ જીથરે વીટુ રતન? આની સામે સ્વર્ગની અપ્સરા પણ ઝાંખી પડી જાય.
2: ઓળ જાતિની સ્ત્રી છે, ને નામ છે જસ્મા.
3: બોલાવો એને.
2: અરે કિસના, પેલી જસ્મા ઓડલને મોકલજો જરા અહીંયા.
4: જી મંત્રીજી.
5: મહારાજની જય હો.
3: જસ્મા, મેં તારા જેટલી સુંદર સ્ત્રી કદી નથી જોઈ. મારી સાથે લગ્ન કરીશ? હું તને પટરાણી બનાવીશ.
5: અરે રે રે મહારાજ, કાઈ નઈ ને ચામડે મોયા ફટ છે તમને. હું મારા પતિની જ રહીશ, મને તમારી પટરાણીની જગા લેવાના કોઈ અભરખા નથી. મંત્રીજી, હું તો આ હાલી.
6: જસ્મા, હું તારી જાતને સમજી શું બેઠી છે? હું આખી ઓર જાતિને આણી નાખીશ.
5: જાઓ જાઓ, થાય તે કરી લેજો મહારાજ, હું તમારી કદાપી નહીં થાઉં.
0: પછી શું થયું સફર?
1: રોષે ભરાયેલા રાજાએ ઘણા ઓર લોકોને હણી નાખ્યા, જેમાં જસ્માનો પતિ પણ મૃત્યુ પામ્યો. જસ્મા પતિ પાછળ સતી થઈ, ચિતા રચીને બળી મરી. મરતા મરતા એણે શાપ દીધો કે સિદ્ધરાજને પુત્ર નહીં થાય.

0: એ સાપ લાગ્યા પછી સહસ્ત્રલિંગ તળાવનું પાણી સુકાઈ ગયું.
1: અરે
0: હા, વિચાર કર, તળાવની ચારે બાજુ હજારો શિવ મંદિર હોય, એ ઉપરાંત વિષ્ણુના 10 અવતારોના, 108 દેવી દેવીઓના અને સિદ્ધ વિનાયકના દેરા, ને એ ઉપરાંત બીજા કેટલાય દેરા હોય, તળાવના ઘણા ઘાટ હોય અને સરોવરમાં પાણી જ ના હોય.
1: ઓહો, તો બધી શોભા નષ્ટ થઈ જાય, હાસી થાય.
0: હા, એટલે તળાવમાં પાછું પાણી કઈ રીતે ભરાય તેનો ઉપાય શોધતા એવો ઉપાય મળ્યો કે કોઈ નરનું બલિદાન દેવું જોઈએ.
1: તે અપાયું? કોઈ નર પુરુષનું બલિદાન અપાયું?
0: હા યાત્રા, બલિદાન દેવા માયા પછાત જાતિનો એક માણસ સ્વેચ્છાથી તૈયાર થઈ ગયો અને એના બલિદાન પછી સરોવર જળથી છલકાઈ ગયું, એવું પુસ્તકોમાં લખાયેલ છે.
1: નવાઈ કહેવાય. હા,
0: કલ્પના કર યાત્રા એ દિવસોની, આ તળાવ ઉપરાંત અને મંદિરો ઉપરાંત ચારે બાજુ પાઠશાળાઓ, પાટણ કેવું લાગતું હશે!
1: જાણે કે શાશ્વત સમૃદ્ધિ, શાંતિનું પરમધામ, ધર્મનું પટાંગણ.
0: હા એમ જ. ચાલ હવે તને મોઢેરા બતાવો.
1: ચાલ.
0: એ તને તારું પટોળું?
1: આટલી સરસ સહસ્ત્રલિંગની કલ્પના પછી પટોળું તુચ્છ લાગે છે.
0: કોઈ સ્થળે પહોંચ્યા પછી જો આવો કોઈ અનુભવ ન હોય ને યાત્રા, તો એ ડેલીએ હાથ દીધો કહેવાય.
1: તો ચાલો હવે જઈશું મોઢેરા.
0: જો
1: વાવ, સફર! મને તો થાય છે કે આ ખંડેરો આવા છે તો જ્યારે અહીં મંદિર હશે ત્યારે કેટલું સરસ લાગતું હશે.
0: ચાલ હવે ફરી તને કલ્પનાના દર્શન કરાવું. 51 ફૂટ લાંબુ અને 25 ફૂટ પહોળું સૂર્ય મંદિર, 13 ફૂટ ઊંચા સ્તંભ, ગર્ભગૃહમાં સૂર્યની ઊભી મૂર્તિ, એવી રીતે કે વસંત અને શરદ સંપાતના દિવસોએ સૂર્યના કિરણો સીધા જ સૂર્યદેવની મૂર્તિ પર પડે, મૂર્તિની પ્રદક્ષિણા માટે ખાસ માર્ગ. અરે હજુ સાંભળ, મંદિરની ચારે પાસ આવેલી દિવાલોમાં અને અંદરના ભાગના ગોખલાઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ, મુખ્ય મંદિરના ભોયરામાં પણ ગર્ભગૃહ મૂર્તિ પણ હશે જ, મંદિરના સંકુલમાં એક પ્રાસાદ, એક સભામંડપ, સભામંડપ પાસે એક રંગમંડપ જેમાં નૃત્ય થતા, ત્યાં મહાભારતના પ્રસંગોના શિલ્પો કોતરેલા હોય.
1: ઈ સફર કઈ દુનિયામાં લઈ આવ્યો તું મને?
0: અરે સાંભળ સાંભળ, મંદિરના સામેના ભાગમાં રામકુંડ કે સૂર્યકુંડના નામે ઓળખાતું મોટું સરોવર, એટલું મોટું કે ફરતે 1000 મંદિરો.
1: અહીં પણ
0: હશે ને અદભુત.
1: સફર આ મૂર્તિઓ તો જો, હોલ બૂટ એટલે પેલું ઢીંચણ સુધી આપણે પહેરીએ છીએ ને, એવા બૂટ પહેર્યા છે.
0: ઈરાની ઢબની છે.
1: પણ આ મંદિર કોણે બંધાવ્યું હશે? ક્યારે બંધાવ્યું હશે?
0: ભીમદેવ પહેલાએ 1026-27 આ મંદિર બંધાવ્યું.
1: અરે પણ અહીં તો ઠેર ઠેર મૂર્તિઓના અંગભંગ કે સ્તંભના ટુકડા કે ઝરૂખાના શિલ્પના ટુકડા વિખરાયેલા છે.
0: અહીંથી સીતા, વિષ્ણુ, ચંદ્ર, રાવણ વગેરેની મૂર્તિઓ પણ મળી છે. કહે છે કે સૂર્ય મંદિરના મંડપ ઉપર ઘણો સુંદર ઘુમ્મટ હતો, તોડી પડાયો છે. અત્યારે અહીં નાના ઝૂંપડાઓનું ગામ છે, પણ ક્યારેક જરૂર મોટું નગર હશે.
1: હશે જ. અદ્ભુત જગ્યાએ આવી પહોંચી છું હું, ભરી લઉં શ્વાસોમાં.
0: આપણી યાત્રાનો આગલો મુકામ છે સિદ્ધપુર.
1: એ હા, એ તો શ્રી સ્થળ તરીકે પણ ઓળખાતું હતું, હે ને?
0: હા, કહે છે વિષ્ણુ અને લક્ષ્મી એટલે કે શ્રીને વસવા વિશ્વકર્માએ શ્રી સ્થળનું અહીંના વનમાં સર્જન કર્યું હતું.
1: એ સફર મેં એવી પણ વાત સાંભળી છે કે ભીમે પણ દુશાસનની છાતી ચીરીને લોહી પીધા પછી તેનું પ્રાયશ્ચિત અહીં સરસ્વતીને કિનારે કર્યું હતું.
0: હા, પણ એના પુરાવા તો નથી આપણી પાસે. જ્યાં સુધી આપણે ઇતિહાસને જાણીએ છીએ ત્યાં સુધી ગુજરાતના રાજા મૂળરાજ સોલંકીએ મામાની હત્યા કરીને રાજગાદી મેળવી હતી. જિંદગીના પાછલા દિવસોમાં એમના મનમાં પશ્ચાતાપ થયો. એ શિવભક્ત હતો. એમણે ઉત્તર ભારતમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, જમીન આપી અને એમને સિદ્ધપુર, શિહોર, ખંભાત વગેરે સ્થળોએ વસાવ્યા.
1: સફર સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પણ ઉત્તમ મનાયું છે, નહીં?
0: હા, કારણ કે કપિલ ઋષિ અહીં જન્મ્યા હતા અને એમની માતા દેવશ્રુતિને એમણે જ્ઞાનવાપી વાવમાં જ્ઞાન આપ્યું હતું, તેથી સિદ્ધપુરની સરસ્વતી નદી કે બિંદુ સરોવર

0: માતાનું શ્રાદ્ધ કરવા માટે ઉત્તમ મનાયા છે, એમ જ જેમ કે પિતાના શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ માનવામાં આવે છે.
1: સિદ્ધપુર આવતા યાત્રીઓ સરસ્વતીમાં સ્નાન કરે છે, કપિલાશ્રમના દર્શન કરે છે, જ્ઞાનવાપી વાવ અલ્પ સરોવર અને બિંદુ સરોવર આગળ જાય છે અને સરસ્વતી નદીને તીરે કે બિંદુ સરોવરની પાળે માતૃશ્રાદ્ધ કરે છે. સરસ્વતીને કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને રુદ્રમાળના ખંડેરો છે.
0: આ ખંડેરો જોઈને મને જીવન સાચી રીતે સમજાય છે. યાત્રા
1: શું દરેક ભવ્યતાને આખરે ખંડેર થવું પડે છે સફર? પણ હવે તું મને રળિયામણી યાત્રાએ લઈ જા.
0: ચાલ, તને બાલારામ ગમશે ને? ચાલ. પાલનપુર આવી ગયું છે યાત્રા. હવે ચિત્રાસણીથી ઉતરીશું, ત્યાંથી 2 કિલોમીટર દૂર બાલારામ આવેલું છે.
1: કેટલું બધું રળિયામણું છે.
0: હા, લીલીછમ ઝાડીઓ અને પર્વતમાળાના ટેકરાઓ, એટલે આ સ્થળ જંગલ જેવું લાગે છે. જો એ આ આવી પહોંચ્યા આપણે બાલારામના શિવ મંદિરે.
1: બહુ સુંદર મંદિર છે.
0: જો
1: જો શિવલિંગ ઉપર પાણીનો પ્રવાહ સતત વયા કરે છે.
0: તો ચાલ, અહીંથી એક ગંગાસાગર નામનું સરોવર છે તે બતાવ.
1: બતાવ.
0: ચાલ.
1: આહા, કેટલું સરસ છે. અને આ મંદિર છે ને?
0: હા, એ દૂધધારા માતાજીનું મંદિર છે. વળી કોટેશ્વર મહાદેવનું પણ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે. અહીં ઘણા લોકો યાત્રા કરવા કે હરવા ફરવા આવે છે.
1: ખરેખર સફર. કે હવે ક્યાં લઈ જઈશ?
0: અંબાજી, ઉત્તર ગુજરાતના મોટા યાત્રાધામે.
1: અરે વાહ વાહ વાહ, સાંભળ્યું છે કે મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી એ તો બહુ જ સરસ થઈ ગયું છે.
0: અરે તું જઈને જોતો ખરી, ચાચર ચોક પણ મસ્ત બની ગયો છે. અને જીર્ણોદ્ધારની વિશેષ માહિતી આપતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ડેપ્યુટી એન્જિનિયર શ્રી ગિરીશ પટેલે કહ્યું,
2: માં અંબાના દર્શન કરવા માટે દર વર્ષે લાખો યાત્રિકો આવે છે. યાત્રિકોને ધ્યાને રાખીને અને તેમની સુખ સુવિધાઓનો વિકાસ થાય એ હેતુલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે રોડ, સ્ટ્રીટ લાઇટો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો ટ્રસ્ટ તરફથી બાંધવામાં આવે છે. તાજેતરમાં 6 કરોડના ખર્ચે એક કોલેજ પણ બનાવવામાં આવી છે. એક હોસ્પિટલનું આયોજન કર્યું છે. દર્શનપાથ, શક્તિ ચોક, શક્તિદ્વાર એ હવે તાજેતરમાં 25મી તારીખે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું ભૂમિપૂજન પણ રાખવામાં આવેલું છે. ગબ્બર ફરતે પ્રદક્ષિણા માર્ગ બનાવવાનું એક આયોજન છે. એમાં 51 શક્તિપીઠોના નાના નાના મંદિરો બનશે અને યાત્રિકોને એક ધાર્મિક ભાવના ઉભી થશે.
1: એ સફર, આ મંદિરમાં માની મૂર્તિ તો નથી?
0: હા નથી, આ તાંત્રિકો માટેનું મંદિર છે. મંદિરમાં ભલે નથી મૂર્તિ, પણ ઘીના દીવા ગોખમાં બળ્યા કરે છે. દર્શન સવાર સાંજ થાય. હા, જાળીવાળા બારણા બંધ હોય છે, પણ જાળીમાંથી દર્શન થઈ શકે છે.
1: અને આ સામે ચાચર ચોક, અહીં હવન થાય છે.
0: ભાદરવામાં અહીં મોટો મેળો ભરાય છે. ખૂબ જ યાત્રાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે.
1: એ સફર સફર, આ આ શું છે?
0: આ ચાચર ચોકની એક ઓરડીના આ ખૂણે સિંદૂર લગાવેલો એક ધોકો છે. એ ધોકો ભૈરવનો છે. આ ધોકા પાસે પણ અખંડ દીવો બળતો જ રહે છે. ચાલ હવે ગબ્બર ચડીએ. અહીં મંદિરેથી 5-1 કિલોમીટર દૂર આવેલા આ પહાડને ગબ્બર કહે છે. માતાજી ગબ્બરને ફાળીને પ્રગટ થયા હતા.
1: સફર સફર, આ ગબ્બરનું ચઢાણ બાપરે ભારે કપરું છે. પણ હાશ, છેવટે ચડી ગયા.
0: માતાજીના દર્શન એમ થોડા થાય. જો હવે આ ગબ્બરની ટોચ ઉપર માતાજીની પથ્થરની પ્રતિમા છે ને મૂર્તિની બાજુમાં પારસ પીપળો છે. જય હો અંબે માતની, જય હો.

0: આ આ આ બહુચરાજી આવી ગયા હે ને મહેસાણા પાસે. સફર અહીં પણ માતાજીની મૂર્તિ નથી?
1: ના, આ જૂના મંદિરમાં બાલાયંત્રની પૂજા થાય છે. અહીં સિંહાસન આગળ બે અખંડ દીવા બળ્યા જ કરે છે.
0: સામાન્ય રીતે લોકો અહીં બાળ બાબરી અને બાધા ઉતરાવવા માટે આવે છે.
1: નવરાત્રીમાં અહીં મોટો ઉત્સવ થાય છે, મેળો ભરાય છે અને ભવાઈ પણ થાય છે.
0: હેમ?
1: અરે અહીં તો મેળાની નવાઈ જ નથી યાત્રા. દર પૂનમે મેળો ભરાય છે, પણ ચૈત્રી પૂનમે મોટો મેળો ભરાય છે. આ ઉપરાંત અષાઢ, આસો, માગસર અને ફાગણી પૂનમના મેળા પણ બહુ મોટા હોય છે. ચાલ હવે ખેડ બ્રહ્મા લઈ જાઉં તને, ઈડરથી આગળ છે. કહે છે કે અહીં એક ખેડૂત સવારે ખેતર ખેડતો હતો, ત્યારે ખેડતા ખેતરમાંથી બ્રહ્માજીની મૂર્તિ મળી આવી. પછી ખેતરમાં એ જ સ્થળે બ્રહ્માજીનું મંદિર બંધાવ્યું, એટલે આ ગામનું નામ ખેડ બ્રહ્મા પડ્યું.
0: ને જો આ સામે વાવ છે.
1: ને પાછી ગામની પાસે જ નદી વહે છે. અહીં ત્રણ નદીઓનો સંગમ થાય છે. એક છે હિરણાક્ષી, બીજી ભામાક્ષી ને ત્રીજી છે કોસાંબી. ત્રિવેણી સંગમ પાસે ભૃગુ ઋષિનો આશ્રમ છે. આ સ્થળે પણ શ્રાદ્ધ કરવાથી પુણ્ય મળે છે. જો આ છે ચામુંડામાનું મંદિર છે. પેલું છે તે શ્રી રાંબાદેવીનું છે અને ત્યાં ભૃગુનાથ મહાદેવનું મંદિર છે.
0: ચલો હવે કહો કે હવે ક્યાં લઈ જશો તમે?
1: હવે તમને લઈ જઈશું શામળાજી અને પછી ઘેર.
0: સારું સારું, શામળાજી તો ચલો પહેલા.
1: મોડાસાથી 29 કિલોમીટર દૂર આવેલું શામળાજી પ્રાચીન સમયનું ગામ છે. અગાઉ તે હરિશ્ચંદ્રપુરીના નામે ઓળખાતું, કેટલાક તેને ગદાધરપુરી પણ કહે છે.
0: મેશ્વોને કિનારે છે આ શામળાજી?
1: હા, અહીં એક ડેમ છે. અહીં નદીના પાણીનો એક ધરો છે. આ ધરો નાગધરાના નામે ઓળખાય છે. આ ધરાનું પાણી કદી સુકાતું નથી. મંદિરની દિવાલો ઉપર હાથીઓ અને મહાભારતના પ્રસંગો ચિત્રેલા છે. મંદિરના આગળના ભાગમાં બે મોટા હાથીઓની મૂર્તિઓ છે.
0: મંદિરની આગળનો આ ચોક જ રત્ન ચોક ને?
1: હા, મુખ્ય મંદિરની બાજુમાં રણછોડરાયનું મંદિર પણ છે ને બોહરામાં કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે. પાસે આ કર્માબાઈનું તળાવ છે. તળાવને કાંઠે ભાઈ બહેનનું મંદિર પણ છે અને ગાંધારીના 101 બાળકો સાથેની મૂર્તિઓ જોવા જેવી છે. કહે છે કે અહીં બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું હતું. દર પૂનમે અહીં પણ મેળો ભરાય છે ને કારતક સુદ 11 થી વદ બીજ સુધી વર્ષનો મોટામાં મોટો મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી યાત્રાળુઓ આવે છે.
0: ઉત્તર ગુજરાતમાં આટલું બધું? ખરેખર સફર મને તો માન્યામાં નથી આવતું.
1: તું નથી માનતી ને? તારે પ્રમાણભૂત માહિતી મેળવવી હોય તો ભારતીય સંસ્કૃતિના વિષય નિષ્ણાત અને HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટને આપણે સાંભળીએ, પછી છૂટા પડીએ.
2: ઉત્તર ગુજરાતનો પ્રદેશ એટલે આનર્તનો પ્રદેશ કહેવાય છે. એક સમયે આનર્ત અને સુરાષ્ટ્ર એવું સંયુક્ત સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં અને ત્યાર પછી છેક મૌર્યકાલમાં આ શબ્દપ્રયોગ થયેલો જોવા મળે છે. શર્યાતી રાજાના પુત્ર ને વારસામાં મળેલો આ પ્રદેશ એટલે આનર્તનો પ્રદેશ. આનર્ત એટલે નર્તકોની ભૂમિ, જ્યાં આગળ 300 કરતાં વધારે સારંગી વાદકો અને અનેક કલાકારો વસતા હતા. એ આ આનર્તની ભૂમિ આજે સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ધામ તરીકે અત્યંત જાણીતું અને ખૂબ લોકપ્રિય સ્થળોનો એ પ્રદેશ છે એમ કહી શકાય. ઉત્તર ગુજરાતમાં જે પ્રવાસના સ્થળો છે તેમાં મોઢેરાનું સૂર્યમંદિર સૌથી વધારે અને નોંધપાત્ર છે. મોઢપુર તરીકે ઓળખાતું અને મોઢ પુરાણમાં પણ જેના અનેક ઉલ્લેખો મળે છે એ આ મોઢેરાનો પ્રદેશ. અને મોઢેરાનું સૂર્યમંદિર એ વિશ્વના જે સૂર્યમંદિરો છે, ખાસ કરીને કોણાર્કનું સૂર્યમંદિર અને કાશ્મીરમાં માર્તંડનું સૂર્યમંદિર, આ બધા સૂર્યમંદિરોમાં આ સૌથી શ્રેષ્ઠ અને નોંધપાત્ર સૂર્યમંદિર છે. કારણ કે સૂર્યની પૂજા અર્ચના કરતા પૂર્વે અહીં સ્નાન કરવાનો મહિમા છે અને માટે આ મોઢેરાના સૂર્યમંદિરની બહાર

એક મોટો કુંડ બનાવવામાં આવેલો છે, જેની ફરતે જુદા જુદા દેવદેવીઓની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. ભગવાન વિષ્ણુ એ સર્પશૈયા ઉપર સૂતેલા છે તેવું પણ એક શિલ્પાંકન બહુ જ નોંધપાત્ર અને અત્યંત જાણીતું છે. સૂર્યના જુદા જુદા સ્વરૂપો એટલે કે 12 આદિત્યોના જુદા જુદા સ્વરૂપોને પણ મોઢેરાના સૂર્યમંદિરની દિવાલમાં એટલે કે બહારને ભાગે જેને મંડોવરની દિવાલ કહીએ છીએ એ મંડોવરના ભાગમાં કંડારેલા છે. અષ્ટદિક્પાલના શિલ્પાંકનો પણ અહીંયા જોવા મળે છે અને સૂર્યની પ્રતિમાઓ તો અદ્ભુત છે મોઢેરાના સૂર્યમંદિરમાં, એમાં કોઈ બે મત નથી. મોઢેરાનું સૂર્યમંદિર એ ઈસવીસન 1026ની અંદર અત્યંત જાણીતું પ્રસિદ્ધ યાત્રાધામ હતું. કેટલાક આક્રમણોને કારણે મોઢેરાના સૂર્યમંદિરનો ધ્વંસ થયો, પરંતુ અલંકી કાલની જાહોજલાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તર ગુજરાતમાં એથી આગળ વધીએ તો પાટણ, પાટણ એટલે કે અણહિલવાડ પાટણ. સોલંકી નરેશોએ પોતાની રાજગાદી ઈસવીસન 942માં અહીંયા પ્રસ્થાપિત કરી હતી. એ પૂર્વે ચાવડા વંશના રાજવી વનરાજ ચાવડાએ અણહિલ નામના ભરવાડે બતાવેલી સૂરભૂમિ ઉપર પોતાની રાજધાની વસાવી હતી અને અણહિલ ભરવાડના નામ પરથી એ પ્રદેશનું નામ અણહિલવાડ પાટણ તરીકે લાંબા સમય સુધી પ્રસિદ્ધ રહ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પાટણ અત્યંત નોંધપાત્ર અને મહત્વનું સ્થાન હતું, કારણ કે લગભગ 350 વર્ષ સુધી પાટણ એ રાજધાનીના કેન્દ્ર તરીકે જાણીતું હતું. પાટણની રાણકી વાવ વિશે એવું કહેવાય કે પથ્થરોમાં કંડારાયેલું એ મહાકાવ્ય છે. વૈષ્ણવ ધર્મ પરંપરા અને શૈવ ધર્મની પરંપરાને અનુરૂપ જુદા જુદા અદ્ભુત શિલ્પાંકનો, ભગવાન શિવના અને વિષ્ણુના સ્વરૂપો આ પાટણની રાણકી વાવમાં કંડારાયેલા જોવા મળે છે. આ ઉપરાંત ભારતીય કલા કેટલી બધી સુરુચિપૂર્ણ છે એના ઉદાહરણો આપતા સદ્ય સ્નાતાના શિલ્પાંકનો અને શરીર પર વીંછી ચડી રહ્યો હોય અને અપ્સરા એ તરફ ધ્યાન પોતાનું કેન્દ્રિત કરી રહી હોય અને એક પ્રકારનો કામ શરીરમાં આવેગ પ્રવેશી રહ્યો છે તેવા આ શિલ્પાંકનો દ્વારા ભારતીય કલાના લાલિત્યપૂર્ણનો આપણને સુરેખ પરિચય એ આ પાટણની રાણકી વાવમાં જોવા મળે છે. અને માટે જ હું એમ માનું છું કે પાટણની રાણકી વાવ એ પથ્થરોમાં કંડારાયેલું મહાકાવ્ય છે. આ ઉપરાંત સહસ્રલિંગ સરોવર, અમારા સ્વર્ગસ્થ ડૉક્ટર ચિનુભાઈ નાયક કહે છે કે સહસ્રલિંગ સરોવરની એ પાળની ચારે તરફ 1000 જેટલા શિવલિંગોમાં ઘંટારવ થતો હશે, ઘંટનાદ થતો હશે, દીવાઓ પ્રગટતા હશે. ત્યારે સમી સાંજે એ દીવાઓના પ્રતિબિંબ એ સહસ્રલિંગ સરોવરના નીરમાં ઝીલાતા હશે ત્યારે કેવું અતકેરું દ્રશ્ય સર્જાતું હશે અને એ જોવા લોકોની ભારે ભીડ અહીંયા થતી હશે. પરંતુ આજથી 1000 વર્ષ પૂર્વે નદીના વેણને વાળીને એક સુંદર સરોવર બનાવી શકાય આ કલ્પના કેટલી મોટી છે. અને પાણીની અછતવાળા પ્રદેશમાં કાયમ માટે લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાનો એ સોલંકી નરેશોએ અદ્ભુત પ્રયત્ન કર્યો હતો અને સોલંકી નરેશોની એ જાહોજલાલીનું પ્રતિબિંબ હતું સહસ્રલિંગ સરોવર. આ ઉપરાંત પંચાશરા પાર્શ્વનાથનું દેરાસર આજે પણ ખૂબ જાણીતું છે, અત્યંત આધુનિક છે આજે. પરંતુ વનરાજ ચાવડા એ પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા અહીંયા લઈ આવ્યો હતો અને જૈન મુનિઓના હસ્તે એ પાર્શ્વનાથની પ્રતિમાનું અનાવરણ વિધિ એણે કરાવી હતી અને એની સ્મૃતિને તાજી કરાવતું આ પંચાશરા પાર્શ્વનાથનું દેરાસર અદ્ભુત શિલ્પાંકનોથી આજે આપણને ખૂબ સુંદર દિસી રહ્યું છે. એ દેરાસરની બાજુમાં જે ગ્રંથાલયો આવેલા છે એની અંદર જૂની હસ્તપ્રતો પણ સાચવવામાં આવેલી છે. પાટણ જાઓ ત્યારે આ જૂની હસ્તપ્રતો જોજો. સોનાની સહીથી અને ચાંદીની સહીથી લખાયેલી હસ્તપ્રતો એ જોવી એ પણ જીવનનો એક બહુ મોટો લાભો છે. તાડપત્રો ઉપર જૈન મુનિઓ દ્વારા લખાયેલી જુદી જુદી જૈન ધર્મની વાચના અને જૈન ધર્મના ગ્રંથો એમાં કંડારાયેલા છે. આ ઉપરાંત સિદ્ધપુરનો રુદ્રમહાલય એ પણ અભૂતપૂર્વ છે. મૂળરાજ સોલંકીએ બંધાવવાની શરૂઆત કરેલી એવો રુદ્રમહાલય એ અહીંયા આગળ બનાવવામાં આવ્યો હતો
અને એના

પછી પાછળના સમયમાં સિદ્ધરાજ જયસિંહનું બાંધકામનું કામ પૂરું કરાવ્યું હતું. પણ એવાય કહેવાય છે કે સિદ્ધપુરનો આ રુદ્રમહાલય જ્યારે સંપૂર્ણ થશે ત્યારે એના છેલ્લા મજલેથી ઉપર ચડીને નજર કરીએ તો જાણે કે પાટણની પનિહારીઓ સહસ્રલિંગમાં પાણી ભરવા જતી હોય એ દ્રશ્ય છેક સિદ્ધપુરથી જોઈ શકાય. આવી લોકવાયકા બારોટોની ચોપડે પણ નોંધાયેલી છે. એક અદ્ભુત જોવાલાયક સ્થળ છે, એમાં લેશ માત્ર શંકા નથી. ત્યાર પછી વડનગરમાં આવીએ એટલે કે આનંદપુર. વડનગર એટલે વૃદ્ધોનું નગર, અને આ વૃદ્ધોના નગરમાં આ વડનગર એ અત્યંત જાણીતું એ નગર હતું. ખૂબ જ જાણીતું એવું તોરણ આવેલું છે, અને આ તોરણને કારણે હું એમ માનું છું કે પાટણ અને વડનગર વચ્ચે નિશ્ચિત સંબંધ હશે. કુમારપાલની પ્રશસ્તિ દર્શાવતો લેખ પાટણ થી નીકળેલા એ કુમારપાલનો પ્રશસ્તિનો લેખ છેક વડનગરના એક દરવાજામાં, એટલે એના કિલ્લાના એક દરવાજામાં કંડારાયેલો જોવા મળે. કવિ શ્રીપાલની એ પ્રશસ્તિ છે, એ પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે. અને વડનગરનું તોરણ એ તો અદ્ભુત જોવાલાયક સ્થળ છે. બાજુમાં બીજું પણ એક તોરણ જે ખંડિત અવસ્થામાં પડ્યું છે તે પણ જ્યારે અસ્તિત્વ ધરાવતું હશે ત્યારે આ વૃદ્ધનગર એટલે કે આનંદપુર, આજનું વડનગર, એ હાટકેશ્વર મહાદેવને કારણે અને આ તોરણ દ્વારને કારણે ખૂબ જ જાણીતું હતું. અનેક સર્ટિફિકેટ્સમાં એટલે કે પ્રમાણપત્રોની અંદર આ વડનગરના તોરણની પ્રતિકૃતિ છાપવામાં આવતી હોય છે, અને એને કારણે એ વડનગરનું તોરણ એ પણ જગમશહૂર છે, પ્રસિદ્ધ છે. એક ઊંચી પીઠિકા ઉપર આ તોરણ આજે પણ સચવાયેલું છે. અત્યાર સુધીમાં આવેલા ધરતીકંપો સામે આ તોરણ દ્વાર અડીખમ ઊભું છે, એટલે કે એ સમયની ઇજનેરી કલા કૌશલ્યનું એ